નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પારંભુ, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે

તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અલે સુરેશ, હું આપણા સે બેઠો બેઠો.
1: આવો આવો કાકા, હું રેડિયો પાલનપુર સાંભળું છું.
0: રેડિયો પાલનપુર? રેડિયો પાલનપુરમાં વળી જુઓ આવા ભાઈ.
1: હા, રેડિયો પાલનપુર. રેડિયો પાલનપુરમાં ખૂબ ગજબની માહિતી આવે છે. એમાં આપણી કૃષિને લગતી માહિતી, નવી નવી સરકારી યોજનાઓની માહિતી, કાર્યક્રમો, અવનવી રસપ્રદ વાર્તાઓ, અને વળી કાકા તમારા જમાનાના ગીતો તો ખરા જ.
0: અરે વાહ સુરેશ, અલે પણ મને એ તો સંભળાય. જો થાય છે આ બધું કેવી રીતે સંભળાય છે એ તો મને કહે તું યાર.
1: અરે કાકા આવો, હું તમને મોબાઈલમાં બધું જ શીખવી દઈશ, કઈ રીતે સાંભળવું તે. અને હા, તમે પણ સાંભળતા રહો અને બીજાને પણ સંભળાવતા રહો. રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7,000 ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

आज की शाम, आज का दिन, मेरे हर एक दोस्त के नाम। सो डियर फ्रेंड्स,

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતા અમૃતમ માં આપણે પરમેશ્વરે જે વિશ્વરૂપ દર્શન કરાવ્યું અર્જુનને, અને એ જોયા પછી અર્જુનની જે સ્થિતિ થઈ તે 11મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ. 11મા અધ્યાયના 20મા શ્લોક સુધી આપણે છેલ્લે છેલ્લે ચાલ્યા હતા. 20મા અધ્યાયમાં સાધારણ ખ્યાલ આવી જાય છે કે ભાઈ અર્જુન ડરી ગયો છે, કારણ કે અર્જુન માણસ છે. માણસ છે એટલે એનામાં જુદી જુદી લાગણીઓ પણ છે. બહાદુરીને ઉશ્કેરી હતી એ વાત જુદી હતી, પણ હજુ એની જિજ્ઞાસા જાગૃત થાય ને એને આ ઈશ્વર જે મને આટલું જ્ઞાન આપી રહ્યો છે એનું વાસ્તવિક સ્વરૂપ તો હું જોઉં, જાણું, વર્ણનમાં તો જાણ્યું, અને ઈશ્વરની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ એને મળી, અને પછી એણે જે ઈશ્વરનું સ્વરૂપ જોયું એ સ્વરૂપ વર્ણનાતીત છે, શબ્દોથી ન વર્ણન કરી શકાય. પણ શબ્દોથી વર્ણન કરવા જાય ત્યારે તે શબ્દોની મર્યાદા પણ નડે જ નડે. આપણને તો આપણી ભાષામાં જ વાત કરી શકે, નહીં તો વાત જ ના થઈ શકે. જે એને અનુભૂતિ થઈ છે તે બોલી કેવી રીતે શકે? મૂક બધીર થઈ જાય. અને એટલે જે શબ્દો જડ્યા એ શબ્દોમાં એ બોલવાનું શરૂ કરે છે, અને પછી

कैसे कहो मारो मत्स्य। स्वरूप केवल तेजो राशि, हाथ जो तो अनंत छे, पग जो तो अनंत छे, मुख जो तो अनंत छे, तेजज तेज छे चारे तरफ, ऊपर जो तो अंतरिक्ष सुधी एज छे, नीचे जो तो पताल सुधी एज छे, एना सिवाय कई छे ज नहीं, व्याप्त थयेलू। तो आ जोई ने त्रणे लोकनी स्थिति शू थई जाय, त्रणे लोक भयभीत थई जाय। कृष्णनु देवकी नंदन स्वरूप जोईने एना तरफ प्रेम भाव प्रगटे, एने सोटी लईने मारवाई दौड़ी शकाय, अने एने हाथ उगामीने सोटी उगामीने खोल तारू मोह अंदर मारे जोवू छे, अने पछी विश्वरूप देखाय त्यारे यशोदाजीनी स्थिति शुं थाय। પણ ધીરે રહીને મુખ બંધ થઈ ગયું, એની સાથે યશોદાજીની સ્મૃતિઓને પણ એમણે હરી લીધી હતી, નહીં તો એ પાગલ જ થઈ જાય। જે સંતોને ઈશ્વરના તત્વની અનુભૂતિ થઈ છે એ પાગલ થયેલા છે આપણે જાણીએ છીએ, એને પછી શબ્દોથી કોઈ વર્ણવી શકે નહીં। તો કહે છે 20મા શ્લોકમાં કે લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન, હે મહાત્મન આ તારું રૂપ, એને જોઈને તો ત્રણે લોક વ્યથિત થઈ ગયા છે, ત્રણે લોકે તો જોયું નથી, પોતે વ્યથિત થઈ ગયો છે।

થી મુક્ત છે એવી રીતે કાળ થી મુક્ત છે. સમય પણ એક જ છે. ગયું ને થશે એમ કહીએ ત્યારે ભૂત ને વર્તમાન નો વ્યવહાર અર્થે પ્રયોગ થાય છે, પણ સમય તો છે એ એમનો એમ છે. સૂર્ય અથવા ચંદ્રના સંદર્ભમાં આપણે સમયને ન જોઈએ તો વિશ્વનો આરંભ થયો હશે, વિશ્વનો અંત થવાનો, તો આ બધું શું? ત્યાં કઈ પ્રવૃત્તિઓ ચાલે છે કે નથી ચાલતી? કેવળ આ વિશ્વ સ્વરૂપ છે. તો વિશ્વ સ્વરૂપ જો છે તો વિશ્વ સ્વરૂપની અંદર બધા દેવો ને દાનવો ને માનવો ને બધા છે, એમનું શું ને શું કરે ને? તો કે બધા હકીકતમાં તો આ જ સ્વરૂપની અંદર પ્રવેશી રહ્યા છે. આ અર્જુનની નજરથી જોવાનું છે. શું કહે છે? અમી ત્વામ સુરસંઘા વિશંતિ. આ દેવતાઓના સમૂહો, દેવોના સંઘો, દેવો બધા એકઠા થઈને તમારી અંદર જ પ્રવેશી રહ્યા છે, હું જોઈ રહ્યો છું. કેચિત ભીતા, લે કેટલા તો ડરેલા છે. કેચિત ભીતા પ્રાંજલયો, અંજલિ કરીને બે હાથ જોડીને ગણંતિ, તમારા નામના ગુણગાન ગાય છે. ભયથી, ભયથી, ભય લાગે એટલે માફ કરો મારી ભૂલ થઈ ગઈ વગેરે આપણે કહેવા માંડીએ ને, આ માનવીય છે. આ જુઓ, દેવોના સંઘો બધા એકદમ તમારી અંદર પ્રવેશ કરે છે અને આ તમારા સ્વરૂપને જો કદાચ એમને જોવા મળ્યું છે તો એ ભીતા એકદમ ડરી ગયા છે, પોતે ડરી ગયો છે હકીકતમાં તો, એટલે એને આવું દેખાય છે. અને જુદી જુદી સ્તુતિઓ કરે છે. ડર લાગે એટલે પછી મનની અંદરથી નીકળે, મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ, તમે તો મહાન છો, તમે તો આમ છો, તમે તો તેમ છો વગેરે વગેરે કહેવાનું થાય તો તારા ગુણોનું પ્રાંજલય, બે હાથ જોડીને નમસ્કાર કરીને દંડવત કરીને ગણંતિ ગુણગાન કરી રહ્યા છે. મહર્ષયઃ સિદ્ધ સંઘાઃ, મહર્ષિઓને સિદ્ધોને એમને કશાનો ડર ના હોય, કારણ કે કશું પામવું નથી. જેને કંઈક પામવું છે એને ડર હોય,

લોકો તો શું કે સ્વસ્તી કલ્યાણ થાવ, એ તો કહે ને ભદ્રમ કર્ણે વિશ્રણયામ દેવા ભદ્રમ પશ્યમાક્ષ ભરિજત્રા, ભદ્રમ કલ્યાણ, સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાહ. સ્વસ્તિ કલ્યાણ થાવ, કોનું? સર્વનું. સ્વસ્તિ ઇતિ ઉક્ત્વા મહર્ષિ સિદ્ધ સંગાહ, મહર્ષિઓના સિદ્ધોના સંઘના સંઘ, તુવંતિ ત્વામ, તારી સ્તુતિ કરી રહ્યા છે. જો કાળનો ભેદ નહીં રહે, અહીંયા સમયનો ભેદ રહેશે નહીં. અહીં ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ નષ્ટ થઈ ગયા છે, કાળનો ભેદ રહ્યો નથી. મહર્ષિઓ, સિદ્ધો, યોગીઓ એ પણ સ્વસ્તિ કલ્યાણ થાવ એમ કરીને પણ તમામ સ્તુતિભિહી પુષ્કળાભિહી અનેક પ્રકારની સ્તુતિઓથી તમારું સ્તવન કરી રહ્યા છે. ચારે તરફ લોકો તમારું સ્તુતિ પાઠ કરી રહ્યા છે. આવા લોકો સ્તુતિ પાઠ કરી રહ્યા છે. કેવા કેવા? રુદ્રાદિત્ય વસવો યે ચ સાધ્યા, વિશ્વેશ્વિનૌ મરુતશ્ચોષ્મ પાશ્ચ. રુદ્રાદિત્યાહ, રુદ્રો આદિત્યો, આ બધી સૃષ્ટિના સર્જન પછીની જુદી જુદી કક્ષાઓ છે. આપણા પુરાણો જે કહે છે એ છે. એટલે પુરાણોની અંદર કહેવાયેલું અહીંયા એક રીતે સાંકળી લીધું છે. હકીકતમાં તો આપણા પુરાણો જે છે એનું અર્થઘટન કરીએ તો આપણને એની અંદરના ઇતિહાસને સમજવાની તક મળે, અથવા તો વેદના જ્ઞાનને સમજવા માટે ઉદાહરણ રૂપે અમણે પુરાણો એ બધું પાત્ર ઊભા કર્યા છે. પણ પુરાણો પ્રમાણે આમ છે,

તમારું નિરીક્ષણ તમને જોઈ રહ્યા છે આંખો ફાડીને. મરુતો હોય કે રુદ્ર હોય, આપણે એમને અમર તરીકે માનીએ છીએ, પણ એ તમારું જ સર્જન છે, તમારા જ સ્વરૂપનો એકાદો અંશ છે. પણ એ જ્યારે પૂર્ણને જુએ છે ત્યારે એમની સ્તુતિ, એમની સ્થિતિ શું થાય છે? વિસ્મિતાશ્ચૈવ ત્વામ વિક્ષંતે, એ વિસ્મિત થઈને સ્તબ્ધ બની જઈને

प्रवत व्यथिता तथा च अहम्। रूपम महत्ते, फरी पाछू पेला व्यक्त ऊपर आवी गयो, रूपम महत्ते तारु आ ते महत्ते ते ते तारु तमारु तमारु आ रूप केवू बहु वक्त्र नेत्रम अनेक मुख छे अनेक आँखो छे वक्त्र नेत्रम बहु बहु एटले पुष्कर वक्त्र एटले मो नेत्र एटले आँखो बहु वक्त्र नेत्रम अनेक बाहु अरे अनेक मुख अनेक नेत्र महाबाहु बहु बाहु उरु पादम अनेक हाथ अनेक पग अनेक उरु उरु एटले जंगा बहुदरम अनेक उदरो बहुद्रंस्त्र दंस्त्राकरालम अनेक कराल दंस्ता दाढ़ है ना दाढ़ अपने जेनी अंदर अपने कड़क में कड़क वस्तु ने चावीए अने पिष्ट करी नाखीए एने दंस्त्रा कहवाय दाढ़ अपनी मोड़ानी बहु दंस्त्रा आहा हा मो अनेक छे दाढ़ो केटली होय अनेक ज होय ने પણ એને દેખાય છે કે દાઢ હમણાં કચડી નાખશે ગમે તેને એવી બહુ દ્રષ્ટા કરાલમ આ બધાને કારણે કરાલ ભયંકર લાગે વિકરાળ લાગે કરાલ એટલે વિકરાળ આપણે વિકરાળ શબ્દ બોલીએ છીએ ગુજરાતીમાં એવું રૂપને જોઈને લોકાહ प्रव्यथिताः त्रणे लोक अत्यंत व्यथित थई गया छे दुखी दुखी थई गया छे व्याकुल अकुल थई गया छे आ त्रणे क्या जोयु छे भी त्रणे लोके बीजा कोणे जोयु छे आ स्वरूप ने पोते ज जोयु छे ने पोतानी पेली वा जे आवे छे बुद्धि मां तेनी वात करे छे તો એ બધા વ્યથિત થઈ ગયા છે અને પછી સાચી વાત બોલે છે હાચવી રહીને ધીમેથી તથા અહમ હું પણ આકુળ વ્યાકુળ થઈ ગયો છું આ જોઈને હું પણ વ્યથિત થઈ ગયો છું પેલું મધુર રૂપને જોઈને માણસ ખુશખુશ ખુશખુશ થઈ જાય અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ ત્યાં વદનમ મધુરમ અહીંયા વદનમ દંષ્ટ્રાકરાલમ વિકરાળ સ્વરૂપ જયારે સમગ્રને જોઉં છું તો મને એ વિકરાળ લાગે છે અત્યારે તારા જે વિશ્વરૂપને જોઉં છું તે વિશ્વરૂપ હંમેશા વિકરાળ જ હોય એ જરૂરી નથી પણ મને અત્યારે લાગે છે એટલે હું એકદમ વ્યથિત થઈ ગયો છું આ

કરવાની ઈચ્છા ન કરવી જોઈએ, ડરી જવાય. નમસ્પૃશમ દીપ્તમ અનેકવર્ણમ, 24મા શ્લોક ઉપર છીએ આપણે. નમસ્પૃશમ દીપ્તમ અનેકવર્ણમ વ્યાતાનનમ દીપ્ત વિશાલ નેત્રમ દ્રષ્ટવા હિત્વામ પ્રવ્યથિતાંતરાત્મા ધૃતિમ ન વિંદામિ શમમ ચ વિષ્ણો. હે પ્રભુ, હે વિષ્ણુ, આ જોઈને પ્રવ્યથિતાંતરાત્મા, મારો અંતરાત્મા પ્રવ્યથિત થઈ ગયો છે, ડરી ગયો છે, ભય પામી ગયો છે, મને મને મારા અંતઃકરણની અંદર કંઈનું કંઈ થઈ ગયું છે, આકુળ વ્યાકુળ થઈ ગયો છું. ધૃતિમ ન વિંદામી, શમમ ન વિંદામી, મને ધૃતિ ધીરજ શાંતિ શાંતિ રાખ, ભાઈ શાંતિ રાખ. આપણે એમ કહીએ ને સાધારણ રીતે, કોઈ માણસ ઉકળાટમાં કંઈક આવી ગયો હોય તો આપણે એમ કહીએ શાંતિ રાખ, શાંતિ રાખ, થોડી ધીરજ રાખ ભાઈ, બધું સારું થશે, ભગવાન ભલું કરશે, આવું આપણે સાધારણ રીતે કહેતા હોય. અને કે કેવી રીતે હું આવી ધૃતિ ધીરજ ધારણ કરું, ધૃતિમ ન વિંદામી, શમમ ન વિંદામી, ધીરજ કે શમ હું પામી શકતો નથી. પોતે કબૂલાત કરી દીધી પહેલી કે મને ભય લાગે છે, ભય લાગે છે પછી હવે કહેવામાં કઈ વાંધો નથી, એક વખત નીકળી ગયું ને મોઢામાંથી. નભસ્પૃશમ દીપ્ત મને એક વર્ણમ, આ તારું રૂપ. નભસ્પૃશમ આકાશમાં જોયું હતું, આકાશથી ઉપર નભને અડકી ગયેલું. દીપ્તમ પ્રદીપ્ત તેજસ્વી, અનેક વર્ણમ અનેક પ્રકારના રંગો ત્યાં દેખાય. વ્યાતાનનમ, મોં આમ ફાટી ગયેલું છે એવું, વ્યાત્ત એટલે પડું થઈ ગયેલું મોં. વ્યાતાનનમ દીપ્ત વિશાલ નેત્રમ પ્રદીપ્ત, એવી મોટી મોટી આંખો જ્યાં દેખાય છે તેવું. આ બધું જે રૂપ છે, આ જોઈને તો મારો આત્મા પ્રવ્યથિત થઈ ગયો છે. હે પ્રભુ, હું આ જોઈ શકતો નથી, ડરી ગયો છું. બે સૈન્યને જોયા ને એ વખતે, એમ થયું કે પેલા મારા કાકા છે ને પેલા મારા દાદા છે અને મારે એમને મારવાના છે ને હું નહીં મારી શકું ને. એ વખતે એ કહે છે કે અરે રે, મારું શરીર ધ્રુજવા માંડ્યું છે, મને પરસેવો વળી ગયો છે, મારા હાથમાંથી ગાંડીવ છટકી જાય છે, આવું બધું એ કહેતો હતો એ વખતની એની મનસ્થિતિ. પણ આ મનસ્થિતિ એના કરતાં જુદી થઈ ગઈ. મારે મારવાના છે હું, એની અંદર તો પેલો અહંકાર હતો, અહીંયા તો હું છું જ ક્યાં, ડરી ગયો છું, ભયભીત થઈ ગયો છું, મારો આત્મા વ્યથિત થઈ ગયો છે, મને કઈ કોઈ કાળે શાંતિ પ્રાપ્ત થાય એમ નથી. આ જોયા પછી દંષ્ટ્રા કરાલા નિચતે મુખાની, તારા મુખ કેટલા છે, હે અનેક મુખો, પણ એ અનેક મુખ પણ કેવા. દંષ્ટ્રા કરાલાની, આવી ગયો આ શબ્દ, કરાળ વિકરાળ દાઢ વાળા, તીણી દાઢો, એના કારણે વિકરાળ. દ્રષ્ટવૈવ કાલા નલ સમનિભાની, દેખવામાં જ કાલા નલ, કાળ રૂપી અનલ, અનલ એટલે અગ્નિ, કાળનો વન્ની અગ્નિ એવું પ્રજ્વલિત. દિશો ન જાને ન લભે ચ શર્મ, અને આ બધામાં જોઈએ ત્યારે મને કોઈ દિશાઓનું ભાન રહેતું નથી. દિશો ન જાને ન લભે ચ શર્મ, અને મને ક્યાંય જરાય શાંતિ કે સુખ પ્રાપ્ત થતું નથી. બસ હું શાંતિ સુખ આ સ્વરૂપને જોતા પામતો નથી. જે ઈશ્વરને જોઈને શાંતિ ના પામીએ તો શા કામનું, આ તારા કામનું નથી. પણ એ કહ્યું નથી, આની આની મનોવૃત્તિ જે થઈ ગઈ એ આપણે જોઈ રહ્યા છે કે આ શું છે, કેવું અદ્ભુત છે, મને ક્યાંય હવે શર્મ શાંતિ સુખ મળી શકે એમ છે.

જ નહીં, કોઈ રસ્તો જડે એમ છે નહીં, એટલા માટે પ્રસીદ હે ભગવાન, હવે તું મારા ઉપર પ્રસન્ન થા. પ્રસિદ્ધ સંસ્કૃતમાં ઘણી જગ્યાએ પ્રસિદ્ધ શબ્દ ઘણી સરસ રીતે વપરાય છે, એના ઉપરથી આપણે પ્રસાદ તો ગુજરાતીમાં બોલીએ જ છીએ. પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ, બે સરસ સંબોધન કર્યા. હે જગન નિવાસ, હે જગતના આધાર રૂપ દેવોના દેવ, હવે મારા ઉપર થોડી પ્રસન્નતા વ્યક્ત કરો. પ્રસિદ્ધ, હવે મારા ઉપર પ્રસન્ન થાઓ, કારણ કે મને અહીંયા દેખાઈ રહ્યું છે અમી ચત્વામ દૃત.

તારા મુખની અંદર, આ મૃત્યુ મુખની અંદર, કાળ મુખની અંદર બધા પ્રવેશી રહ્યા છે. ત્વમ ધાતરાષ્ટ્રસ્ય પુત્રાઃ, ધૃતરાષ્ટ્રના બધાય પુત્રો, સર્વે સહૈવાવનિપાલ સંગૈહિ, બીજા બધા રાજાઓ જે યુદ્ધમાં અહીંયા ભેગા થયા છે, બધા કૌરવો, એમની સાથે રહેલા રાજાઓ અને મહાન મહાન જેમને હું મારવાના ગણતો હતો, એ બધા ભીષ્મ, દ્રોણ, સૂત પુત્ર, ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન તો નામે નથી લેતો, આ તો બધા મોટા મહાન માથાઓ, એ બધા પૂરતા નથી. સહ અસ્મદીયૈરપિ યોધ મુખ્યૈહિ, અને અમારી બાજુના પણ મુખ્ય મુખ્ય યોદ્ધાઓ બધાના નામ દઉં તો, બધા પાંડવો પણ, તે વક્ત્રાણી, તમારા મુખોની અંદર ત્વરમાણા વિશંતિ, એકદમ ઝડપથી પ્રવેશી રહ્યા છે. તારા જે વિકરાળ દાંત છે, એ દાંતની અંદર એકદમ ઝડપથી બધા હું અંદર પ્રવેશી જતા જોઉં છું. હજુ તો એ છે, યુદ્ધ થયું પણ નથી, પણ મને અહીંયા દેખાય છે કે આ બધા કૌરવો, એમની અંદરના મુખ્ય મુખ્ય દ્રોણ ને ભીષ્મ ને કર્ણ ને, એ બધા તો તમારા મુખની અંદર પ્રવેશી રહ્યા છે. એમની વાત ના કરો, અમારા પ્રવેશી રહ્યા છે. અને શું ભયંકર તમારી કરાળ દાઢ છે, કે કેચિત લગ્ના દશનાંતરે શું, કેટલાક તો દાંતમાં ભરાઈ ગયા છે. આપણે દાંત આપણે ખાઈએ ને દાંત ખોતરવામાં ના હોય, કંઈક અનાજનો કણ પેસીને અંદર દાંતની વચ્ચે પ્રવેશી જાય, કે મને તો દેખાય છે કે આ મહાન મહાન યોદ્ધાઓ તમારા દાંતની વચ્ચે ક્યાંક ભરાઈ ગયા છે અનાજના દાણાની જેમ.

બડા બધા ચૂર્ણ થઈ ગયા હોય એવું મને અત્યારે દેખાઈ રહ્યો છે. ભયંકરતાની ચરમ સીમા ઉપર આવીને અહીંયા ઉભો છે. આ ભયંકરતા છે. આ યુદ્ધ, યુદ્ધ કોઈ સામાન્ય વસ્તુ નથી, યુદ્ધ પોતે જ ભયંકર છે. પણ આ મને દેખાય છે કે આ બધા તમારામાં પ્રવેશ કરે છે. એટલે ભૂતકાળમાં જે વાત કરી કે હું બધાને મારું, તું કોણ ભાઈ? તું તો પ્રવેશ કરે છે જાતે, તારે પણ આ જ રસ્તે જવાનું છે. તો આ જે ચિત્ર એને જોયું છે, એ ચિત્ર ભયાનક ચિત્ર, એક પ્રચંડ ચિત્ર. વાત કરતી વખતે એમ કહેવાય કે ઈશ્વરના બીજ રૂપ સમગ્ર સંસાર છે, કેવું સરસ વાક્ય છે. પણ આ જોયા પછી લાગે કે ઓહો હો હો, આ એ સ્થિતિએ અત્યારે અર્જુન પહોંચ્યો છે. આપણે અહીંયા અટકીએ છીએ. આજે સમયની મર્યાદાને કારણે 27મા શ્લોક સુધી આપણે ચાલ્યા છીએ. 28મા શ્લોકથી આગળ વધવાનું છે અને હજુ પણ અર્જુનની જે મનસ્થિતિ છે એના તરફ નજર કરવાની છે. ત્યાં સુધી આપણે થોડો વિરામ લઈએ, ફરી પાછા આવતીકાલ મળશું. ત્યાંથી 28મા શ્લોકથી આપણે આગળ વધશું.

0: આપણે વિરામ લઈએ છીએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: હલો નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM। આજે આપણી સમક્ષ એક બેન કવિતા લઈને આવ્યા છે, જેમનું નામ છે રાઠોડ બિનલ, જે MSM 3 માં અભ્યાસ કરે છે। તો આપણે સાંભળીએ એમની કવિતા।
2: નમસ્કાર, હું છું રાઠોડ બિનલ, GD મોદી કોલેજ ઓફ આર્ટ્સમાં MA માં અભ્યાસ કરી રહી છું। તો આજે હું કવિતા બોલીશ, મારી જ રચેલી। પારેવા પારેવા તને જોતા મળ્યો મુજને હાશકારો, આ ઘટાદાર ઝાડ પર બેસતા તુજને મળ્યો આશરો। હે માનવી, તુજને શું મળ્યું આ ઝાડને કાપીને? પંખીઓના મધુરા ગીતો સાંભળતા તુજને મળ્યો હાશકારો, આ પારેવા તણા સંગને જોતા મળ્યો મુજને હાશકારો। કાપીને ઝાડની કુંપળ બાંધી લીધા મહેલ માનવીએ, પંખીના માળા છીનવીને શું મેળવ્યું માનવીએ? પારેવા તને જોતા મળ્યો મુજને હાશકારો।
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

લાગણી અને પરિવારની પરંપરાનો એક અમૂલ્ય ભાગ છે. એવી જ રીતે તુલસી વિવાહ સમયે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન પ્રસંગે ગવાતું એક સુંદર ગીત છે. માધવ

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું જુડાલ મિત્તલ, MSM 3 ની વિદ્યાર્થીની, હું મારી જ રચેલી એક કાવ્ય અહીં રજૂ કરું છું. અનોખી સવાર. થયો સૂર્યોદયને ગગન અધરાએ પથરાયો ઉજાસ આછો, ઉડ્યા પંખી ઉડ્યા આકાશે અંધકાર ભાગ્યો પાછો. હરખાયા ગગન ચુંબી ઘટા વૃક્ષ, વાગ્યા મંદિરની આરતીના ઘંટ, રાત ગઈ વીતી આવી અનોખી સવાર. આંખોમાં સપના ને ચહેરા પર લાવી ખુશીઓ આ સવાર, આહલાદક સૌંદર્ય સાથે ઉગી આ સવાર. જે શુભેચ્છા હૃદયપૂર્વક હું તમને કહું, શુભ સવાર. સૂર્યની કળા. સૂર્ય તારી કેવી આ કળાઓ, પ્રહરે પ્રહલે બદલે રંગ, ઋતુએ ઋતુએ અનેક રૂપ તારા. ક્યારેક ગમ્મત કરતો વાદળ સાથે, તો ક્યારેક તપતો મધ્યાહને. એ સંધ્યાકાળ પથરાય શીત લાલીમાં, હે રવિ તારી શીશી ગણાવું વિશેષતા. ઉદિત થતા જાગી સૃષ્ટિ ક્રમને, અસ્ત થતા લાગે મોત્સમાં અંધારા. આવી છે તારી સૂર્ય કળાઓ.

0: नमस्कार, आप सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણી અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે ત્રણ ઇરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ ઇરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઇરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજ

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

કેટલું સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે

નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો જીગરવાણી અને હું છું ડૉક્ટર જીગર પરિહાર. આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરીશું. ચાંદીપુરા વાયરસ શું છે? ચાંદીપુરા વાયરસ એક દુર્લભ પરંતુ ગંભીર વાયરસ છે જે મુખ્યત્વે નાના બાળકોને અસર કરી શકે છે. આ વાયરસથી તાવ આવે છે અને કેટલાક ગંભીર કેસોમાં મગજ પર પણ અસર થઈ શકે છે. તેથી તેની સમયસર ઓળખ અને સારવાર ખૂબ જ જરૂરી છે. આ વાયરસ સામાન્ય રીતે સેન્ડ ફ્લાય મતલબ કે રેતીની માખી જેવા જંતુઓના કરડવાથી ફેલાય છે. હાલના પુરાવા મુજબ તે સામાન્ય રીતે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. તેના મુખ્ય લક્ષણોમાં અચાનક ઊંચો તાવ, માથાનો દુખાવો, ઉલટી, વધુ પડતી સુસ્તી અને કેટલાક ગંભીર કેસોમાં આંચકી આવવી જેવા લક્ષણો જોવા મળી શકે છે. આવા કોઈ પણ લક્ષણ દેખાય તો ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડવાને બદલે તરત જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. બચાવ માટે બાળકોને આખા શરીરને ઢાંકે એવા કપડાં પહેરાવો, ઘરની આસપાસ સ્વચ્છતા જ રાખો, જંતુઓથી બચવાના ઉપાયો અપનાવો અને બાળકોને જંતુઓના કરડવાથી બચાવો. યાદ રાખો મિત્રો, ડરવાની જરૂર નથી પરંતુ જાગૃત રહેવાની જરૂર છે. સમયસર સારવારથી ગંભીર પરિણામો ટાળી શકાય છે. મળીએ એક નાનકડા વિરામ બાદ.

નમસ્કાર મિત્રો, ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે? ઘણા લોકોમાં એવી ગેરસમજ છે કે આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે, પરંતુ હાલમાં ઉપલબ્ધ વૈજ્ઞાનિક માહિતી મુજબ ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની નાની માખીના કરડવાથી ફેલાય છે. સામાન્ય સંપર્ક, હાથ મિલાવવાથી કે સાથે બેસવાથી આ વાયરસ ફેલાય છે એવા પુરાવા નથી. આ સેન્ડ ફ્લાય ભેજવાળી, ગંદકીવાળી અને જાડી ઝાંખરવાળી જગ્યાઓમાં વધુ જોવા મળે છે. તેથી ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને બાળકોને સાંજના સમયે બહાર રમવા જાય ત્યારે આખા શરીરને ઢાંકે એવા કપડાં પહેરાવો. ઘરમાં બારીઓ અને દરવાજા પર જાળી લગાવો. મચ્છરદાનીનો ઉપયોગ કરો અને જરૂર હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જંતુઓથી બચાવ કરતું રિપ્લેન્ટ પણ વાપરી શકાય. જો કોઈ બાળકને અચાનક ઊંચો તાવ, ઉલટી, ખૂબ સુસ્તી અથવા આંચકી જેવા લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વગર તરત નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. મિત્રો, યાદ રાખો, સ્વચ્છતા, સાવચેતી અને સમયસર સારવાર એ જ ચાંદીપુરા વાયરસ સામેનો સૌથી અસરકારક બચાવ છે. મળીએ એક નાનકડા વિરામ બાદ.

નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો જીગરવાણી અને હું છું ડૉક્ટર જીગર પરિહાર. ચાંદીપુરા વાયરસના શરૂઆતના લક્ષણો. ચાંદીપુરા વાયરસમાં શરૂઆતમાં સામાન્ય વાયરલ તાવ જેવા લક્ષણો દેખાઈ શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ ચેપ ઝડપથી ગંભીર બની શકે છે, ખાસ કરીને બાળકોમાં. તેથી સમયસર લક્ષણોને ઓળખવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલું લક્ષણ, અચાનક ઊંચો તાવ, તેની સાથે માથાનો દુખાવો, ઉલટી, નબળાઈ અથવા બાળક અસામાન્ય રીતે સુસ્ત થઈ જાય તેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. જો બાળક વારંવાર ઉલટી કરે, બોલવામાં કે ચાલવામાં મુશ્કેલી અનુભવતો હોય, બેહોશ થવા લાગે, શરીરમાં આંચકી આવે અથવા કોઈ પણ અસામાન્ય વર્તન જોવા મળે, તો આ ગંભીર ચેતવણીના સંકેતો હોઈ શકે છે. આવા સમયે ઘરગથ્થુ ઉપચાર કે દવા આપીને રાહ જોવાને બદલે તરત જ નજીકની હોસ્પિટલમાં પહોંચી જવું જોઈએ. યાદ રાખો, હાલમાં ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ નથી, પરંતુ સમયસર હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવે તો દર્દીને જરૂર સહાયક સારવાર મળી શકે છે અને ગંભીર પરિણામોનું જોખમ ઘટાડી શકાય છે. મિત્રો, ઊંચો તાવ અને તેની સાથે ગંભીર લક્ષણો દેખાય તો વિલંબ ન કરો. સમયસર લેવામાં આવેલો નિર્ણય જીવન બચાવી શકે છે. મળીએ એક નાનકડા વિરામ બાદ.

બાળકોને ચાંદીપુરા વાયરસથી કેવી રીતે બચાવી શકાય? ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે નાના બાળકોને વધુ અસર કરે છે, તેથી માતા પિતા અને પરિવારજનોની સાવચેતી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં બાળકોને શક્ય હોય ત્યાં સુધી આખા શરીરને ઢાંકે એવા કપડાં પહેરાવો, ખાસ કરીને સાંજ અને રાત્રિના સમય, કારણ કે આ સમયે જંતુઓ વધુ સક્રિય હોય છે. ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો, કચરો, ભેજવાળી જગ્યાઓ અને જાડી ઝાંખડ દૂર.

રાખો જેથી જંતુઓનો ઉપદ્રવ ઓછો થાય. બારીઓ અને દરવાજા પર જાળી લગાવો અને જરૂર પડે તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. જો બાળકને અચાનક તાવ આવે, સતત ઉલટી થાય, ખૂબ સુસ્ત થઈ જાય અથવા આંચકી આવે તો તેને સામાન્ય તાવ માનીને ઘરે સારવાર ન કરો. તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જાઓ. સમયસર સારવાર બાળકના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. મિત્રો, હાલમાં ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી, તેથી બચાવ, સ્વચ્છતા અને જાગૃતિ જ સૌથી મોટું હથિયાર છે. ચાલો આપણે સૌ મળીને આપણા બાળકોને સુરક્ષિત રાખવાનો સંકલ્પ કરીએ. મળીએ એક નાનકડા વિરામ બાદ.

શું ચાંદીપુરા વાયરસની કોઈ દવા કે રસી ઉપલબ્ધ છે? નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો જીગરવાણી અને હું છું ડૉક્ટર જીગર પરિહાર. વાત કરીએ, ચાંદીપુરા વાયરસની કોઈ દવા કે રસી ઉપલબ્ધ છે? હાલની સ્થિતિ પ્રમાણે ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા અથવા મંજૂર રસી ઉપલબ્ધ નથી. એટલે કે આ વાયરસને સીધો નાશ કરતી કોઈ ખાસ દવા હાલમાં ઉપલબ્ધ નથી. તો પછી દર્દીની સારવાર કેવી રીતે થાય? જો દર્દીને ચાંદીપુરા વાયરસનો ચેપ થયો હોય તો હોસ્પિટલમાં સહાયક સારવાર આપવામાં આવે છે. તેમાં તાવ નિયંત્રણ, શરીરમાં પાણી અને ક્ષારનું સંતુલન જાળવવું, શ્વાસ લેવામાં તકલીફ હોય તો તેની સારવાર કરવી અને જરૂર પડે તો આઈસીયુમાં નિરીક્ષણ રાખવું જેવી સારવારનો સમાવેશ થાય છે. મિત્રો, અહીં સૌથી મહત્વની વાત એ છે કે સમયસર હોસ્પિટલ પહોંચવું, કારણ કે શરૂઆતના તબક્કામાં યોગ્ય સારવાર મળવાથી ગંભીર જટિલતાઓનું જોખમ ઘટાડી શકાય છે. યાદ રાખો, કોઈપણ અફવા, સોશિયલ મીડિયામાં ફરતી અપ્રામાણિક દવાઓ અથવા ઘરગથ્થુ ઉપચાર પર વિશ્વાસ ન કરો. કોઈપણ સારવાર માત્ર લાયક ડૉક્ટરની સલાહ મુજબ જ લો. જાગૃતિ, સમયસર સારવાર અને સાવચેતી જ આજે આપણું સૌથી મોટું રક્ષણ છે. હું ડૉક્ટર જીગર પરિયાર, ફરી મળીએ એક નાનકડા વિરામ બાદ.

મિત્રો, વાત કરીએ મોન્સૂનમાં વાયરસથી બચવા માટે આયુર્વેદ અને સામાન્ય આરોગ્ય ઉપાયો. વરસાદની ઋતુમાં ભેજ, ગંદકી અને જંતુઓના કારણે વિવિધ પ્રકારના ચેપ અને વાયરસજન્ય રોગોનું જોખમ વધી જાય છે. આયુર્વેદમાં આ ઋતુમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ જાળવવા અને પાચન શક્તિ મજબૂત રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. હળવો, તાજો અને ગરમ ખોરાક લો, ઉકાળેલું અથવા સ્વચ્છ પાણી પીવો, બહારનું ખુલ્લું અને વાસી ભોજન ટાળો, પૂરતી ઊંઘ લો અને રોજ થોડો સમય હળવી કસરત અથવા યોગ માટે ફાળવો. આયુર્વેદમાં તુલસી, આદુ, હળદર અને ગળો જેવી ઔષધિઓનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ યાદ રાખો, આ ઉપાયો શરીરના સામાન્ય આરોગ્યને ટેકો આપવા માટે હોઈ શકે છે, કોઈ ગંભીર વાયરસનો નિશ્ચિત ઇલાજ નથી. જો ઊંચો તાવ, સતત ઉલટી, આંચકી અથવા ગંભીર લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સાથે જ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો, બાળકોને જંતુઓના કરડવાથી બચાવો અને જરૂરી સાવચેતી રાખો. મિત્રો, આયુર્વેદ આપણને સ્વસ્થ જીવનશૈલી શીખવે છે, જ્યારે ગંભીર ચેપમાં સમયસર આધુનિક તબીબી સારવાર જીવન બચાવી શકે છે. બંનેનો યોગ્ય ઉપયોગ જ સાચી સમજદારી છે. મળીએ એક નાનકડા વિરામ બાદ.

નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો જીગરવાણી અને હું છું ડૉક્ટર જીગર પરિહાર. વાત કરીએ ચાંદીપુરા વાયરસ વિશેની ગેરમાન્યતાઓ અને હકીકતો અંગે. જ્યારે કોઈ નવો રોગ ચર્ચામાં આવે છે ત્યારે તેની સાથે અનેક અફવાઓ પણ ફેલાય છે, તેથી સાચી માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. પ્રથમ ગેરમાન્યતા, ચાંદીપુરા વાયરસ સામાન્ય સ્પર્શથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. હકીકત, હાલમાં ઉપલબ્ધ માહિતી મુજબ આ વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય જેવા જંતુના કરડવાથી ફેલાય છે, સામાન્ય સંપર્કથી ફેલાય છે એવા પુરાવા નથી. બીજી ગેરમાન્યતા, દરેક તાવ એટલે ચાંદીપુરા વાયરસ. હકીકત, બિલકુલ નહીં. તાવના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો ઊંચા તાવ સાથે ઉલટી, આંચકી, ખૂબ સુસ્તી અથવા બેહોશી જેવા લક્ષણો હોય તો તરત હોસ્પિટલ જવું જોઈએ. ત્રીજી ગેરમાન્યતા, ઘરગથ્થુ ઉપચારથી વાયરસ સંપૂર્ણ મટી જાય છે. હકીકત, ચાંદીપુરા વાયરસ માટે હાલમાં

કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ નથી. ગંભીર લક્ષણોમાં હોસ્પિટલમાં સમયસર સારવાર જ સૌથી મોટી જરૂરી છે. મિત્રો, સોશિયલ મીડિયા પર ફરતા દરેક સંદેશ પર વિશ્વાસ ન કરો. આરોગ્ય સંબંધિત માહિતી માટે માત્ર વિશ્વસનીય સ્ત્રોત અને લાયક ડૉક્ટરની સલાહ લો. યાદ રાખો, અફવા નહીં પરંતુ સાચી માહિતી જ આપનું સાચું રક્ષણ છે. મળીએ એક નાનકડા વિરામ બાદ.

વાત કરીએ ઘર અને આસપાસની સ્વચ્છતા કેવી રીતે આપણું રક્ષણ કરી શકે છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય જેવા જંતુઓ દ્વારા ફેલાય છે, તેથી જંતુઓનો ઉપદ્રવ ઓછો કરવો એ બચાવનું સૌથી મહત્વપૂર્ણ પગલું છે. ઘરની આસપાસ કચરો એકઠો ન થવા દો. ભેજવાળી અને ગંદી જગ્યાઓની નિયમિત સફાઈ કરો. જાળી ઝાખર અને નીંદણ દૂર રાખો. બારીઓ અને દરવાજા પર જાળી લગાવો અને જરૂર પડે તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. ખાસ કરીને નાના બાળકોને સાંજના સમય આખા શરીરને ઢાંકે એવા કપડાં પહેરાવો. શક્ય હોય ત્યાં સુધી જંતુઓના કરડવાથી બચાવવા માટે યોગ્ય સાવચેતી રાખો. સાથે જ ઘરમાં દરેક વ્યક્તિ હાથ ધોવાની સારી ટેવ પાડે, સ્વચ્છ અને તાજો ખોરાક લે અને ઉકાળેલું અથવા સ્વચ્છ પાણી પીવે. આદતો માત્ર ચાંદીપુરા વાયરસ જ નહીં પરંતુ અનેક ચેપી રોગોથી બચવામાં પણ મદદરૂપ બને છે. મિત્રો, યાદ રાખો, સ્વચ્છ ઘર, સ્વસ્થ પરિવાર. નાની નાની સાવચેતીઓ મોટા જોખમને ટાળી શકે છે. આ સાથે ચાંદીપુરા વાયરસ અંગેની અમારી વિશેષ શ્રેણી પૂર્ણ થાય છે. આશા છે કે આ માહિતી તમારા પરિવાર અને સમાજ માટે ઉપયોગી સાબિત થશે. તમારે આરોગ્યને લગતી વધુ માહિતી અથવા કંઈ પણ જરૂરિયાત મુજબ કોઈ દવાની જરૂર હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર મારો કોન્ટેક કરી શકો છો. મારી આઈડી છે પરિહાર આયુર્વેદા. ત્યાં તમને મફતમાં કન્સલ્ટન્ટ કરી આપવામાં આવશે. નમસ્કાર. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: हेलो नमस्कार, तमे सांभळी रह्या छो रेडियो पालनपुर 90.4 FM। सांभळता रहो, व्यस्त रहो, मस्त रहो। रेडियो पालनपुर 90.4 FM। आज आपणी समक्ष એક બેન કવિતા લઈને આવ્યા છે, જેમનું નામ છે રાઠોડ બિનલ, જે MSM 3 માં અભ્યાસ કરે છે। તો આપણે સાંભળીએ એમની કવિતા।
2: નમસ્કાર, હું છું રાઠોડ બિનલ, જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સમાં MA માં અભ્યાસ કરી રહી છું। તો આજે હું કવિતા બોલીશ, મારી જ રચેલી। પારેવા પારેવા તને જોતા મળ્યો મુજને હાશકારો, આ ઘટાદાર ઝાડ ઉપર બેસતા તુજને મળ્યો આશરો। હે માનવી, તુજને શું મળ્યું આ ઝાડને કાપીને? પંખીઓના મધુરા ગીતો સાંભળતા તુજને મળ્યો હાશકારો, આ પારેવા તણા સંગને જોતા મળ્યો મુજને હાશકારો। કાપીને ઝાડની કુંપળ બાંધી લીધા મહેલ માનવીએ, પંખીના માળા છીનવીને શું મેળવ્યું માનવી?

0: પારેવા તને જોતા મળ્યો મુજને હાશકારો.
1: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
2: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
2: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર.
3: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું જુડાલ મિત્તલ, MSM 3 ની વિદ્યાર્થીની, હું મારી જ રચેલી એક કાવ્ય અહીં રજૂ કરું છું, અનોખી સવાર. થયો સૂર્યોદયને ગગન અધરાએ પથરાયો ઉજાસ આછો, ઉડ્યા પંખી ઉડ્યા આકાશે અંધકાર ભાગ્યો પાછો, હરખાયા ગગન ચુંબી ઘટા વૃક્ષ, વાગ્યા મંદિરની આરતીના ઘંટ, રાત ગઈ વીતી આવી અનોખી સવાર, આંખોમાં સપના ને ચહેરા પર લાવી ખુશીઓ આ સવાર, આહલાદક સૌંદર્ય સાથે ઉગી આ સવાર, છે શુભેચ્છા હૃદયપૂર્વક હું તમને કહું શુભ સવાર. સૂર્યની કળા. સૂર્ય તારી કેવી આ કળાઓ, પ્રહરે પ્રહલે બદલે રંગ, ઋતુએ ઋતુએ અનેક રૂપ તારા, ક્યારેક ગમ્મત કરતો વાદળ સાથે તો ક્યારેક તપતો મધ્યાહને, એ સંધ્યાકાળ પથરાય શીત લાલીમાં, હે રવિ તારી શીશી ગણાવું વિશેષતા, ઉદિત થતા જાગી સૃષ્ટિ ક્રમને, અસ્ત થતા લાગે મોત્સમા અંધારા, આવી છે તારી સૂર્ય કળાઓ.
4: મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
5: ઓ મારા પાલનપુર.
6: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. આપણી સમક્ષ એક બેન કવિતા લઈને આવ્યા છે, તેમનું નામ છે રાઠોડ ક્રીઝી.
7: હું તમારી આગળ એક સુંદર લગ્ન ગીત રજૂ કરવા જઈ. ગુજરાતી પરંપરા મુજબ લગ્ન ગીત માત્ર ગીત નથી, પરંતુ સદીઓથી ચાલતી આવેલી લોક સંસ્કૃતિ, લાગણી અને પરિવારની પરંપરાનો એક અમૂલ્ય ભાગ છે. એવી જ રીતે તુલસી વિવાહ સમયે શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના લગ્ન પ્રસંગે ગવાતું એક સુંદર ગીત છે. માધવ

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ મારો નાનો ભાઈ છે ને, જબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: હરે

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95 12

9996688. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9596688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર, હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. આજે જોરદાર વાનગી લઈને આવી છું જેનું નામ છે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી. હવે તમે કહેશો કે અંજલી, તે નામ તો કહી દીધું, બટ આમાં સામગ્રી શું જોઈશે? અરે ચિંતા ના કરો, આમાં એ જ સામગ્રી અને એ જ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ થશે જે તમારા ઘરે ઇઝીલી અવેલેબલ હશે. તો તમે કહેશો કે શું શું જોઈશે, તો હું કહું છું કે સામગ્રીમાં આપણે ફર્સ્ટ તો લોટ બનાવવા માટે કે લોટ બાંધવા માટે આપણને જે જોઈશે એ છે ઘઉંનો લોટ, તેલ, બટાકા એ પણ બાફેલા, મીઠું, બેકિંગ સોડા. હવે સ્ટફિંગ માટે આપણને શું જોઈશે, કેમ કે આપણે ટિક્કી બનાવવાના છીએ અને ટિક્કી એ પણ એવી કે વેજ રોલ ટિક્કી જેમાં આપણે વધારે વેજીટેબલનો ઉપયોગ કરવાના છીએ. તો સ્ટફિંગ માટેની આપણને જે સામગ્રી જોઈશે એમાં છે ફુલાવર, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને તેલ. હવે આપણને કેવી રીતે બનાવવાની છે એ રીત તો તમારે જાણવી જ હશે, પણ એ રીત જાણીએ પહેલાં એક સોંગ થઈ જાય. તો પછી એક સરસ મજાનું સોંગ થઈ જાય. સોંગ સાંભળ્યા પછી આપણે જરૂરથી જાણીશું કે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી કેવી રીતે બનાવવાની છે.

વેલકમ અગેન. રસોઈની રંગતમાં હું આરજે અંજલિ તમારું સ્વાગત કરું છું. આજે આપણે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી બનાવવાના છીએ, જેની સામગ્રી મેં આ બ્રેક પહેલાં એટલે કે સોંગ પહેલાં જણાવી દીધી. હવે આપણે કેવી રીતે બનાવવાની છે એ રીત જાણી લઈએ. તો આ છે રીત. તો સૌથી પહેલાં લોટ બાંધવાનો, તેમાં ઘઉંનો લોટ અને તેલ નાખો, બાફેલા બટાકા છીણીને તેમાં નાખવા, પછી મીઠું નાખવાનું અને ચપટી બેકિંગ સોડા નાખવાનું. પહેલાં બધી જ વસ્તુઓ મિક્સ કરીને પરોઠા જેવો લોટ બાંધી દેવાનો. અડધો કલાક લોટ બાંધીને રહેવા દેવાનો એટલે કે બરાબર સોફ્ટ થઈ જાય. હવે સ્ટફિંગ માટે છીણેલું ફુલાવર, છીણેલું ગાજર, બારીક સમારેલું કેપ્સિકમ, બે લીલા મરચાં, સમારેલી કોથમીર, મીઠું નાખીને બરાબર મિક્સ કરી દેવું. લોટમાંથી બે ભાગ કરીને મોટો લંબગોળ રોટલો વણી લેવો. તેની ઉપર શાકનું બધું મિશ્રણ પાથરી દેવાનું. તેના ગોળ ગોળ રોળ વાળીને વચ્ચેથી બે ભાગમાં કાપી થોડા થોડા અંતરે ટિક્કીના શેપના કટ મારી લેવા અને ભાખરવડીની જેમ વચ્ચેથી પ્રેસ કરી લેવું. તેલ મૂકીને મીડિયમ તાપે ક્રિસ્પી સેલો ફ્રાય કરી દેવું. તો અહીંયા આપણી ટિક્કી એકદમ તૈયાર છે. હવે તમારી ટિક્કીને ચટણી અથવા સોસ સાથે તમે સર્વ પણ કરી શકો છો અને ખાઈ પણ શકો છો. તો આજની આ વાનગી તમને કેવી લાગી? આઈ નો કે તમને ગમી જ હશે, કેમ કે ઇઝી તો છે જ બનાવવામાં અને કોઈ જ તકલીફ નથી પડતી કે આની સામગ્રી કેટલી દૂર દૂરથી લાવવી પડે એવી કોઈ જ જંજાળ નથી આમાં, કેમ કે બધી સામગ્રી આપણને ઘરમાં અવશ્ય મળી રહે છે. હવે તમે કહેશો કે આવી રેસિપીઝ હું ક્યાંથી શોધીને લાવું છું? તો તમને કહી દઉં કે આ રેસિપી મને મીનાએ રેડિયોના વોટ્સઅપ નંબર પર મોકલી છે. રીનાએ આ રેસીપી મને મોકલી અને કહ્યું કે તમારા શ્રોતાગણ જોડે આ રેસીપી અવશ્ય પહોંચાડજો. તો મેં તમારા સુધી આ રેસીપી પહોંચાડી દીધી છે. જો તમારી પાસે પણ આવી કોઈ વાનગી હોય, વાનગીની રીત હોય, તો તમે મને મોકલી શકો છો. યા તો તમે રસોઈની રંગતના શોમાં પાર્ટિસિપેટ પણ થઈ શકો છો. પાર્ટિસિપેટ થવા માટે તમારે અમારા વોટ્સએપ નંબર 9512966888 પર તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારી રેસીપી અમને મોકલવાની રહેશે. અમે અવશ્ય તમને કોન્ટેક્ટ કરીશું અને તમારી સાથે વાર્તાલાપ કરીશું અને આ રેસીપી કેવી રીતે બનાવવાની છે, આ વાનગી કેવી રીતે બનાવવાની છે એ અવશ્ય જાણીશું. તો રાહ કોની જુઓ છો? જલ્દીથી વોટ્સઅપ કરો તમારી અવનવી વાનગીઓ. અને અમારો વોટ્સઅપ નંબર છે 9512966888. હું છું આરજે અંજલિ. નેક્સ્ટ ટાઈમ રસોઈની રંગતમાં આપને ફરીથી મળીશું. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

રેડિયો બાલમપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓનો પત્રનું વાંચન કરીએ છીએ, સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો બાલમપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512-9666 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે રાજેશભાઈ. રાજેશભાઈ પાલનપુરના વતની છે અને રેડિયો પાલનપુરના સોંગ્સ એમને બહુ જ ગમે છે. રાજેશભાઈ કહે છે કે રેડિયો પાલનપુર ઉપરથી પ્રસારિત થતા દરેક કાર્યક્રમ એ સાંભળે છે અને અમારા દરેક કાર્યક્રમને એ સૌથી વધારે પસંદ કરે છે. રાજેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. રાજેશભાઈ આપણને ફરમાઈશ કરે છે ગુજરાતી મૂવી લવની ભવાઈનું સોંગ વાલમ આવો ને. આ ગીત એ ગુજરાતી મૂવીનું છે અને આ ગીત ગાવામાં આવ્યું છે જીગરદાન ગઢવીના અવાજમાં. આ ગીત બહુ જ ફેમસ થયું હતું અને અત્યાર સુધી આ ગીતની જે ચાહના છે એ હજી ને એવી ને એવી જ છે. ગુજરાતી ગીતો હોય અને ગુજરાતની અંદર લોકોને એક અલગ જ ફીલ આપી દે છે ગુજરાતી સોંગ્સ. પણ એની અંદર બી આ જે લેટેસ્ટ ગુજરાતી મૂવીઝ આવ્યા કે જ્યાં મૂવીઝનો એક નવો વળાંક આવ્યો અને ત્યાં આ ગીતોએ આખા ગુજરાતી સિનેમાનું પોતાનું એક અલગ જ દ્રશ્ય ઊભું કરી દીધું છે. તો ચાલો સાંભળીએ રાજેશભાઈની ફરમાઈશ વાલમ આવો ને.

આજના બીજા ફરમાઈશ કરતા છે મનીષા. મનીષા એ પાલનપુરની નજીક એક ગામડામાં રહે છે અને મનીષા કહે છે કે તેઓ ટ્રાવેલિંગ દરમિયાન રેડિયો પાલનપુર સાંભળતા હોય છે. મનીષા આપણને ફરમાઈશ કરે છે પડોસન મૂવીના સોંગ બાય બટ્ટુર. આ સોંગ એ બહુ જ ફેમસ છે અને જો કે પડોસન મૂવીના દરેક સોંગ બહુ ફેમસ છે અને એની અંદર દરેક ગીતની અંદર એક અલગ જ કહાની દર્શાવવામાં આવે છે. પડોસન મૂવી હોય અને આ સોંગ હોય એનાથી વધારે એક સોંગના શોખીન વ્યક્તિને શું જોઈએ. ચાલો સાંભળીએ મનીષાની ફરમાઈશ પડોસન મૂવીનું આ સોંગ બાય બટ્ટુર.

આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે હાર્દિક. હાર્દિક એ કહે છે કે તેઓ પાલનપુરની એક કોલેજમાં અભ્યાસ કરે છે અને હાર્દિક આપણને ફરમાઈશ કરે છે પાપા પગલી સોંગનું. પાપા પગલી સોંગ એ ગુજરાતી મૂવી ચાલ જીવી લઈએનું સોંગ છે કે જ્યાં એક પિતા પોતાના બાળકને કેવી રીતે ઉછેરે છે અને પોતાના જીવનને કેવી રીતે પોતાના બાળકને સંપૂર્ણ સમર્પિત કરે છે એ આ સોંગની અંદર, પાપા પગલી સોંગની અંદર દર્શાવવામાં આવી છે. જો કે માતા પિતાનો આપણા જીવનમાં સૌ મોટો ફાળો હોય છે અને આ ફાળો એ આપણે કદી તોલી ન શકીએ. તો ચાલો સાંભળીએ આ ફરમાઈશ, પાપા પગલી.

આપણા આજના નેક્સ્ટ ફરમાઈશ કરતા છે ઈશા. ઈશા એ આપણને ફરમાઈશ કરે છે અપના બનાલે સોંગની. આ અપના બનાલે સોંગ એ મૂવી ભેડિયાનું છે અને આ મૂવી એ વરુણ ધવન અને કૃતિ સેનન ઉપર બનાવવામાં આવી છે. પર્સનલી જો આ મૂવીની વાત કરીએ તો આ મૂવી મોસ્ટ ઓફલી જોવા જેવું છે. થોડું કાલ્પનિક છે, પરંતુ આ મૂવીની અંદર જે પર્યાવરણને લઈને હકીકત બતાવવામાં આવી છે કે કેવી રીતે પ્રકૃતિ જ પ્રકૃતિનું રક્ષણ કરે છે, એ બહુ મસ્ત વાત છે. દરેકે આ મૂવી જોવા જેવું છે. તો ચાલો સાંભળીએ ઈશાની ફરમાઈશ અપના બનાલે, કે જે અરિજિત સિંઘના અવાજમાં ગાવામાં આવી છે. તો અરિજિત સિંઘનો અવાજ હોય તો એનાથી વધારે આપણે શું જોઈએ. ચાલો સાંભળીએ આ ફરમાઈશ.

આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે રોહન. રોહન એ આપણને ફરમાઈશ કરે છે કેસરિયા સોંગનું. કેસરિયા સોંગ જે બ્રહ્માસ્ત્ર મૂવીનું હતું અને આ અરિજિત સિંઘના અવાજમાં ગાવામાં આવ્યું હતું. બ્રહ્માસ્ત્ર મૂવી કે જેની અંદર રણવીર કપૂર આલિયા ભટ્ટની આપણે એક્ટિંગની એક ઉત્કૃષ્ટ લેવલ જોઈ શકીએ છીએ. બ્રહ્માસ્ત્ર મૂવી એ પણ બહુ સારું એવું મૂવી આવેલું અને આ મૂવીનો પાર્ટ 2 હવે ટૂંક સમયમાં આવવાનો છે. તો આપણે બધા ઉત્સુકતાથી બેઠા છીએ કે આ મૂવીની મિસ્ટ્રી એટલે કે દેવ અને એની વાઇફની મિસ્ટ્રી કેવી રીતે, દેવ અને ઐશ્વર્યાની જે મિસ્ટ્રી છે એ કેવી રીતે સોલ્વ થશે. ચાલો સાંભળીએ અત્યારે રોહનની ફરમાઈશ.

યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512966688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: मस्त रहो, व्यस्त रहो, सांभता रहो रेडियो पालनपुर।
1: हेलो, हाय, नमस्कार, वेलकम टू माय टॉक शो विद आरजे अंजलि। वातु जे जानवा जेवी छे, वातु जे करवी जरूरी छे। चलो शुरुआत करिए आज ना टॉक शो नी। मस्त रहो, व्यस्त रहो, नी सांभता रहो रेडियो पालनपुर।
2: हेलो, हाय, नमस्कार, दिस इज आरजे अंजलि फ्रॉम रेडियो पालनपुर 90.4 FM। આજના આપણા સ્પેશિયલ શોમાં જ્યાં હું તમારી સાથે વાતો કરતી હોઉં છું અલગ અલગ વિષય પર, આજે આપણી સાથે જોડાયા છે એક ખાસ વ્યક્તિત્વ, સુરેશ સર। આજે આપણા જીડી મોદી વિદ્યા સંકુલમાં એમના લેક્ચર્સ હતા અને બે દિવસ સુધી એ લેક્ચર ચાલ્યા છે। આપણે થોડી ઘણી એવી વાતો કરીશું જે તમને સાંભળવામાં બહુ મજા પડે। સર, આજે તમે અહીંયા આવ્યા છો રેડિયોમાં, તમે તમારો પરિચય આપણા જે શ્રોતાઓ છે એમને તમારી રીતે આપશો।
3: ધન્યવાદ અંજલિબેન। બેઝિકલી મેં પરસો સુધી કોર્પોરેટ સેક્ટરમાં બધા જે ચેરમેન હોય, મેનેજર્સ હોય, લીડર્સ હોય, એને કેવી રીતે બિઝનેસ વેલ્યુ બેઝ કરવો, સરસ રિઝલ્ટ પ્રોડ્યુસ કરવા, છતાંય તાણ ના અનુભવ, એ શીખવતો આવ્યો। એટલે તમે મારી કામને કોર્પોરેટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અથવા ટ્રેનિંગ કહી શકો। એવું કરતાં કરતાં મારી ખોજ એ ચાલી કે બધા માણસો કામ તો સરસ કરે, પૈસા સરસ કમાય, વ્યવસાય સારો કરે, પણ પોતાની જિંદગીમાં સુખી કેવી રીતે થાય। કારણ કે એવું જનરલ જોવા મળે છે કે બહુ સારો બિઝનેસમેન હોય પણ બીપીથી પીડાતો હોય, પતિ પત્ની સંબંધોમાં તકલીફ હોય, બાળકો કયું માનતા ના હોય। તો એ મારી ખોજ મને જીવન વિદ્યા સુધી લઈ આવી।
2: જીવન વિદ્યા શિબિરની જે આપણે વાત કરતા હોય છે ત્યારે યુવાનો ઘણા જોડાતા હોય છે, ત્યાં આપણે કયા વિષયને અનુલક્ષીને વધારે ચર્ચા કરીએ છીએ?
3: સરસ પ્રશ્ન, ખૂબ મજાનો છે। અત્યાર સુધી માનવજાતને સુખી કરવાના જેટલા પ્રયત્નો થયા એને આપણે દર્શન કર્યું, એ દર્શનોમાં આખા અસ્તિત્વની થોડી થોડી સચ્ચાઈઓની વાત કરી। જેમ કે આપણી પાસે સાયકોલોજીની વિદ્યા શાખા છે તો વિદ્યાર્થીઓ બધા મન વિશે ભણે, સોશિયોલોજીમાં સમાજ વિશે ભણે, પણ આપણી પાસે કોઈ એવી કોઈ ફેકલ્ટી અત્યાર સુધી હતી નહીં કે એમાં સમગ્ર માનવજાતના બધા પ્રશ્નો કોઈ સૂત્રિત થયા હોય। એટલે એક વ્યક્તિથી શરૂ થઈને પરિવાર, સમાજ અને આખા અસ્તિત્વમાં, જેમ કે પ્રકૃતિ, તો એ બધાને આવરી લેતું હોય એવું કોઈ દર્શન હતું નહીં। તો પહેલવહેલી વાર આખી માનવજાતના સદભાગ્ય છે કે આપણે 1960માં દર્શન પ્રાપ્ત થયું। તમને અંજલિબેન નવાઈ લાગશે તો આજ સુધી ખબર કેમ ના પડી, તો આ દર્શનમાં પ્રવચનની વાત નથી, આમાં જીવવાની વાત છે। જો મને સમજણ પડી તો મારે આચરણમાં મૂકવાના, હું આચરણમાં મૂક્યા પછી બીજાને કહું તો કદાચ એનો ફોલો કરે। એટલે અહીંયા પ્રવચન નથી, સંવાદ છે, ઇન્કવાયરી છે, જિજ્ઞાસા છે। બીજી મજાની વસ્તુ છે, કોઈ ફંડ નથી, કોઈ ફાળો નથી, કોઈ ગુરુ નથી, કોઈ પૂજા નથી, સીધું જ એમ ક્લાસરૂમમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ભણીએ એમ ક્લાસરૂમમાં જિંદગી ભણાય, તો બે દિવસમાં વિદ્યાર્થીઓને જિંદગી ભણાવી છે। અને મધ્યસ્થ દર્શનની રોશનીમાં એ લોકો બધા સમસ્યાઓના સમાધાનમાં કઈ રીતે આગળ વધે, અને આ કાર્યક્રમ લીડરશિપનો હતો એટલે બીજાને કઈ રીતે લીડ કરી શકે એ મેં ભણાવ્યું છે।
2: હવે મધ્યસ્થ દર્શનની જ વાત કરી છે તો એમાં થોડું ડીપમાં અમને સમજાવશો ને?
3: સરસ, મધ્યસ્થ દર્શનમાં મધ્ય શબ્દ શું છે? સૌથી પહેલું તમને એવું થશે, રાઈટ? તો આપણા પાસે જેટલા દર્શનો છે ને બે વિભાગમાં વહેંચી શકાય। એક દર્શન ભૌતિક દર્શન છે કે અંજલિબેન આપણે ખાઈએ પીએ, પૈસા ભેગા કરીએ અને પછી મરી જઈએ, મર્યા પછી કોને શું ખબર, અને હું મારું કરી લઉં, દુનિયાનું જે થવું હોય તે, આ ભૌતિક વાત છે। અત્યારે દુનિયાના પાટલા ઉપર જુઓ, એક દેશના વડા કંઈક બોલે છે ને આપણા ગેસના સિલિન્ડર અદૃશ્ય થઈ જાય છે, નિર્દોષ બાળકો મરી જાય છે, રાઈટ? તેલનો વેપાર એમાં મુખ્ય કારણભૂત છે, તો આ ભૌતિક વાત થયો। બીજું આપણી પાસે જે દર્શન છે એ રહસ્ય છે, ઈશ્વર કરતા હરતા છે અને એ જ બધી વસ્તુનું નિયંત્રણ કરનાર છે, એટલે આપણી પાસે વિવિધ કર્મકાંડો છે। આ બંને વાદ જે છે, એક રહસ્યવાદ ને એક ભૌતિક વાદ, એની મર્યાદા એ છે કે એમાં સોલ્યુશન નથી। જેમ કે હમણાં કોઈ તહેવારો આવશે, બધા લોકો પૂજાપાઠ કરશે, ક્યારે એવું વિચાર આપણે કરતા નથી કે આ પૂજાપાઠ કરવાથી આ સંસારનો કોઈ પ્રશ્ન હલ થયો? મને સારું લાગે હું પૂજા કરવા જાઉં તો, પણ કયો સમસ્યાનો હલ થયો? બીજું, એ સર્વગ્રાહી નથી, મને રામજી ને હનુમાનજી સ્વીકાર્ય છે, હું ભારતીય છું, પણ અમેરિકાના જોન્સનને પૂછીશ તો એની એ સ્વીકાર્ય નથી। તો મધ્યસ્થ દર્શનની ખૂબી એ છે કે એમાં શરીરની વાસ્તવિકતાનો સ્વીકાર છે, એટલે શરીરની જરૂરિયાતો સંતોષવાની વાત છે, પણ કેટલી જરૂરિયાતો એનું તાર્કિક આકલન છે। તમે સરસ ડ્રેસ પહેર્યો છે, તમારા મનમાં એવો ભ્રમ થઈ જાય કે 50 ડ્રેસ તો હોવા જ જોઈએ, તો 5ની જરૂરિયાત છે એને બદલે

0: 40 દિવસ માટે તમે બજારમાં આટા મારશો, તમારો સમય, ઉર્જાને પૈસા બગાડશો, પણ તમને એવી ખબર પડી જાય કે મને આ 5 ડ્રેસ પૂરતા છે અને તમારી પડોશાને 10 જોઈએ છે, પણ તમારી બહેનને તો 2 જ જોઈએ છે, તો કોઈ એકબીજાની સ્પર્ધા કર્યા વગર પોતાની જરૂરિયાતો પૂરી કરી શકશે? તો મધ્યસ્થ દર્શનમાં શરીરની તમામ જરૂરિયાતો, આહાર, આવાસ, અલંકાર, એટલે રોટી, કપડાં, મકાન, ટીવી, મોબાઈલ, દૂરદર્શન, બધું જ રાખો, બીજાની નક્કી કરે, આપણે નક્કી કરીશું. નંબર 1, રહસ્યવાદમાં જે મૃત્યુ પછીની વાત છે, જીવતા જીવતા જો ખબર પડી જાય કે હું શું છું, હું સતત છું કે અસતત છું, તો મર્યા પછી ચિંતા દૂર થઈ જાય. તો અહીંયા તમને રેડિયોના માધ્યમથી ખાલી આટલું કહું, શરીર સાજું હોય કે માંદું, ભૂખ્યું હોય કે તરસ્યું હોય, વિચારની પ્રક્રિયા સતત ચાલે છે કે નહીં? રાત્રે સુઈ જાવ તો એ જ વિચાર સપના સ્વરૂપે આવે છે. તો આપણી અંદર સતત ભાવ અને વિચારનું જગત ચાલ્યા જ કરે છે, શરીરથી ઇરરિસ્પેક્ટિવ. સાજો, માંદો, બીમાર, પગ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો, આંધળો થઈ ગયો, માણસનો વિચાર બંધ થતો નથી. જે દિવસે એવી ખબર પડી જાય કે હું આ વિચારમાં સતત છું, તો પછી પ્રશ્ન ઊભો થાય છે કે શરીર પત્યા પછી પણ શું આ સતતતા ચાલશે? તો મધ્યસ્થ દર્શનમાં શરીરનો સ્વીકાર છે, શરીર પછી અલગ જે વાસ્તવિકતા છે જેને અમે જીવન કહીએ છીએ, જે વિચાર કરે છે, ભાવ કરે છે, એનો તાર્કિક સ્વીકાર છે, કશું માનવાનું નથી. એટલે મધ્યસ્થ દર્શનના કોઈ પણ શિબિરમાં સંવાદ છે, અત્યારે તમે મને પ્રશ્ન પૂછો, હું જવાબ આપું છું, ત્યાં હું પ્રશ્ન પૂછું, શિબિરાર્થીઓ જવાબ આપે, એ મને પ્રશ્ન પૂછે, હું જવાબ આપું, પણ પહેલેથી લખ્યું હોય, કશું માનવાનું નથી, જાણવાનું છે. અને જાણવાના 3 તરીકાઓ છે. સ્વયંમાં નિરીક્ષણ, જેમ કે અત્યારે ચાલુ રેડિયો શોમાં હું એમ કહું કે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આવશે અને આપણને બેહીને પિઝા ખવડાવશે, હું તો બોલી ગયો, પણ તમે માનશો ખરા? નહીં માનો, તર્ક છે તમારી પાસે કે ભાઈ એવું કંઈ નક્કી થયું નથી, અહીંયા આજે કોલેજમાં એમનું કોઈ આગમન નથી. તો સ્વયંમાં નિરીક્ષણ. પછી મેં તો કીધું તમે તમારા સાથીને પૂછશો કે સુરેશભાઈ આવું કહે છે, તમને કોઈ મળી છે માહિતી? તો એ સાથી કહેશે કે ના, એને કહેવાય સાથીમાં પરીક્ષણ. અને ત્રીજું ડાયમેન્શન છે, કંઈ પણ કહેવાય જીવન વિદ્યા શિબિરમાં, તો પૃથ્વીના 855 કરોડ માણસોને સ્વીકૃત થશે, સર્વગ્રાહી છે, સર્વકાલિક છે, સર્વદેશીય છે. તો આ બધા પ્રસ્તાવો તાર્કિક છે, વૈજ્ઞાનિક છે, વેલિડેટ કરી શકાય છે, આચરણમાં મૂકી શકાય છે, મલ્ટીપ્લાય થાય એવા છે. તમે બેન પૂછ્યું તો કહી દો, મારું બેકગ્રાઉન્ડ તો એન્જિનિયરિંગનું છે, હું તો વિદેશમાં ભણ્યો છું, અડધી દુનિયા ફર્યો છું અને દુનિયાની બધી ફિલોસોફી જોઈ. જીવનવિદ્યામાં આવ્યા પછી મારા તમામ પ્રશ્નો સમી ગયા અને ખબર પડી ગઈ કે માણસના પોતાના પ્રશ્નો સમે તો પરિવારના સમે, પરિવારના સમે તો સમાજના સમે, અને આ પ્રાકૃતિક અસંતુલનના પણ સમી જાય.
1: સર, આપણે તમે વાત કરી, આટલી ઘણી બધી વાતો કરી, છતાં એક પ્રશ્ન એવો થાય કે આપણે એક પ્રોબ્લેમ આવે આપણને, તો એ સોલ્વ કરીએ, પછી બીજી પ્રોબ્લેમ આવે, એટલે પ્રોબ્લેમ્સ નું કોઈ સોલ્યુશન જ નથી, એમ વધતી જાય છે. આપણે વિચારમાં એવું કઈ છે કે આપણે વધારે પડતું વિચારીએ છીએ એટલા માટે વધે છે, કે એનું શું કારણ હોય છે?
0: તમે મારું દિલ જીતી લીધું. આપણા બધા પ્રશ્નોના મૂળમાં વિચાર જ છે, પણ વિચાર કરવાના આપણી પાસે 6 વિકલ્પો છે. ટેવ વર્ષ આપણે 3 જ વિકલ્પ કરીએ. પહેલું, મને ગમે છે શું. બીજું, મારા શરીર માટે શું સારું રહેશે. ત્રીજું, મને મળશે શું, અને અમે હિન્દીમાં પ્રિય હિત અને લાભ કહીએ છીએ. મારે ગમતું શું, મને શરીર માટે સારું શું, અને લાભ, આ 3 જ વિચાર છે. હવે તમને 4થો વિચાર બતાવું. હું જે કંઈ કરું, વિચારું, બોલું, એનાથી આખી માનવજાતને કાંઈ ફેર પડશે, એટલે હવે હું માનવજાતનો એકમ છું એવી રીતે જોઉં છું. હવે મારું વિચાર બદલાય અને અમે કીધું ન્યાય. અચ્છા, ખાલી માનવજાત જ શું કામ, વનસ્પતિ છે, પદાર્થો છે, પાણી છે, પ્રાણીઓ છે. હવે દાખલા તરીકે હું જે ક્ષણે એવું બોલું કે માંસ ખાવાથી તાકાત આવે, મેં કાંઈ તપાસ્યું નથી, ખાલી બોલ્યું, તો શું થશે, મોટા પાયે હિંસા થશે કે નહીં? તો મારા કોઈ વિચાર કે કોઈ વાતથી પ્રાણી સૃષ્ટિમાં ફરક પડશે. પાણી હું ખરીદું છું, પૈસા ભરું છું, મારે જેટલું વાપરવું એટલું વાપરું, તમે શું કામ પાણી બચાવવાની મારી સાથે વાત કરો છો? એવું હું બોલું અને એવું હું કરું તો પ્રાકૃતિક સંતુલન ખોરવું છું કે નહીં? તો 6 વિચારણા થઈ, પ્રિય હિત લાભ, અને બીજી મેં જે કીધી એને નામ કહેવાય ન્યાય, બધાનો વિચાર કરી એટલે ધર્મ, અને આટલી અદ્ભુત વ્યવસ્થા સજેલી છે. સત્ય, મારા બગીચામાં સાપ આવ્યો, કોબરા આવ્યો, પછી રસલ વાઈપર આવ્યો, મને આજુબાજુ બધા કે બધા ઝાડ કાપી નાખો. મેં કીધું ના, પ્રકૃતિમાં વ્યવસ્થા છે, તમે જોયા કરો, કળ્યો નથી ને અમને? થોડા દિવસોમાં મોર આવી ગયા, અત્યારે મારા ઘરે 5 મોર રહે છે. તમે ખેતરમાંથી જો સાપ મારી નાખશો તો ઉંદરડા વધી જ જશે. ઝાડ કાપી નાખ્યા, ગરમી વધી ગઈ, તો પ્રકૃતિમાં અદ્ભુત સંતુલન છે, એને ખોરવવાનું નહીં, એનું નામ સત્ય, એ સચ્ચાઈ છે. આપણે સ્ટુડિયોમાં બેઠા છીએ પણ આપણો શ્વાસ તો લીમડો પેદા કરે છે ઓક્સિજન, તો હું જો લીમડો કાપું

કે એક પણ પત્તું કાપું તો હું મારી જાત ઉપર જ કુહાડી ચલાવું. આ સત્યની વિચારણા છે. તો તમારો સુંદર પ્રશ્ન, જેને તમે મારું જેનું દિલ જીતી લીધું, વિચારમાં પ્રિય હિત લાભની જગ્યાએ જે ક્ષણે ન્યાય ધર્મ સત્ય સેટ થાય એટલે તમામ સમસ્યા હલ થઈ જાય. હવે એક ઉદાહરણથી હલ કરીને બતાવું. હું મારી જરૂરિયાત માટે મારા પ્રિયમાંથી બહાર આવું કે ભાઈ અંજલિબેને મને આ કાળા કલરનું ટી શર્ટ આપ્યું.

0: બહેને મને ભાવથી આપ્યું છે, મારા માટે અંજલિબેન એક દીકરી બરાબર છે, તો હું એને ખુશી ખુશી પહેરું, તો હવે બજારમાં હું ખાડો નહીં પાડું, નહીં તો હું શું કરીશ, હું એક બીજું ટી શર્ટ લાવીશ. તો મારી જરૂરિયાત પ્રિયને બદલે આખા સમગ્રતાનો વિચાર કરી તો હું પ્રિયમાંથી બહાર નીકળું. પછી હું મારું એકલાનું હિત ના વિચાર, જેમ કે હું એસી ચલાવું છું, હવે બધું ઠંડુ થઈ ગયું છે, તો પણ હવે હું એસી ચલાવી રાખું તો હું ખાલી મારો જ વિચાર કરું, બધાનો વિચાર કરું તો એસી બંધ કરી દઈશ. હું કાલે જ્યાં મહેમાન હતો ત્યાં એસી રૂમ પણ હતા, બારીઓ ખુલ્લી રાખીને સૂતો, ઠંડક છે ઓલરેડી, એક ઉપર પંખો ચાલ્યો, મારે સરસ ઊંઘ આવી. તો આ રીતે વિચાર કરે વ્યક્તિ, એવો વિચાર કરનાર વ્યક્તિ પરિવારમાં શું સમાજ સંદેશો આપશે, ઘરના બધા એવું વિચારશે, આવો પરિવાર સમાજમાં શોષણ નહીં કરે અને આવો સમાજ પ્રકૃતિનું શોષણ નહીં કરે. સિક્વન્સ આવી ગઈ, વ્યક્તિ પરિવાર સમાજ અને અસ્તિત્વ આખું.
1: વાવ સરે, બહુ સરળ ભાષામાં આપણા સમસ્યાઓનો અંત કેવી રીતે લાવી શકાય એ સરળ ભાષામાં આપણને સમજાવી દીધું. હવે સર સાથે વધારે વાતો કરીએ તો વધારે જાણવા મળે. સર, જે યુવાનો છે હમણાં એ ઘણી બધી ચિંતાઓ કરતા હોય છે અને છેને અલગ અલગ માર્ગમાં એ લોકો પોતાનું ધ્યાન ડાયવર્ટ કરતા હોય છે. યુવાનોને લક્ષીને કંઈ એવું કહેવું હોય કે એમના સુધી આ મેસેજ પહોંચે અને એમને લાભકારી નીવડે?
0: વેરી ગુડ. અત્યારે સૌથી પહેલો મુદ્દો તો દેશમાં યુવાનોની સંખ્યા ખૂબ વધારે છે. માતા પિતા અને સમાજમાં એવું વલણ ચાલે છે કે ભણી લો, પછી નોકરી વ્યવસાય કરો, પૈસા કમાઓ અને જિંદગી સારી રીતે જીવો. પણ એમના સારીની કલ્પના સ્પષ્ટ નથી. સારી જિંદગી એટલે શું? તો કે સારું ઘર, એક ગાડી, એપલનો મોબાઈલ, આ કલ્પના છે. મીડિયા જાહેરાતો એટલું બોમ્બાર્ડિંગ કરે છે, સતત સોશિયલ મીડિયાનું પણ પ્રેશર છે, તો આખું યુવાનોને એક લીટીમાં કહીએ ને તો સારા હોવા કરતાં સારા દેખાવામાં દોડ્યા છે. મને કેટલી લાઇક મળશે, મને કેટલા એપ્રિશિએટ કરશે, એની જગ્યાએ વ્યક્તિ પોતાનામાં ડોક્યું કરે કે હું પોતાની જાતને ગમાડું છું, તો ખબર પડશે કે સારું કામ કર્યું હોય ને તો પોતાની જાત ગમે, નહીં તો બહાર તો ખબર પડે જ છે, મેકઅપ કર્યો હોય બહારથી રૂપાળા લાગીએ પણ અંદર વિચાર ખરાબ છે. તો યુવાનો માટે પહેલું કામ એ છે કે યુવાનો પોતાનામાં જુએ. તો મધ્યસ્થ દર્શનમાં એ શક્યતા છે કે તર્કબદ્ધ રીતે તમે જોઈ શકો છો કે તમે નિર્ણયની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે, વિચારની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે. હું તો શિબિરમાં પૂછું તો તમારે સારી જિંદગી જીવવા ઈચ્છા શું છે, હું કોઈ ઉપદેશ નથી આપતો. 15 મિનિટ પછી લોકો એક્સરસાઇઝ કરીને આવે છે અને લખે છે સારી જિંદગી જીવવા માટે રોટી કપડાં મકાન જોઈએ, સારું ઘર જોઈએ, સારા સંબંધો જોઈએ, સારું સ્વાસ્થ્ય જોઈએ, મનની શાંતિ જોઈએ, સંતોષ જોઈએ, પ્રકૃતિમાં સંતુલન આનંદ જોઈએ. યુવાનો જ કહે છે, હું નથી કહેતો, એમને જ ખબર પડી જાય છે શું જોઈએ. તો હવે સરળ છે, ખાલી દિશા જ બતાડવાની છે. એટલે યુવાનોમાં મને ખૂબ મોટી આશા છે અને આજે 2 દિવસ આપની સંસ્થામાં મેં યુવાનો સાથે જ કામ કર્યું છે. હું તૃપ્તિ સાથે આજે ઘરે જઈ રહ્યો છું. જે બાળકોએ કામ કર્યું છે અત્યંત એકાગ્રતાથી કામ કર્યું છે. સંવાદની પ્રક્રિયા થોડી ઓછી હતી કારણ કે આપણા ગ્રામીણ ક્ષેત્રના બાળકો થોડા સંકોચશીલ હોય છે, પણ એમની એકાગ્રતા કાબિલે દાદ હતી. એક પણ વિદ્યાર્થી ચાલુ ક્લાસમાંથી ઊભો થઈને બહાર નથી ગયો. કલ્પના કરો, 2 કલાકનું સતત સત્ર હોય અને કોઈ પેશાબ માટે પણ ઉઠે નહીં. તો હું તમને, તમારી સંસ્થાને, વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને મને લાગે છે આ ઇન્ટરવ્યૂના અંતે એટલું જરૂર કહીશ, આગામી દિવસોમાં સંસ્થા તો વિચારી જ રહી છે, આપણે ખાસ યુવાનો માટે 3 દિવસનું શિબિર યોજીશું જેની અંદર એમના તમામ પ્રશ્નો આવી જશે. ભૂત, પ્રેત, દેવી દેવતા, ઈશ્વર, ધંધો, સમસ્યાઓ, લગ્ન, વિવાહ, બધું જ આવી જશે અને બધાનો તર્કબદ્ધ જવાબ હશે.
1: ખૂબ જ સુંદર. અને આજે ખરેખર મને હવે એવું થાય છે કે મારે પણ એકવાર શિબિરમાં આવવું જોઈએ તમારી સમક્ષ. અને આ બધી વાતો જે હમણાં આપણે બ્રીફમાં કરી છે, બહુ સૂક્ષ્મ રીતે કરી છે, બહુ ઓછા ભાઈ કરી છે, પણ આને વધારે ડિટેલમાં મારે જાણવી છે તો ચોક્કસથી હું પણ શિબિરમાં જોડાઈશ.
0: ધન્યવાદ.
1: ઓકે સર, અને આવી જ માહિતી હું તમારી સમક્ષ લાવતી રહીશ. થેન્ક યુ સો મચ સર, તમે આજે અહીંયા આવ્યા અને અમારી સાથે આટલી બધી વાતો શેર કરી.
0: મને અંજલિબેન એક તો તમને મળીને આનંદ થયો. એનું પહેલું કારણ એ કે તમે એક તો યુવાન છો ને, તમને ક્યુરિયોસિટી છે. આ રેડિયોના માધ્યમથી જો ભારતના વડાપ્રધાન ઘર ઘર સુધી પહોંચી શકતા હોય તો અંજલિબેન આપણે સાથે મળીને પાલનપુરના પ્રત્યેક ઘર સુધી આ વાત પહોંચાડીએ કેમ નહીં? બધાના જીવનમાં સુખાકારી આવે તો રેડિયો તો એનાથી બધું મોટું માધ્યમ કયું મળશે. તો મને તમારી સાથે પણ ગમ્યું, પ્રશ્નોત્તરી પણ ગમ્યું, સંસ્થામાં પણ આવવાનું ગમ્યું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે ક્યુરિયોસિટીથી મને પ્રશ્નો પૂછ્યા. ફરી મળીશું, ધન્યવાદ.
1: શ્યોર શ્યોર, થેન્ક યુ સો મચ સર. ફરીથી એકવાર સુરેશ પટેલ સરનો ખૂબ ખૂબ આભાર. અને નેક્સ્ટ ટાઈમ હું તમને ફરીથી મળીશ, આપણી વાતો ચાલુ રહેશે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો.

0: સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ મોટા પડકાર ની વાતો, નાનકડા નિર્ધાર ની વાતો. દુનિયાને દેખાય નહીં પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળા ને અંધાર ની વાતો, કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદાર ની વાતો તમે જોઈ રહ્યા છો. વાતો વાતો વિથ સંજય ત્રિવેદી.

0: એટલે મારું દિલજીત દોસાંજ જેવું નથી કે અંગ્રેજી આવવા છતાં એવો ઢોંગ કરીએ કે અંગ્રેજી નથી આવડતું સોશિયલ મીડિયાને દેખાડવા માટે. પ્રોબ્લેમ એ જ છે કે મારું સ્ટ્રગલ સોશિયલ મીડિયા પહેલાનું હતું. એટલે લોકોને શું છે કે લોકોને એવું લાગે છે કે આ બધો નવો નિશાળીઓ છે, આ પ્રિવલેજ સોસાયટીમાંથી આવ્યો છે, પ્રિવલેજ પરિવારમાંથી આવ્યો છે. અને હું એ લોકોની વાતથી સહમત છું. હું પ્રિવલેજ છું, હું ઘણો પ્રિવલેજ છું કે મને એવી સ્ટ્રગલ્સ જોવા પડી છે, એવી આર્થિક સ્થિતિઓ જોવા પડી છે, જોવા મળી છે, કે એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે જે બીજા કોઈને જોવા નહીં મળે. એટલે અગર અંબાણી સાહેબ આવી પણ મને કહેશે ને કે હું તારા કરતા વધારે પ્રિવલેજ કહું તો હું કહીશ ના, હું વધારે પ્રિવલેજ છું. કારણ કે મારા આખા કાર્યકાળની અંદર, મારા આખા જીવનની અંદર જે મનન 16 વર્ષ 17 વર્ષનો હતો, જે અત્યારે 37 વર્ષનો છે, એ જે આખી મારી જર્ની રહી છે, એ જે આર્ક રહ્યો છે, કેરેક્ટર આર્ક, એ પિક્ચરથી ઓછો નથી. અને મારા કરતા વધારે મારી વાઈફ અથવા તો મારા નજીકના અંગત મિત્રો તમને વધારે એનું વર્ણન કરી શકે છે. કારણ કે આ તો પેલું ખુદ કે મું મિયા મીઠું થઈ જશે.
1: એમની સાથે એક સેપરેટ એપિસોડ કરીશ આપશે. પણ સંઘર્ષ શ્રી પ્રતિવસતે, જ્યાં સંઘર્ષ છે ત્યાં સિદ્ધિ છે.
0: બિલકુલ.
1: અને મજા એ સંઘર્ષ થી સિદ્ધિ સુધીની છે. જે લોકોને સીધી સિદ્ધિ મળે છે એમાં બહુ મજા આવતી નથી.
0: મને એવું લાગે છે કે સંઘર્ષ કોઈ દિવસ પતતો નથી. સંઘર્ષ ને તમે કઈ હદ સુધી સ્વીકારો છો, કારણ કે સંઘર્ષ એ પ્રોસેસનો એક ભાગ જ છે.
1: કરેક્ટ.
0: અત્યારે મારે સંઘર્ષ પતે નથી, કારણ કે હું જે મારી ક્ષમતા જોઉં છું, જે લેવલ પર હું પોતાને આજની તારીખમાં જોઈ શકું છું, કે જે મારી વિચારધારા છે, મારું એમ્બિશન છે, એને હું કદાચ 20-30% હજુ સુધી એના તરફ
1: એક્સપ્લોર થઈ શકે. હા, તો સ્કૂલ પછી કોલેજ પૂરી કરી કે મારી જેમ ડ્રોપ આઉટ થઈ?
0: કોલેજ પૂરી કરી, આ તો મેં કશે જ નથી કીધું. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછે તમે. હું છું બેચલર્સ ઇન, ના ના છે છે, હું છું બેચલર્સ ઇન કોમર્સ.
1: ઓકે.
0: અને લગ્ન મારા થયા 18 નવેમ્બર 2010. 2010 સપ્ટેમ્બરમાં, વિદ્યાની બર્થડે 24 સપ્ટેમ્બરે છે, 2010 એની બર્થડે ના 2 દિવસ પછી મને ફોન કર્યો. મેં કીધું વિદ્યા આપણે નવેમ્બરમાં લગ્ન છે, પણ એક વાત તને કહેવાની રહી ગઈ છે, મેં તને નથી કીધી, એક વાત તારાથી સંતાવીને રાખેલી, કે મારે હજુ 11 KTO
1: ક્લિયર કરવાની
0: બાકી છે. એટલે તમે વિચાર કરો કે મારા લગ્નના 2 મહિના પહેલા મેં મારી થનારી પત્નીને એવું કીધું કે હજુ તારો હસબન્ડ ગ્રેજ્યુએટ નથી.
1: ક્યાં બાત હે,
0: તો વિચાર કરો એનું રિએક્શન જુઓ.
1: અને એ પણ અનાવિલ, જેમાં જનરલી ભણતરનું ખૂબ મહત્વ છે.
0: એટલે ફરજી અનાવિલ કહેવાવાળી સૌથી પહેલી વ્યક્તિ મને વિદ્યા છે.
1: ઓકે. એ ક્યાં મળે, ભાભી ક્યાં મળે?
0: સુરતની છે.
1: ઓકે. એટલે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, અને ક્યાં કુછ કુછ ક્યાં હુઆ?
0: ઓકે, તો હું તમને ત્યાંથી શરૂઆત કરું અને પછી આનું આપણે કલ.
1: અને તમે સાંભળતા રહેજો, વચ્ચે જો અવાજ કેવું જાય તો કહેજો, કારણ કે કલાકારોનો અવાજ દબાવવાની જનરલી દરેક સમાજમાં ખૂબ કોશિશ થતી હોય છે.
0: કોઈ નહીં, હવે સોશિયલ મીડિયા જે કસે અવાજ નહીં દબાય, તમે દબાવશો તો બીજો એક યુટ્યુબ પર જે બોલ લઈશ એવું છે. પણ હું રેડિયો મિર્ચીમાં હતો, એટલે 17 વર્ષે 12th પાસ કર્યું મેં 72.5%.
1: પપ્પાને આપેલા પ્રોમિસ.
0: હા. અને પપ્પાએ બાઇક ની બધું જ આપીને જતા રહ્યા, પણ પછી મમ્મી એના ઉપર કબજો રાખ્યો. અને પછી પણ મમ્મીએ બાઇક અપાવી પણ પપ્પાને પ્રોમિસ પ્રમાણે. અને 72.5% સ્ટેટિસ્ટિક્સમાં 99 આયા, અને અકાઉન્ટમાં 80. એટલે આપણે વિચાર્યું કે આપણે

0: सीपीटी करिए, सीए। पहले
1: हम्म,
0: सीपीटी में करियो, मम्मी ने के सीए करी सके, मतलब बहुत 3 टका आया। मम्मी ने के सीए कर से ले ब्लैक एंड व्हाइट थे जो तो पर पछी एग्रीगेट में रही गयो, 98 में पती गयो, एटले पछी सीए छोड़ दीधो अने बीकॉम शुरू कर्यो। જયારે હું 19 નો થયો ને ત્યારે મારા મિત્રોએ જ મને આગ્રહ કર્યો કે મને રેડિયો મિર્ચીના ઓડિશન ચાલે છે, તું આટલો ફની છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમને કહેવાનું રહી ગયું કે 2005માં પપ્પા ગુજરી ગયા ને, એના પછી હું ને મમ્મી જૂન મહિનાથી શરૂ થયેલું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચાલે, જેમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, ના જાવેદ જાફરી, જેમાં સિદ્ધુ અને સુમન, શેખર સુમન વર ધ જજીસ, અને એમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને આપણો એહસાન કુરેશી ને આ બધા, અને એ જોઈને મેં સમય વિતાવ્યો, અને એ જ સમયે રસલ પીટર્સ નું પણ સ્પેશિયલ આવ્યું હતું કોમેડી સેન્ટ્રલ વાળું, જે મેં ઇન્ટરનેટ પરથી ઇલીગલી ડાઉનલોડ કરીને જોયું હતું,
1: લીગલી ઇઝ અ કરેક્ટ વર્ડ,
0: ના ઇલીગલી,
1: ઇલીગલી કર્યું,
0: ઇલીગલી કર્યું, કારણ કે એ વખતે ટોરેન્ટ ચાલતું હતું ને,
1: ઓકે, હા હા,
0: અને મને કોઈ કહેવામાં શરમ નથી આ વસ્તુ, મને રસલ પીટર થોડી કશું કહેશે, એનીવેઝ તો હું મારે મારા મમ્મી માટે ધેટ વોઝ
1: ધ ટાઈમ
0: સ્ટેન્ડ અપ કોમેડી આર્ટ ફોર્મ છે જેમાં તમને તમારી કળા પર ફૂલ કંટ્રોલ છે. આજે તમારી દીકરી આપણો પોડકાસ્ટ રેકોર્ડ ડિરેક્ટ કરી રહી છે અને શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન કમલેશભાઈ,
1: કમલેશભાઈ, રીતેશ,
0: રીતેશભાઈ, પછી સુનિલભાઈ ને, સુનિલ, આ બધા ઉપર ડિપેન્ડન્ટ છે કે એ બરાબર શોટ લેશે, એ બરાબર કેમેરા સેટ કરશે, શી ઇઝ ઓલસો ડિપેન્ડન્ટ ઓન ધ સન, રાઈટ? એવી રીતે તો હું પણ ડિપેન્ડન્ટ છું મારા લાઈટ વાળા, સાઉન્ડ વાળા પાસે.
1: આઈ એમ ડિપેન્ડન્ટ ઓન ડોટર, શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન સન.
0: પણ સ્ટેન્ડ અપ કોમેડી એક માત્ર આર્ટ ફોર્મ છે જેમાં 90% નો કંટ્રોલ તમારી પાસે છે,
1: કરેક્ટ,
0: કે તમે સ્ટેજ પર શું બોલશો, કઈ જગ્યાએ પોઝ લેશો, કઈ રીતે બોલશો, તમને કોઈ ઉપર કહેનારું છે જ નહીં કે તું આવું બોલ, તું આવું ના બોલ, તારે આવી રીતે કરવું પડશે, આવી રીતે એક્ટ કરવું પડશે, એવું કોઈ જ નથી. એટલે મને કંટ્રોલ બહુ ગમ્યો કે સાલું એવી એક કળા કે જેમાં
1: આપણા જાતમાં હોય,
0: આપણા જાતમાં હોય, આપણે જ રમી શકીએ. એટલે સ્ટેન્ડ અપ કોમેડી બહુ નજીક હતું અને હું સ્કૂલના ટાઈમમાં પણ મિમિક્રી ટીચરોની બહુ કરતો હતો, સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ટીચરોની સામે જેમની મિમિક્રી કરી,
1: ઓકે,
0: અને આઈ વોઝ અ ક્લાસ ક્લાઉન નાનપણથી.
1: સો હુ વોઝ યોર ફેવરિટ ટીચર હુમ યુ યુઝ ટુ મિમિક?
0: મારા ફેવરિટ ટીચર ઘણા બધા, એક મારા પીટી ના સર રંજીત સર, અદભુત સર, એ ખાસા લાંબા, લાઈક 6'5" ઓર સમથિંગ હતા,
1: ઓકે,
0: અને આવે સ્પ્લેન્ડર પર, એટલે એ જયારે સ્પ્લેન્ડર પર આમ ચલાવે ને તો આમ સેજ વધારે વળી જાય ને તો એમનો ઘૂંટણ લાગી જાય ગવર્નર ને. આઈ લવ ધ વર્ડ ગવર્નર, ભાઈ,
1: ગવર્નર, યસ,
0: ગવર્નર બહુ સુંદર શબ્દ,
1: એકદમ મસ્ત, આપણી જનરેશન નો શબ્દ.
0: અને એ પછી
1: લીવર પર પગ દબાવો ને
0: પછી એમની જે
1: પછી સમજાયું કે લીવર જાતે દબાય અથવા ફૂલે.
0: પણ રંજીત સર છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હતા, કારણ કે પનિશમેન્ટ આપવામાં પણ બહુ યુનિક હતા. બેન્ડ ડાઉન કરાવે ને તમારા બરડા પર ચોક મૂકે, ને કે આ ચોક પડ્યો છે ને તો ધીબેડી નાખે, રંજીત સર બહુ ફેવરેટ હતા, કારણ કે એ પહેલાથી જેન્ડર ઇન્ક્લુઝિવ હતા. એ મને જોઈને કે એ ગધેડી અહીંયા, અને એમનાથી જ આપેલું જતી રેજે, મને આમ અહીંયા લાફો મારે જતી રેજે એવું કે, એટલે ત્યાંથી જતી રેજે ની શરૂઆત થઈ, જે મારો
1: પંચલાઈન
0: બહુ તક્યા કલામ ફ્રેઝ છે. અને એના પછી જયારે આ રેડિયો મિર્ચી ના ઓડિશન થતા હતા ત્યારે મારા મિત્ર એવું કે આ જોકર જ છે,
1: રંજીત સર ની એક આઈટમ કહો,
0: રંજીત સર ની,
1: રંજીત સર ની એક આઈટમ,
0: રંજીત સર, રંજીત સર સાથે વ્યાસ સર પણ છે, તો વ્યાસ સર પીટીના સર છે પણ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, હવે બોલે ગુજરાતીમાં. તે હું અમારો ક્લાસરૂમ છે ને બીજા માળે હતો, બીજા માળે છે ને

0: બર આવી રીતે હમણાં જે અહીંયા વાંદરા આવ્યા હતા ને, તો ઝાડ પર અમુક વાંદરા આવ્યા, લીમડી હતી ત્યાં, તો લીમડી પર વાંદરા આવ્યા અને બીજા આમ છે ધ્યાન જાય તમારું, હું બહાર જોઈ રહ્યો હતો, ટાકુ કરીને મને અહીંયા ચોક વાગ્યો. વ્યાસ સર મને કે, વાય આર યુ લુકિંગ એટ ધોઝ મંકીઝ વેન આઈ એમ હિયર? સાહેબ તો એટલે આવું થતું હોય છે. પછી વ્યાસ સર એવું પણ કરે ઘણી વખત કે એમને શું કીધું કે સર ને કોઈ પૂછ્યું કે સર હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ? સર કે આઈ હેવ ટુ ડોટર્સ, બોથ આર ગર્લ્સ. આપણે એ ટાઈમે હસી રાખતા હતા, પણ 2025 માં ખબર પડે છે કે સર કેટલા દીર્ઘ દ્રષ્ટિ વાળા છે. ચોખવટ કરવી પડે આજની તારીખમાં, હજુ ગર્લ્સ જ છે, કાલનું ખબર નહીં એને. કોઈને અંદર થી પુરુષ ફીલ થાય, કોઈને બિલાડી ફીલ થાય, નોર્થ અમેરિકામાં તો ખાસ ચોખવટ કરવી પડે મા બાપે. બટ એનીવે, સો આ ફેઝ હતો અને આ બધા અખતરો હું કરતો હતો. અને ચાંદની મેમ, જાગૃતિ મેમ, રંજીત સર, ચૌહાણ સર, વ્યાસ સર, આ બધાની હું,
1: દે ઓલ વેર યોર ઇન્સ્પિરેશન.
0: યસ, આઈ થિંક એ લોકોએ મને ઝેલ્યો છે.
1: ઓકે,
0: એ લોકોએ મને દમદાટી આપી છે, જે તે ટાઈમે જરૂરી હતી એ ટાઈમે દમદાટી આપી છે, મને સાચી શિખામણો પણ આપી છે એમની રીતે. આજની તારીખમાં એને લોકો અબ્યુઝ કે ટોક્સિક ને એવા બધા શબ્દોનો પ્રયોગ કરી શકે, પણ મને એવું લાગે છે કે એવું નથી કે હું એવું કહું છું કે આજના બાળકોને મારો, એવું નથી કહ્યું, પણ જે તે ટાઈમે જે પદ્ધતિઓ હતી એ ટાઈમે સાચી હતી.
1: ત્યાંથી રેડિયો મિર્ચી,
0: હા, પછી રેડિયો મિર્ચીનો ઓડિશન આપ્યા અને આઈ વોઝ અ બેકઅપ. મારા પહેલા જે વ્યક્તિ સિલેક્ટ થયેલો, કોણ થયેલું મને ખબર નથી હજુ સુધી, એને ના પાડી દીધી.
1: ઓકે,
0: એટલે પછી મને નોકરીનો ઓફર આવી.
1: સમબડીઝ લોસ ઇઝ સમબડીઝ ગેઇન.
0: યસ, સો આઈ એમ થેન્કફુલ ટુ ધેટ પર્સન. અને 2nd of January 2007 હું ઇન્ટરસિટી બસમાં
1: વડોદરાથી અમદાવાદ
0: ગયો, રેડિયો મિર્ચી આનંદનગર જ ને,
1: આનંદનગરમાં,
0: હા, ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રેડિયો મિર્ચીનો બાજુબાજુમાં ટાવર છે મોટો, ત્યાં ગયો. પહેલી વખત
1: આશ્રમ રોડ પર,
0: ના ના આશ્રમ રોડ પર, આનંદનગર, આપણે પેલું સીસીડી જયારે હતું ને એના ગલીમાં અંદર, તો ત્યાં પહેલી વખત આરજે જાનવીને મળ્યો અને હિરેનને મળ્યો, જે અત્યારે
1: હિરેન પટેલ,
0: હા, હિરેન પટેલ,
1: એચપી,
0: યસ, એચપી, એ ખાસ મિત્ર મારો, વન ઓફ ધ મેન્ટર્સ ડ્યુરિંગ માય રેડિયો ટાઈમ. અને એ લોકોએ પહેલા જ દિવસે અમારી સાથે એટલી બધી પ્રેન્ક કરી, એટલી બધી મસ્તી ધમાલ કરી, બહુ મજા આવી.
1: રેડિયો મિર્ચીને લોન્ચ,
0: હા, અને ત્યારે પહેલી વખત વિદ્યાને જોઈ, 2nd of January 2007.
1: શી વોઝ ઓલસો વર્કિંગ ધેર?
0: યસ.
1: ઓકે,
0: શી વોઝ નોટ વર્કિંગ ધેર, શી ગોટ સિલેક્ટેડ ઇન સુરત.
1: ઓકે,
0: તો એ સુરત થી આવી, વડોદરા થી આવ્યો અને પહેલી વખત અમારી નજર મળી.
1: ઓકે,
0: પહેલા 3-4 મહિના પછી અમારી ટ્રેનિંગ આખી થઈ માઇકામાં, 15 દિવસ માટે અમને માઇકામાં સિલ્વર ઓકમાં રોકાવેલો, એની અંદર અમે રોકાયા હતા. અને સપના વ્યાસ થી લઈને તાપસ સેન, જે રેડિયો મિર્ચીના દિગ્ગજો કહેવાય, એ લોકોએ અમને ટ્રેન કર્યા, એ લોકોને અમને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું, જેમને કંઈ ખબર નથી કે આ બધું કઈ રીતે થાય છે, સોફ્ટવેર કઈ રીતે ચાલે છે, ને ક્રિએટિવ રાઇટિંગ કઈ રીતે કરવાનું, ને કઈ રીતે બોલવાનું, કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું. 2-3 મહિના તો પહેલી વખત તો જોયો તો આ કોણ છે ગાડીઓ, વિદ્યાને એવું થયું હશે. કારણ કે એ વખતે શું છે કે ભારતીય છોકરાઓને ખાલી છોકરો બનતા જ શીખવાડે છે લોકો, પુરુષ બનતા કોઈ શીખવાડતું
1: નથી.
0: અને પુરુષ બનીને કઈ રીતે સ્ત્રીઓ સાથે, છોકરીઓ સાથે વાત કરવું, એ તો જરાય નથી શીખવાડતું,
1: હજી પણ નથી શીખવાડતું,
0: હજુ પણ નથી શીખવાડતા. આ તો મને, મારું ભાગ્ય સારું છે કે મને, મારું નસીબ સારું છે કે ભાઈ વિદ્યા જેવી છોકરી મળી જીવનની અંદર, કે જેના કારણે હું એક બોય થી પુરુષ બન્યો. એટલે 3-4 મહિના થયા પછી અમે માઇકામાં ટ્રેનિંગ લીધું પોતપોતાના ઘરે, અને ત્યાં સુરતમાં.
1: તો તમારું સિલેક્શન વડોદરા માટે થયું?
0: વડોદરા માટે, વડોદરા ઇવનિંગ શો.
1: ઓકે,
0: આઈ વોઝ ધ યંગેસ્ટ રેડિયો જોકી
1: ઓફ ધ ગુજરાત,
0: ઓફ ધ કન્ટ્રી,
1: ઓ,
0: ટુ ડુ અ પ્રાઇમ ટાઈમ શો.
1: આઈ વોઝ ઓન્લી નોન ગ્રેજ્યુએટ,
0: નોન ગ્રેજ્યુએટ, ઓનલી 19 યર્સ ઓલ્ડ.

0: 19 યર્સ ઓલ્ડ અને હું પ્રાઇમ ટાઈમ બમ્પર ટુ બમ્પર શો કરી રહ્યો છું, જે પછી નામ ચેન્જ થઈને કેટલી કલ્ચર થયું.
1: ઓરિજિનલ બમ્પર ટુ બમ્પર,
0: બમ્પર ટુ બમ્પર મારું નામ સૌથી પહેલું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બમ્પર મેન મનન.
1: ઓકે,
0: અને
1: કોણે આપ્યું હતું?
0: મેં પોતાને જ આપ્યું.
1: અચ્છા, પોતે જ આપ્યું
0: હતું. હું સુપરમેન એટલે આપણે બમ્પર મેન.
2: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આપણે પહોંચી ગયા છીએ 8મા એપિસોડમાં, તો ચાલો શરૂઆત કરીએ ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સાંજે ચોકમાં ખાટલો ઢાળતો હતો ત્યારે શાસ્ત્રીજીએ પૂછ્યું, તું નિશાળ કરવાનો છે? નિશાળ કરવાનો છે શબ્દો મને ન ગમ્યા. ઘડીભર મનમાં એમ પણ થયું કે સંધ્યા પૂજા કરીને પડી રહેવા કરતાં કંઈક સારું કરવાનું છું એવું કહી દઉં, પણ શાસ્ત્રી સામે એવું વર્તન મારાથી ન થયું. મેં કહ્યું, આમ તો હું આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે આવ્યો છું, એ માટે આદિવાસીઓને ભણાવવા પડે તો તે હું કરીશ, કહીને હું અટક્યો અને જે વાત હું પહેલાં કહી શક્યો ન હતો તે કહી. અંધશ્રદ્ધા અને ધર્મધત્તાથી પીડાતી આ પ્રજાને સાચા રસ્તે વાળવાનો પ્રયત્ન પણ હું કરી શકીશ. તેમની સુસુપ્ત શક્તિઓને ઓળખી જગાડીને તેનો મહત્તમ લાભ સમાજને મળે તેવું પણ હું કરવા ધારું છું. કરજે, જરૂર કરજે. શાસ્ત્રી ખાટલે બેઠા અને સોયમાં દોરો પરોવતા હતા તે કાર્ય અટકાવ્યા વગર બોલ્યા, પણ પહેલા બધું જો, બરાબર સમજ, પછી તને સૂજે એ કરજે. દોરો પરોવીને શાસ્ત્રી ઊભા થયા, કમરામાંથી ઉપરણો લઈ આવીને સાંધવા બેઠા. બરાબર જોઈ સમજી શકાય એ માટે તો મેં ભણાવવાથી શરૂ કરવા ધાર્યું છે, એ બહાને તેમને થોડા સુધારી પણ શકાશે. મેં શાસ્ત્રીજીની સામે જમીન પર બેસતા કહ્યું. શાસ્ત્રી ટાંકા લેતા ગયા અને મારી સામે જોયા વગર બોલતા રહ્યા. આદિવાસીઓનો સુધારવાનો અધિકાર આપણને છે કે નહીં તે હું નથી જાણતો. હા, તું જો આદિવાસીના જીવન સુધારી શકે તો મને ખૂબ આનંદ થાય. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

એટલે અધિકારની વાતથી મને નવાઈ લાગી. મારી પાસે યુનિવર્સિટીની પરવાનગી છે, બધા જ કાગળો, જરૂરી મંજૂરીની વિધિ બધું કર્યા પછી જ હું આવ્યો છું, અધિકાર વગર નહીં. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું જાણે અણસમજુ બાળક હોઉં તેમ ગણેશ શાસ્ત્રી મને જોઈ રહ્યા. સોય દોરાને એક પતરાની ડબ્બીમાં મૂકીને તેમણે સાંધેલું વસ્ત્ર બાજુ પર મૂક્યું, પછી આગળ બોલ્યા.

હું તારા કાગળ એની વાત નથી કરતું, તું અહીં રહે, બધું જો અને સમજ, અત્યારે તો એટલું જ બસ છે, કહી ઊભા થયા. શાસ્ત્રી ઓરસિયા પર ચંદન ઘસવા બેઠા. હું એકલો બેસીને વિચારતો રહ્યો, શાસ્ત્રી કયા અને કેવા અધિકારની વાત કરી ગયા તે મારા મનમાં સ્પષ્ટ ન હતું. થોડી વારે હું ઊભો થઈને રેલિંગ તરફ ગયો, ત્યાં બેસીને ડાયરી લખવા માંડ્યો. મોડી રાત્રે ફાનસના અજવાળી મેં પ્રોફેસરને પત્ર લખ્યો, શાસ્ત્રીજીની અને મારી આજની વાતો લખી અને ઉમેર્યું, સર મને આ માણસ શાસ્ત્રીની વાત સમજાતી નથી, તેની દલીલો રસપ્રદ છે પણ તેની સાથે સંપૂર્ણ સંમત કે અસંમત થતાં પહેલાં તમે શું સૂચવો છો તે જાણવું મને ગમશે. આમ લખી કવર બીડી સાચવીને થેલામાં મૂક્યું. પછી ક્યાં સુધી વિચારમાં પડી રહ્યો. સવારના પહોરે હું રેલિંગ પર હાથ ટેકવીને વહી જતા જળને નિરખતો રહ્યો, મન પ્રફુલ્લિત હતું. થોડી વારે મારી બાજુએ પસાર થઈ શાસ્ત્રીજી નદીમાં ઉતર્યા, હું પણ તેમની પાછળ ગયો અને બંને જણ નદી સ્નાનની મજા માણતા રહ્યા. શાસ્ત્રીએ નહતા નહતા મને વાતોમાં ખેંચ્યો, તારું ભણતર ક્યાં થયું ભાઈ? શરૂઆતના વર્ષો મુંબઈમાં, પછી પંચગનીની બોર્ડિંગ સ્કૂલમાં અને પછી પરદેશ ગયો, અમે જવાબ આપ્યો. ગામડા તો જોયા નહીં હોય? શાસ્ત્રીએ કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુપટ લિખિત તત્વમસી. આગળ શું થાય છે અને શાસ્ત્રીજીને શું જવાબ મળે છે એ પણ આપણે જાણીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: ગામડા તું જોયા નહીં હોય? શાસ્ત્રીએ કહ્યું. એકાદ વર્ષ મોશાળ રહેલો, મેં જવાબ આપ્યો. કચ્છમાં નાનું ગામડું છે. મામા શું કરે છે?
1: મામા નથી,
0: હતા ત્યારે કથા કીર્તન કરતા, હવેલીમાં ભાગવત વાંચતા. તમે પણ ભાગવત સાંભળ્યું હશે? શાસ્ત્રીજીએ ડૂબકી લગાવતા પૂછ્યું. તે બહાર આવે ત્યાં સુધી અટકીને મેં જવાબ આપ્યો. ખાસ નહીં, ધર્મ કર્મમાં કે ક્રિયાકાંડમાં મને શ્રદ્ધા નથી. જવાબ સાંભળીને શાસ્ત્રી કંઈ બોલ્યા નહીં. તેમણે જળ હાથમાં લઈને સૂર્યને અર્ધ આપ્યું. પછી પાણીમાંથી કિનારા તરફ જતા કહ્યું, કંઈ જરૂર નથી. ધર્મમાં શ્રદ્ધા હોવી જરૂરી નથી, પણ માણસને શ્રદ્ધા તો હોવી જોઈએ. શાસ્ત્રીની વાત સમજો ન હોઉં તેમ હું મૂઢ બનીને ઊભો રહ્યો. મને શાસ્ત્રી પર ગુસ્સો આવ્યો. થોડા વખત પહેલાં તેમણે અધિકારની વાત કહી, એ હજી મને સમજાઈ નથી. ત્યાં આ શ્રદ્ધાની વાત કહે છે. ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલે, પણ શ્રદ્ધા હોવી જોઈએ. ખરું છે આ બ્રાહ્મણ. મને લાગ્યું કે ગુપ્તાજીની સાથે તેમણે જે ચર્ચા કરી હતી તેના અનુસંધાને તો તેમણે મારી કામગીરીમાં રસ નહીં પડ્યો હોય ને. તેમના મનમાં સહેજ પણ એવી શંકા હોય કે શાળા દ્વારા હું તેમના ધર્મ કાર્યોમાં મદદરૂપ થઈશ તો તે મારે નિર્મૂળ કરવી રહી. કદાચ આ જ કારણે જ મેં નદીએથી પાછા ફરતા તેમને કહ્યું, હું આદિવાસી શાળા ચલાવું તો પણ ત્યાં ધર્મની વાત આવવાની નથી. કદાચ તેમની અંધશ્રદ્ધા અને વહેમો દૂર કરવા માટે મારે એવું પણ કંઈક કરવું પડે જેથી તમારી ધાર્મિક લાગણી દુભાય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ આપણે અહીંયા જ મળીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

શાસ્ત્રી કંઈ જ ન બોલ્યા. મારા તરફ જોતા પગથિયા ચડતા રહ્યા. તેમણે મને જવાબ આપવાનું માંડી કેમ વાળ્યું તે મને ન સમજાયું. હું વિચારમાં ડૂબી ગયો. શાસ્ત્રીજી કહે છે તેમાં સંસ્કૃતિ

ધર્મથી અલગ કોઈ અવસ્થાને જીવનનો પાયો ગણીને રચાઈ હોય અને ધર્મ તથા પેલી અવસ્થા એકબીજાથી ભિન્ન છે તે જાણી સ્વીકારીને ચાલતી હોય તો તે કઈ અવસ્થા છે તે શોધવાનું મારે જ છે. હીન કક્ષાના શાસકો, પરદેશી હુમલાખોરો, કનિષ્ઠ મહાજનો અને અયોગ્ય ધર્મગુરુઓ વચ્ચે પણ પોતાના અસ્તિત્વ અને અસ્મિતાને જેવાને તેવા સ્વરૂપે ટકાવી રાખતી આ પ્રજા પાસે એવો તો કયો જાદુ છે જે કાલાંતરોથી આખાય દેશને અખંડને અતૂટ રાખે છે? ધર્મથી વિમુખ નથી છતાં ધર્મથી પર રહેવાનું આ સંસ્કૃતિ ક્યાંથી શીખી છે? કદાચ મારે પોતે જ આ પ્રશ્નોના જવાબ મેળવવાના છે કે ક્યારેક કોઈક આપશે, ખબર નથી. સુપ્રિયા આવી ત્યાં સુધી મારે શાસ્ત્રીજી સાથે ફરી ચર્ચા નથી. હું નિયમિત તબલા શીખવા બેસું છું પણ શાળાની કે મારા કામ વિશેની કોઈ વાત મારા ગુરુ કાઢતા નહીં. ક્યારેક રહસ્યમય રીતે મને જોઈ રહેતા. આ વ્યવહાર અમારી વિદાયના દિવસ સુધી ચાલુ રહ્યો. અમે કેન્દ્ર પર જવા નીકળ્યા ત્યારે શાસ્ત્રીજી અમને વળાવવા ઉપર સુધી ચાલતા આવ્યા. છૂટા પડતી વખતે શાસ્ત્રીજીએ કહ્યું, તું પરદેશથી આવ્યો છે અને અહીં આદિવાસીઓ વચ્ચે કામ કરવાનો છે તે જાણ્યા પછી તને મળવાની ઈચ્છા થયેલી. મળાયું તે સારું થયું. આ પ્રજાની બરાબર ઓળખ તને ઘણું સમજાશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

માર્ગમાં મારી સુપ્રિયા સાથે બધી વાત થઈ. સુપ્રિયા શાંતિથી કહી, આપણે શાસ્ત્રી કાકાની ચિંતાને સમજી શકીએ તેવા થઈ શકીએ તો સારું. હું બીજું કંઈ તો ન સમજું, પણ મને એટલું તો લાગે જ છે કે એકાદ પ્રાણી કે પક્ષીની નસલનું અસ્તિત્વ જોખમમાં પડે તો આખી દુનિયા તેને બચાવી લેવા તૈયાર થઈ જાય છે. કહેવાતા બુદ્ધિજીવીઓ હાંફળા ફાંફળા બનીને બોલવા લખવા બેસી જાય છે, પૈસા ખર્ચે અને વિરોધ પણ કરે, પણ માણસની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, તેના જીવનની ધરોહર સમૂળથી નાશ પામે, આખી આખી વ્યવસ્થા જ ભાંગી પડે, તેને પરિવર્તન ગણીને વધાવે, આ મને યોગ્ય લાગતું નથી. તમને લાગે છે? સુપ્રિયાની વાતનો જવાબ મારી પાસે ન હતો. નિશબ્દ અરણ્ય પર ચળકતો સૂર્ય ઊંચે આવતો જતો હતો. અમે હરીખોના માર્ગે આગળ ચાલ્યા. હરીખો, આ અદ્ભુત અલૌકિક વનશ્રી, પ્રકૃતિ જેને પરમ મંગલમય અને પ્રિય ગણતી હશે તેવા સ્થાનોમાં ખીમનું નામ અવશ્ય હોવાનું. હરી અને હરી બેવ નામને સાર્થક કરતું આ અરણ્ય ખંડ ખરેખર તો ફરતે ઉભેલી પહાડી ધારોની તળેટીઓ મળતા રચાયેલું સપાટ મેદાન છે. સ્વયં હરીને રમવા આવવાનું મન થાય તેવું પારલૌકિક સૌંદર્ય અહીં લીલો રંગ ધરીને વિખરાયું છે. કાંકરા ખો પર હરિયાળી ખીણ છે, પણ ત્યાં સાગ અને સરાઈ વૃક્ષોના બાહુલ્યને કારણે લીલા રંગને એક જ પ્રકારનું દ્રશ્ય જગત રચવા મળ્યું છે. જ્યારે આ હરીખો એક જ રંગ આટલી વિવિધતાથી નીરખી શકે તે હકીકત જેને હરીખો જોઈ નથી તે ભાગ્યે જ માની શકે. અગણિત પ્રકારના વૃક્ષો, વેલીઓથી છલકાતી આ ખીણ લીલા રંગની અનેકવિધ છટાઓના રહસ્ય ખોલતી પથરાઈ છે. કેટલા બધા રંગો છે નહીં? મેં સુપ્રિયા તરફ જોતા પૂછ્યું. રંગ તો એક જ છે, જાય જુદી છે, સુપ્રિયાએ સાવ સીધી સાદી રીતે કહ્યું, પણ તેના શબ્દોમાં મને કંઈક જુદી વાત સમજાતી લાગી. સુપ્રિયાને આવું રહસ્યમય બોલતા મેં પહેલી વાર જ સાંભળ્યું. મેં ચમકીને તેના તરફ જોયું, પણ તે તો તેના સ્વાભાવિક ઢંગથી ચાલી આવતી હતી. મને પ્રશ્ન થયો કે પાર્વતી મના મૂકે સાંભળેલી પેલી આદિ નિરંજન અકળ સ્વરૂપ પંક્તિઓ અજાણતા સુપ્રિયાના મુખે વહી ચાલી તો નથી? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ પટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મને ગણેશ શાસ્ત્રીની વાત ધીમે ધીમે અહીં ઉઘડતી લાગી. આ દેશની તેની વિચારસરણીની સમજવાની જરૂર છે તેવું તે શા માટે કહેતા હતા તે થોડું સમજાય છે. એક સાદા નાના વાક્યમાં મોટામાં મોટી વાત સમાવવાની રીત આ પ્રજા ક્યાંથી શીખી હશે? તે વિચારું છું તે સાથે જ મને સ્પષ્ટ દેખાય છે કે સરળ પ્રકૃતિમય જીવન જ આનું રહસ્ય હોવું જોઈએ. પ્રકૃતિ સમીપે રહેનાર, તેને આત્મસાત કરનાર માનવી જ્યારે શબ્દ વહેતો કરે છે ત્યારે અજાણપણે જ કોઈ સંદેશો વહી નીકળે છે. આ રહસ્ય જ આ દેશને કબીર, ગંગા, સતી, નરસિંહ, તુકારામ અને અનેક જાણ્યા અજાણ્યા મહામાનવો ભેટ ધર્યા છે. સર્વશક્તિમાન પ્રકૃતિ સાવ સાદા સીધા માનવીને મૂકે અગમવાણી વહેતી કરવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. થોડી વારે બીતું બંગાની વાતો શરૂ થઈ. બંને ભાઈઓ એકબીજા સાથે વાતો કરે તે હું સમજી શકતો ન હતો. બહારના માણસ સાથે વાત કરવા માટે આ લોકો નવી પોતાને અનુકૂળ ભાષા વિકસાવી લે છે. અંદરોઅંદરની વાતચીત પોતાની મૂળ બોલીમાં જ કરતા હોય છે. બહારનો માણસ સરળતાથી તેમની અંદરની વાતો સમજી શકતો નથી. વચ્ચે બીતુ ઊભો રહ્યો. તેને એક ડાળ કાપવી હતી પણ સુપ્રિયાએ તેમ કરવાની ના પાડી તેથી ચીડાયેલો મોઢું ચડાવીને આગળ આગળ ચાલ્યો. થોડી વારે અચાનક ઊભો રહીને કહે, ગંડુ ફકીર, આ શબ્દ તેણે બંગાને કહ્યો, સુપ્રિયા માટે કહ્યો કે બીજા કોઈ માટે તે હું સમજી ન શક્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.
2: હલ્લો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યની કેટલીક ઉત્તમ કૃતિઓને, જેના અંશો થકી આપણે આપણા આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર હકારાત્મક અભિગમ, સામાજિક જીવનના દ્રષ્ટિકોણને ઉજાગર કરીએ છીએ. અને હમણાં એટલે કે સાંપ્રત મારા શોની અંદર હું સુધા મૂર્તિ, જે સામાજિક લેખિકા, કાર્યકર્તા અને ઇન્ફોસિસના પ્રણેતા તરીકે ખ્યાતનામ છે, તેમની નવલકથા ડોલર વહુ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, તેના અંશો સાથે આપ સમક્ષ પ્રસ્તુત થાવ છું. આ નવલકથામાં ગત એપિસોડ સુધી આપણે એ વાતને માણી હતી કે નીલાબાની દીકરી સુરભિ અને નીલાબા બંને આવેલી અનિતા, કે જે ધનાઢ્ય પરિવારની દીકરી હતી, અને પોતાના મોટા પુત્ર કે જે અમેરિકામાં શ્યામ વસવાટ કરે છે, તેના વહુ તરીકે ઘરમાં પ્રવેશી એટલે એના લાલન પાલન અને એની મહાત્મ્યતા વધારે ગણવા લાગ્યા હતા. જ્યારે એમના ઘરમાં આવેલી ઘરને સંભાળતી અને એમના કુટુંબમાં અદ્ભુત રીતે ભળી ગયેલી મીનાક્ષીને અવગણતા હતા, અને મીનાક્ષીને તેની શાળાના એક શિક્ષિકા એને જાણ કરે છે કે તેની નણંદ એ સુરભિ એ એક વખતે જ્યારે ફિલ્મ જોવા ગયા હતા ત્યારે થિયેટરમાં ગોપીનાથ નામના વ્યક્તિ સાથે બેઠી હતી, અને આ અજાણ્યા વ્યક્તિની સાથેના એના સંબંધો શું પરિવાર સ્વીકારશે?

એ કે નહીં એ વેટંબણામાં ઘરે પાછી આવે છે. અને ઘરમાં એક જ પોતાના પતિ ગિરીશ અથવા તો પોતાના સસરા અને પોતાની શાળામાં જે ગુરુજી તરીકે તેને મદદ કરતા હતા એમને વાત કરવાનું એ નક્કી કરે છે. હવે શું થાય છે એ વાતને માણીશું આ એપિસોડમાં. તો આવો આ વાતને માણવા માટે આ વિરામ બાદ પણ મારી સાથે જોડાયેલા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. આ તો વળી મીનાક્ષીના જીવનમાં નવી ગૂંચ ઊભી થઈ. સુરભી ગોપીનાથ સાથે પ્રેમમાં પડી હતી કે શું? તો સુરભીને આ વિશે મીનાક્ષી પૂછવા માંગતી હતી, પણ પછી તેણે વિચાર્યું, ચોર તો કોઈ દિવસ ગુનો કબૂલે ખરો. વળી કદાચ સુશીલાનું અનુમાન ખોટું પણ હોય કે તેણે જે છોકરીને થિયેટરમાં જોઈ હતી તે સુરભી ન પણ હોય. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત ડોલર વહુ નવલકથાના અંશો કે જેને ગુજરાતીમાં અનુવાદ કરી છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર રેડિયો પાલનપુર પર આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. મીનાક્ષી ગુંચવાઈ ગઈ. હવે તેણે શું કરવું? ગિરીશને પણ તે આ બધું કહી શકે નહીં, કારણ કે આ કંઈ સીધી અને સાદી વાત ન હતી. તે એક ઘણી ગંભીર બાબત હતી, અને એ વાત તો ચોક્કસ હતી કે સુશીલા તેને જૂઠું તો ન જ કહે, અને આવા જૂઠાણાનો તેને કશો જ લાભ પણ ન હતો. તો હવે તેણે સત્ય હકીકત શોધવા શું કરવું? શાણા માણસોએ કહ્યું છે કે તમારી સગી આંખે જોયેલી વાતને તમે સીધે સીધું સત્ય ન સમજી લેશો, તે માટે તમારે પૂરતો પુરાવો મેળવવો જ પડે. પણ આ બધાના પુરાવા માટે મીનાક્ષીએ બહુ લાંબી રાહ જોવી ન પડી. તેની સાથે કામ કરતી છોકરી રજનીની સગાઈ થઈ અને તે નોકરી છોડીને દિલ્હી જવાની હતી, તેથી શાળામાંથી તેની ફેરવેલ પાર્ટી અપાઈ રહી હતી. તેમાં મીનાક્ષી મુખ્ય આયોજકોમાંની એક હતી. આ કારણે જ તે બધા કરતા અડધો કલાક અગાઉ ચાણક્ય હોટલમાં આપનાર અને અપાનાર પાર્ટી માટે ત્યાં આવી પહોંચી હતી. અને હવે શું ત્યાં મીનાક્ષીને પોતાની નણંદ સુરભી અને પેલા પાત્ર સાથે કંઈ વાતચીત કરતા જોવા મળી કે પછી કંઈ બીજું? આ બધી જ વાતોને માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આ વિરામ બાદ પણ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષીએ બધી જ પાર્ટીની વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે તૈયારીઓ કરવાની હતી, પણ તે એક ટેબલ પર હજુ ચકાસી રહી હતી અને મહેમાનો તેમજ પાર્ટી આપનારની રાહ જોઈ રહી હતી. તેણે એક જ્યુસ મંગાવ્યો અને બારી બહાર જોવા લાગી. ત્યાંનું દ્રશ્ય જોઈને તરત જ ભયથી તે સફાળી સીધી ટટ્ટાર બેસી ગઈ. સામી બાજુએ જ સુરભી પાન ચાવી રહી હતી અને તેની સાથે એક દેખાવડો યુવક પણ હતો. એનું નામ ગોપી હતું કે પછી, અને બંને જણા રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. તેમ લાગ્યું, સ્પષ્ટ હતું કે સુરભી એ જોઈ શકતી ન હતી કે તેમના ઉપર મીનાક્ષીની નજર પડી રહી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર બહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથાના અંશોને તમે માણી રહ્યા છો. એ બદલ હું આરજી એ આર વધુને વધુ આપ સમક્ષ એના અંશો રજૂ કરી રહ્યો છું. એક રિક્ષા તેમની પાસે થોભી અને બંને પ્રેમી પંખીડા ઉપડી ગયા. હવે મીનાક્ષીને ખાતરી થઈ ગઈ કે સુશીલા તેને જે કહેતી હતી તે નકરું સત્ય જ હતું. તેણે નક્કી કર્યું કે ઘરના વડીલોને આ ચિંતાજનક બનાવો વિશે વાત કરવામાં જ ડહાપણ છે. રવિવારે ઘરમાં બધા હાજર હતા. મીનાક્ષીએ બધી જ વાત ગિરીશને કહી. તેણે તરત જ કહ્યું, બાપુને આ વાત તુરંત જણાવવી જોઈએ. તેની સાથે સંમત થતી હોવા છતાં મીનાક્ષીએ આ વાત પોતાની સાસુને કહેવામાં સહેજ સંકોચ થતો હતો અને એટલે થોડા ક્ષોભ સાથે પણ તે મનહરલાલ પાસે આવી અને તેણે કહ્યું, બાપુ મારે તમને કંઈક વાત કરવી છે. સુરભી તો મારી બહેન જેવી છે. મનહરલાલ ભારી ઝાપટી રહ્યા હતા. પાછળ ફરીને તેમણે પ્રેમથી કહ્યું, બેટા મીનાક્ષી તું આમ કેમ કહે છે? તને નથી ખબર કે હું તને સારી રીતે ઓળખું છું. હું શું તારો સ્વભાવ નથી જાણતો? આ તો વળી તારું જ ઘર છે ને. મેં સાંભળ્યું છે કે સુરભી આજકાલ એક ગોપીનાથ નામના યુવક સાથે ઘણું હરેફરે છે. અને પછી આગળ વાત ક્યાં વધી, ક્યાં અટકી, એ માણવા માટે મારી સાથે જોડાયેલા રહો આ વિરામ બાદ પર રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો.

મીનાક્ષીની વાત સાંભળીને મનોહરલાલે જવાબ આપ્યો, ઓહો એમ વાત છે, શું આ કેવળ અફવા જેવું સંભળાય છે કે પછી એમાં કંઈક વધુ ઊંડી વાત છે? તને આ વાત કોણે કહી? પહેલાં તો સુશીલા મેડમે મને કહ્યું, પણ મેં તે સાચું માન્યું નહીં અને ગઈકાલે મેં મારી આંખે જોયું. મીનાક્ષીએ એ ખ્યાલ ન હતો કે નીલાબા તેની પાછળ આવીને ઊભા હતા અને આ બધું સાંભળતા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં. ઊંચા સાદે તેમણે કહ્યું, ગોપીનાથ કોણ છે? એણે શું કર્યું છે? મીનાક્ષી ડરથી સ્તબ્ધ થઈ ગઈ. આવા તીણા અવાજ સાસુના એવા ગુસ્સાની જાણ કરી દેતા હતા કે જે પોતાના બચોડિયાને સંભાળતી બિલાડીને આવતો હોય છે. મને ખાસ કંઈ જાણકારી નથી, મીનાક્ષી થોડી થોથવાઈને બોલી. મને ખ્યાલ છે કે તેણે કદાચ બીએસસી પૂરું કર્યું છે અને હમણાં તો કોઈ પાર્ટ ટાઈમ નોકરી કરે છે. તો તારું એમ કહેવું છે કે સુરભી આ છોકરાને છાની છપની મળતી રહે છે? મારી સુરભી એવી છોકરી છે જ નહીં, ઓરડાના તાપમાનને નીચું લાવતા મનોહરલાલે જાહેર કરી દીધું. ચાલો આપણે સુરભીને જ બોલાવીશું અને એને પૂછી લઈશું. આમ કોઈએ ઉપર તળે થવાની કે અકળાવવાની કશી જ જરૂર નથી. અને એ શાણા પુરુષે વાતનો હંમેશા દોર સંભાળતા હોય તેમ અંત જ આણી દીધો. નીલાબા ખૂબ જ દુઃખી હતા. તેમના દુઃખનું એક કારણ એ પણ હતું કે પોતાની દીકરીના રહસ્યને પોતાની વહુએ ખોળી કાઢ્યું હતું. બીજું કારણ એ પણ હતું કે સુરભીએ પોતાની પસંદગી તદ્દન અયોગ્ય છોકરા ઉપર ઉતારી હતી. શ્યામ અને અનિતાના વૈભવી લગ્ન પ્રસંગના ફોટાઓ વારંવાર જોયા પછી નીલાબાએ ઠરાવ્યું હતું કે પોતે સુરભીનું લગ્ન એવા છોકરા વહેરે કરશે જે અમેરિકાનો રહેવાસી હોય. એકવાર આવું રત્ન જડી આવે પછી આવું જ વૈભવી લગ્ન ગોઠવી શકાય અને તો જ તેમની દીકરી એક સમૃદ્ધ અને સંતોષજનક જીવન જીવી શકે. શું સાચે જ એ પ્રમાણે લગ્ન થયા? એ વાતનું અનુસંધાન માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નીલાબાના સુરભિ વિશેના વિચારોથી તદ્દન આ બાબતમાં મનોહરલાલના વિચારો ઘણા જુદા હતા. જો ગોપી એક સારા કુટુંબનો નબીરો હોય, ખંતીલો હોય અને મહત્વકાંક્ષી હોય, અને જો સુરભિ પણ તેને સાચો પ્રેમ કરતી હોય, તો એકાદ બે વર્ષ પછી તેમના લગ્ન કરાવી આપવામાં શું નુકસાન થવાનું હતું? છેવટે તો સુરભિ પણ તેમની એક જ દીકરી હતી. લગ્ન પછી પણ જો તેઓની પાસે જ રહી શકે તેમ હોય અને જીવનમાં તેમનો બધાનો સથવારો રાખી શકે તેમ હોય તો તે સારું જ હતું ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં સુધામૂર્તિ લેખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર બહુ. મંદિરે જઈને સુરભિ પાછી ઘરે ફરી ત્યારે તરત જ તેને લાગ્યું કે ઘરનું વાતાવરણ કંઈક વિચિત્ર છે. એક ગુસ્સાના ભાવ ધરાવતી માતા, એક ગભરાતી ભાભી, એક શાંત ચિત્ત પિતા, આખું દ્રશ્ય તેને એ શંકા અવશ્ય ઉપજાવી ગયું. કદાચ આ લોકોને ગોપી અંગેની માહિતી મળી ચૂકી હતી અને એ વાતનો પણ તરત જ ખ્યાલ આવ્યો કે આ રહસ્ય ફોટ કરનાર મીનાક્ષી જ હતી. તેની વય જ એવી હતી કે તે સ્વાભાવિક રીતે જ પ્રેમમાં પડે, અને જ્યારે તમે પ્રેમમાં પડ્યા હો સમગ્ર દુનિયા એક પાગલ ચિત્રકારના એવા રંગોથી ભરેલી જણાય જે ખૂબ જ ચમકદાર અને ભપકાદાર હોય. કોઈ ગંભીર કે વાસ્તવિક બાબતો માટે તેના પ્રેમના આવા જગતમાં સહેજે સ્થાન ન હોય. વળી ગોપી તો ખરેખર ખૂબ આકર્ષક યુવાન હતો, જોકે નોકરી અંગે તેણે હજી કદી ગંભીર વિચાર કર્યો નહોતો. અભ્યાસમાં તે કંઈ આઇન્સ્ટાઈન જેવો તો ન હતો, પણ તેની પાસે પોતાની જ એક ખુમારી તો હતી જ. કોલેજના દિવસોમાં જ સુરભિ તો એના પર વારી ગઈ હતી, પણ આજ સુધી આ બાબતે તેણે કુટુંબમાં કોઈને કશું કહેવાની હિંમત કરેલી નહીં, અને આથી જ આ પ્રેમી યુગલ આજ સુધી બને ત્યારે છાની છપની રીતે મળતું રહ્યું હતું. અને હવે વાત ઘરમાં જાણ થઈ હતી. હવે શું થશે, પ્રતિભાવ કોનો કેવો હશે એ વિશેના અંદાજો જ આપણે તો માણવા રહ્યા, પરંતુ એ વાત કરીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હમણાં તો ગોપી એક કમ્પ્યુટરની કંપનીમાં પાર્ટ ટાઈમ ઓપરેટર તરીકેની નોકરી કરતો હતો અને લગ્ન વિશે કશો વિચાર પણ કર્યો ન હતો. જ્યારે પોતાની માતાને સુરભીએ ગોપી વિશે આ બધી વાત કરી ત્યારે ઊંડા દુઃખથી નીલાબા બોલ્યા, સુરભી તું તો તદ્દન નાના બાળક જેવી છો, તને આ સંસારની શું ખબર પડે? ગોપી સાથે લગ્ન કરીને તને શું સુખ મળશે? આ દેશમાં એક એક પૈસો કાળજીપૂર્વક વાપરવો પડે છે, બને તેટલી બચત કરતા રહેવું પડે છે અને કેટલી મહેનત કરવી પડે છે ખબર છે? કાંઈ આજે મીનાક્ષીને જોઈ લે, તેને કેટલી સખત મહેનત કરવાની હોય છે અને છતાંય એક મહિને તેને 4,000 રૂપિયા પણ નથી મળતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં, જેના લેખિકા સુધા મૂર્તિ અને અનુવાદ ગુજરાતીમાં કર્યો છે સુધા મહેતાએ. અમેરિકાની તુલનામાં તો તેને $100 પણ નથી મળતા અને બીજી બાજુ જોઈ લે અનિતાને. જ્યારે પણ તે અહીં આવે છે તે લાખો રૂપિયા મન ફાવે તેમ વાપરે છે. તે શું ફોટાઓ નથી જોયા? તેની પાસે કેટલી બધી સરસ ગાડી છે, કેટલું સુંદર ઘર છે. તારે સુખી જીવન જીવવું હોય તો આ નકામા પ્રેમ બેમની વાતો વહેતી મૂકી દેજે. નીલાબાએ અમેરિકા અને ત્યાંની ચીજોની પ્રશંસા ધારા ખૂબ વહેવડાવી. રસોડામાં બેઠી બેઠી મીનાક્ષીને આખી વાત સંભળાઈ અને તેને તો તદ્દન તેની આંખો આભાજ બની ગઈ હોય તેવું લાગ્યું. શું લગ્નને માટેની વાત પ્રેમના આધારે કરવાની હોય કે પછી ડોલરના પ્રેમના આધારે? એ સાંજે ગિરીશે તેની માતાને જણાવ્યું, બા 3-4 ઠેકાણે મેં તપાસ કરી છે, ગોપી સારો છોકરો છે, તેને કોઈ માતા નથી, તેના બાપ બહુ સજ્જન વ્યક્તિ છે અને હવે ક્લાર્કની નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. છોકરાને પણ કશું વ્યસન કે ખરાબ આદતો નથી. હમણાં તે કમ્પ્યુટરનું શિક્ષણ પણ લઈ રહ્યો છે અને તેને થોડા જ વખતમાં સારી નોકરી પણ મળી જાય તેમ છે. પણ શું નીલાબા આ માટે તૈયાર થશે? એ જાણવા માટે મારી સાથે જોડાયેલા રહો 90.4 MHz પર રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

તેને વળી શું નોકરી મળે? તેને પગાર કેવો મળે? જુઓ ને, તેને ઓપરેટરની નોકરી તો મળી જ જાય, પછી જો એ વધુ મહેનત કરે તો વધુ સારી નોકરી પણ મેળવી જ શકે, કમ્પ્યુટર માર્કેટિંગ જેવું કામ પણ કરી શકે, તેને આરામદાયક જીવન જીવવામાં કશી બાધા ન આવે. મને લાગે છે કે આ પ્રસ્તાવ ઉપર આપણે ગંભીરતાપૂર્વક વિચાર કરવા જેવો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં, સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથા ડોલર વહુના અંશોને. તેને પોતાની જો દીકરી હોત તો શું તે તેને આવા છોકરા સાથે પરણાવી હોત? બા, જે છોકરી હજી જન્મી પણ નથી તેને માટે તમે આવા પ્રશ્નો કેમ પૂછો છો? હું મારો કે મારી મીનાક્ષી એની દીકરી માટે પણ આવો જ વિચાર કરે? અને હું શું જવાબ આપું અત્યારે તો તમને? પણ હા, જો મારી દીકરી ગોપી જેવા યુવાનના પ્રેમમાં પડી હોય તો તેના હૃદયને તોડ્યા વિના હું તેના લગ્ન માટે જરૂર આશીર્વાદ આપું, એ વાત ખરી. પણ હું તેમ કરવાની નથી. મારે એવો જમાઈ જોઈએ કે જે અમેરિકામાં સ્થાયી થઈ ચૂક્યો હોય. માતાના સ્વભાવને સારી રીતે પીછાણતો ગિરીશ આગળ કશું બોલ્યો નહીં. માતાની દલીલોથી જોકે સુરભિ ગૂંચવાઈ ગઈ ખરી, અને છેવટે પ્રેમ જેવી બાબતને ભૂલવા પણ રાજી થઈ ગઈ. મીનાક્ષીને એ વાતથી ખૂબ દુઃખ થયું કે તેના સાસુ ડોલરના ચળજળાટથી આટલી બધી હદે અંજાઈ ગયા હતા. ગોપીના બનાવથી સચેત થઈને નીલાબા તુરંત જ મેરેજ બ્યુરોમાં પહોંચ્યા અને તેમણે સ્પષ્ટ જણાવ્યું, અમને ભારતમાં રહેતા યુવાનોનો ખપત નથી, જો તમે કોઈ અમેરિકાવાસી યુવાનને જાણતા હો તો જ અમને જણાવજો, પૈસાની ચિંતા ન કરતા અમે બધું ગોઠવી દઈશું. દરેક માતા પોતાની દીકરીનું સુખ ઈચ્છે છે તે સ્વાભાવિક છે, અને જે પોતાની વહુનું સુખ ઈચ્છે છે તે અસ્વાભાવિક માતા છે. પણ પોતાની દીકરી સુખમાં આળોટે તે હેતુ બર લાવવામાં તમે તમારા દીકરાઓને લોનો અને દેવાના દરિયામાં ડૂબાડો તે કેટલું વ્યાજબી છે ભલા? મનની શાંતિ અને સંતોષને તમે કદી પૈસાના જોરે ખરીદી ન શકો. મનહરલાલ એ સમજી શકતા નહોતા કે નીલા આ સીધી સાદી વાતને પણ કેમ સમજતી નથી, કારણ કે માં હતી, દીકરીની માં. તો આ વાતને આપણે માણીશું આગળ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

નીલાબાને તો કોઈનું જ ન સંભળાયું અને અમેરિકાનું સોનું પોતાની દીકરી માટે શોધી લાવવાનો તેમનો નિશ્ચય એ અડગ અને સતત રહ્યો. તેમના સગાઓએ તેમને નરમાશથી કહ્યું ખરું કે જો કોઈ આવો મૂર્તિઓ તેમના ધ્યાનમાં આવશે તો તેઓ જરૂર તેમને જણાવશે, પણ તેમની પીઠ પાછળ તેઓ તેમની મશ્કરી કરી લેતા હતા. તે પાગલ જ થઈ ગયા છે. તેમની પાસે સુતરાઉ સાડીઓ અને કાચની બંગડીઓ જ હતી, પણ હવે તેમનો દીકરો અમેરિકામાં રહે છે એટલે કેટલા બદલાઈ ગયા છે. શું અમેરિકા જ જગતભરમાં રહેવાલાયક દેશ છે? શું ત્યાંના રહેવાસીઓ જ માણસ કહેવાને લાયક છે અને બીજા બધા શું ભિખારાઓ છે? આ બધાની પરવા કર્યા વિના નીલાબાએ પોતાની ક્ષિતિજો વિસ્તારી મૂકી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. સુરભી અને નીલાબા હવે મીનાક્ષી સાથે વધુ વાતો કરતા નહોતા. તેમને લાગ્યું કે ગોપી સાથે લગ્ન કરવાની ગિરીશની તૈયારી હતી, તેની પાછળ મીનાક્ષી હતી. લક્ષ્મણભાઈ એક દિવસ તેઓના ઘરે આવ્યા અને કહ્યું, મનહરલાલ, મારા મિત્ર રાજારામનો પુત્ર અમેરિકા રહે છે, શું તમારી દીકરી માટે લગ્નની વાતચીત કરવાની તમારી તૈયારી છે? સ્ટવ પર દૂધ ઉભરાવવાની તૈયારીમાં હતું તેને મૂકીને અને પગમાં સાડી અટવાઈ જવાની શંકા પણ ઊભી થતી હતી, છતાં વાતચીત કાને પડતા જ નીલાબા બેઠકના ઓરડામાં ધસી આવ્યા. સુરભીના જન્માક્ષર તેઓને આપી જ દેજો. એક મિનિટ લક્ષ્મણભાઈ, મનહરલાલ બોલ્યા, તેઓની શું માગણીઓ છે તે તો પહેલાં જાણી લઈએ. બધી માગણીઓ પૂરી કરીશું, નીલાબાએ કહ્યું. તેમની માગણીઓ બહુ વધારે તો નથી, લક્ષ્મણભાઈ બોલ્યા. હીરાના કાપ, અમેરિકાના વિમાનની ટિકિટ, 2 કિલો ચાંદી અને 50 તોલા સોનું, આની સાથે 3 દિવસનું ધામધૂમથી લગ્ન તો ખરા જ, અને બધાને યોગ્ય પહેરામણી, બસ આટલું જ. હું તમને કહું છું કે આ લોકો દહેજ તો માગ્યું જ નથી, પણ આ તો ઘણો મોટો ખર્ચ થઈ જાય, 2-3 લાખ રૂપિયા જોઈશે, મનહરલાલે વિરોધ કર્યો. પણ નીલાબા સમજે એમ થોડા હતા. શું થયું આગળ વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બધા જ વિરોધ પ્રત્યે તદ્દન દુર્લક્ષ કરીને નીલાબા બોલ્યા કે આપણી એક જ તો દીકરી છે, આપણે તેઓની બધી માગણી પૂરી કરીશું. શું આપણા બેઉ દીકરાઓને આપણે સારી રીતે ભણાવ્યા નથી? પોતાની બહેનના લગ્ન માટે તેઓ ભલે લોન ન લઈ શકે, જરૂર પડશે તો આપણે ઘર પણ વેચી નાખીશું, મને કોઈ પરવા નથી. નીલા, શું આ ઉંમરે આપણે ઘર વેચીને અમેરિકા રહેવા જવું કે પછી કોઈ ભાડાના ઘરમાં તને રહેવું પસંદ છે? આપણી જે શક્તિ હોય તે મુજબ જ ખર્ચ કરવું જોઈએ. આ ખર્ચાળ વાટાઘાટામાં પડવા જેવું મને નથી લાગતું, મનહરલાલે જવાબ આપ્યો. મને ભાડાના ઘરમાં રહેવામાં સહેજે વાંધો નથી, નીલાબા તાડુક્યા, પણ મારી દીકરી અમેરિકામાં આરામથી રહે તેટલી જ મારી ઈચ્છા છે. લક્ષ્મણભાઈએ થોડું દબાણ કર્યું એટલે એમ નક્કી થયું કે મૂર્તિઓ શેખર બીજે દિવસે સુરભીને જોવા આવી જાય. નીલાબાને મન તો આ લગ્ન હવે નિશ્ચિત જ હતું. આમ તો સુરભી સામાન્ય દેખાવની જ છોકરી હતી, પરંતુ તેની માતાની વહાલભરી આંખોમાં તેનું રૂપ એક સોળે કળાએ ખીલેલા ચંદ્રમા સમૂહ હતું. સુરભી વાંચન માટે પણ સાધારણ કક્ષાની નવલકથા જ પસંદ કરતી, છતાં તેની માતાને મન તે ખૂબ મોટી વાચક અને હોશિયાર હતી. સુરભી ઘણી છોકરીઓની જેમ આળસુ પણ હતી અને સવારે 9 વાગ્યા સુધી પથારીમાં આળોટ્યા કરવાનું તેને ગમતું, પણ તેની માતાને મન તો તે ખૂબ જ શાણી અને વિવેકવંત હતી. વળી સુરભી માટે ફિલ્મોના ગીતો સાંભળવા અને વખત પસાર કરવો એ સમાન હતું, અને તેની માતાને મન તેની પાસે સંગીતની એક કળા પણ હતી. બધી જ માતાઓ પાસે હોય. પછી શું થયું એ માણવા આપણે આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી તમારે મને 95 12 99 66 88 પર તમારા પ્રતિભાવ મોકલી આપવાના છે. અમારા સોશિયલ મીડિયાના અકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ કે પછી એક્સ પર, અને અમારી

મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ને આઈટ્યુન્સ સ્ટોર પર ઉપલબ્ધ છે, તેને ડાઉનલોડ કરો ને તેમાં પણ રહેલા વિવિધ ઇમેલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ડીએમ, લાઇક, મેસેજીસ અને સબસ્ક્રાઇબ કરવાનું ક્યારેય પણ ચૂકતા નહીં. ફરી મળીશું. આ સાથે વિશ્વના કોઈપણ ખૂણામાં આ સાચા પાલનપુરીના અવાજને પહોંચાડવા તમે રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના બિંદુને ક્લિક કરીને અમને સાંભળી શકો છો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નમસ્કાર, હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. આજે જોરદાર વાનગી લઈને આવી છું જેનું નામ છે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી. હવે તમે કહેશો કે અંજલિ, તે નામ તો કહી દીધું, બટ આમાં સામગ્રી શું જોઈશે? અરે ચિંતા ના કરો, આમાં એ જ સામગ્રી અને એ જ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ થશે જે તમારા ઘરે ઇઝીલી અવેલેબલ હશે. તો તમે કહેશો કે શું શું જોઈશે, તો હું કહું છું કે સામગ્રીમાં આપણે ફર્સ્ટ તો લોટ બનાવવા માટે કે લોટ બાંધવા માટે આપણને જે જોઈશે એ છે ઘઉંનો લોટ, તેલ, બટાકા એ પણ બાફેલા, મીઠું, બેકિંગ સોડા. હવે સ્ટફિંગ માટે આપણને શું જોઈશે, કેમ કે આપણે ટિક્કી બનાવવાના છીએ અને ટિક્કી એ પણ એવી કે વેજ રોલ ટિક્કી જેમાં આપણે વધારે વેજીટેબલનો ઉપયોગ કરવાના છીએ. તો સ્ટફિંગ માટેની આપણને જે સામગ્રી જોઈશે એમાં છે ફુલાવર, ગાજર, કેપ્સિકમ, લીલા મરચા, કોથમીર, મીઠું અને તેલ. હવે આપણને કેવી રીતે બનાવવાની છે એ રીત તો તમારે જાણવી જ હશે, પણ એ રીત જાણીએ પહેલાં એક સોંગ થઈ જાય. તો પછી એક સરસ મજાનું સોંગ થઈ જાય. સોંગ સાંભળ્યા પછી આપણે જરૂરથી જાણીશું કે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી કેવી રીતે બનાવવાની છે.

વેલકમ અગેન, રસોઈની રંગતમાં હું આરજે અંજલિ તમારું સ્વાગત કરું છું. આજે આપણે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી બનાવવાના છીએ, જેની સામગ્રી મેં આ બ્રેક પહેલાં એટલે કે સોંગ પહેલાં જણાવી દીધી. હવે આપણે કેવી રીતે બનાવવાની છે એ રીત જાણી લઈએ. તો આ છે રીત. તો સૌથી પહેલાં લોટ બાંધવાનો, તેમાં ઘઉંનો લોટ અને તેલ નાખો, બાફેલા બટાકા છીણીને તેમાં નાખવા, પછી મીઠું નાખવાનું અને ચપટી બેકિંગ સોડા નાખવાનું. પહેલાં બધી જ વસ્તુઓ મિક્સ કરીને પરોઠા જેવો લોટ બાંધી દેવાનો. અડધો કલાક લોટ બાંધીને રહેવા દેવાનો એટલે કે બરાબર સોફ્ટ થઈ જાય. હવે સ્ટફિંગ માટે છીણેલું ફુલાવર, છીણેલું ગાજર, બારીક સમારેલું કેપ્સિકમ, બે લીલા મરચાં, સમારેલી કોથમીર, મીઠું નાખીને બરાબર મિક્સ કરી દેવું. લોટમાંથી બે ભાગ કરીને મોટો લંબગોળ રોટલો વણી લેવો. તેની ઉપર શાકનું બધું મિશ્રણ પાથરી દેવાનું. તેના ગોળ ગોળ રોળ વાળીને વચ્ચેથી બે ભાગમાં કાપી થોડા થોડા અંતરે ટિક્કીના શેપના કટ મારી લેવા અને ભાખરવડીની જેમ વચ્ચેથી પ્રેસ કરી લેવું. તેલ મૂકીને મીડિયમ તાપે ક્રિસ્પી સેલો ફ્રાય કરી દેવું. તો અહીંયા આપણી ટિક્કી એકદમ તૈયાર છે. હવે તમારી ટિક્કીને ચટણી અથવા સોસ સાથે તમે સર્વ પણ કરી શકો છો અને ખાઈ પણ શકો છો. તો આજની આ વાનગી તમને કેવી લાગી? આઈ નો કે તમને ગમી જ હશે, કેમ કે ઇઝી તો છે જ બનાવવામાં અને કોઈ જ તકલીફ નથી પડતી કે આની સામગ્રી કેટલી દૂર દૂરથી લાવવી પડે એવી કોઈ જ જંજાળ નથી આમાં, કેમ કે બધી સામગ્રી આપણને ઘરમાં અવશ્ય મળી રહે છે. હવે તમે કહેશો કે આવી રેસિપીઝ હું ક્યાંથી શોધીને લાવું છું? તો તમને કહી દઉં કે આ રેસિપી મને મીનાએ રેડિયોના વોટ્સઅપ નંબર પર મોકલી છે. રીનાએ આ રેસીપી મને મોકલી અને કહ્યું કે તમારા શ્રોતાગણ જોડે આ રેસીપી અવશ્ય પહોંચાડજો. તો મેં તમારા સુધી આ રેસીપી પહોંચાડી દીધી છે. જો તમારી પાસે પણ આવી કોઈ વાનગી હોય, વાનગીની રીત હોય, તો તમે મને મોકલી શકો છો. યા તો તમે રસોઈની રંગતના શોમાં પાર્ટિસિપેટ પણ થઈ શકો છો. પાર્ટિસિપેટ થવા માટે તમારે અમારા વોટ્સએપ નંબર 9512966888 પર તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારી રેસીપી અમને મોકલવાની રહેશે. અમે અવશ્ય તમને કોન્ટેક્ટ કરીશું અને તમારી સાથે વાર્તાલાપ કરીશું અને આ રેસીપી કેવી રીતે બનાવવાની છે, આ વાનગી કેવી રીતે બનાવવાની છે એ અવશ્ય જાણીશું. તો રાહ કોની જુઓ છો? જલ્દીથી વોટ્સઅપ કરો તમારી અવનવી વાનગીઓ. અને અમારો વોટ્સઅપ નંબર છે 9512966888 9512996688. હું છું આરજે અંજલિ. નેક્સ્ટ ટાઈમ રસોઈની રંગતમાં આપને ફરીથી મળીશું. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એટલે મારું દિલજીત દોસાંજ જેવું નથી કે અંગ્રેજી આવવા છતાં એવો ઢોંગ કરીએ કે અંગ્રેજી નથી આવડતું સોશિયલ મીડિયાને દેખાડવા માટે. પ્રોબ્લેમ એ જ છે કે મારું સ્ટ્રગલ સોશિયલ મીડિયા પહેલાનું હતું, એટલે લોકોને શું છે કે લોકોને એવું લાગે છે કે આ બધો નવો નિશાળીઓ છે, આ પ્રિવલેજ સોસાયટીમાંથી આવ્યો છે, પ્રિવલેજ પરિવારમાંથી આવ્યો છે. અને હું એ લોકોની વાતથી સહમત છું, હું પ્રિવલેજ છું.

0: હું ઘણો પ્રિવિલેજ છું કે મને એવી સ્ટ્રગલ્સ જોવા પડી છે, એવી આર્થિક સ્થિતિઓ જોવા પડી છે, જોવા મળી છે, કે એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે જે બીજા કોઈને જોવા નહીં મળે. એટલે અગર અંબાણી સાહેબ આવી પણ મને કહેશે ને કે હું તારા કરતા વધારે પ્રિવિલેજ કહું, તો હું કહીશ ના, હું વધારે પ્રિવિલેજ છું. કારણ કે મારા આખા કાર્યકાળની અંદર, મારા આખા જીવનની અંદર જે મનન 16 વર્ષ 17 વર્ષનો હતો, જે અત્યારે 37 વર્ષનો છે, એ જે આખી મારી જર્ની રહી છે, એ જે આર્ક રહ્યો છે, કેરેક્ટર આર્ક એ પિક્ચર થી ઓછો નથી. અને મારા કરતા વધારે મારી વાઈફ અથવા તો મારા નજીકના અંગત મિત્રો તમને વધારે એનું વર્ણન કરી શકે છે. કારણ કે તો પેલું ખુદ કે મું મિયા મીઠું થઈ જશે.
1: એમની સાથે એક સેપરેટ એપિસોડ કરીશું આપશે. પણ સંઘર્ષ શ્રી પ્રતિવસતે, જ્યાં સંઘર્ષ છે ત્યાં સિદ્ધિ છે.
0: બિલકુલ.
1: અને મજા એ સંઘર્ષ થી સિદ્ધિ સુધીની છે. જે લોકોને સીધી સિદ્ધિ મળે છે એમાં બહુ મજા આવતી નથી.
0: મને એવું લાગે છે કે સંઘર્ષ કોઈ દિવસ પતતો નથી. સંઘર્ષ ને તમે કઈ હદ સુધી સ્વીકારો છો, કારણ કે સંઘર્ષ એ પ્રોસેસનો એક ભાગ જ છે.
1: કરેક્ટ.
0: અત્યારે મારો સંઘર્ષ પતે નથી, કારણ કે હું જે મારી ક્ષમતા જોઉં છું, જે લેવલ પર હું પોતાને આજની તારીખમાં જોઈ શકું છું, કે જે મારી વિચારધારા છે, મારું એમ્બિશન છે, એને હું કદાચ 20-30% જ હજુ સુધી એના તરફ
1: એક્સપ્લોર થઈ શકે. હા, તો સ્કૂલ પછી કોલેજ પૂરી કરી કે મારી જેમ ડ્રોપ આઉટ થાય?
0: કોલેજ પૂરી કરી, આ તો મેં કશે જ નથી કીધું. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછે તમે. હું છું બેચલર્સ ઇન કોમર્સ.
1: ઓકે.
0: અને લગ્ન મારા થયા 18 નવેમ્બર 2010. 2010 સપ્ટેમ્બરમાં, વિદ્યાની બર્થડે 24 સપ્ટેમ્બરે છે, 2010 એની બર્થડેના 2 દિવસ પછી મને ફોન કર્યો. મેં કીધું, વિદ્યા આપણે નવેમ્બરમાં લગ્ન છે, પણ એક વાત તને કહેવાની રહી ગઈ છે, મેં તને નથી કીધી, એક વાત તારાથી સંતાવીને રાખેલી, કે મારે હજુ 11 KTO
1: ક્લિયર કરવાની
0: બાકી છે. એટલે તમે વિચાર કરો કે મારા લગ્નના 2 મહિના પહેલા મેં મારી થનારી પત્નીને એવું કીધું કે હજુ તારો હસબન્ડ ગ્રેજ્યુએટ નથી.
1: ક્યાં બાત હે,
0: તો વિચાર કરો એનું રિએક્શન જુઓ.
1: અને એ પણ અનાવિલ, જેમાં જનરલી ભણતરનું ખૂબ મહત્વ છે.
0: એટલે ફરજી અનાવિલ કહેવા વાળી સૌથી પહેલી વ્યક્તિ મને વિદ્યા છે.
1: ઓકે. એ ક્યાં મળે, ભાભી ક્યાં મળે?
0: સુરતની છે.
1: ઓકે. એટલે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, અને ક્યાં કુછ કુછ ક્યાં હુઆ?
0: ઓકે, તો હું તમને ત્યાંથી શરૂઆત કરું અને પછી આનું આપણે કલ્પના.
1: અને તમે સાંભળતા રહેજો, વચ્ચે જો અવાજ કેવું જાય તો કહેજો, કારણ કે કલાકારોનો અવાજ દબાવવાની જનરલી દરેક સમાજમાં ખૂબ કોશિશ થતી હોય છે.
0: કોઈ નહીં, હવે સોશિયલ મીડિયા જે કસે અવાજ નહીં દબાય, તમે દબાવશો તો બીજો એક યુટ્યુબ પર જે બોલ લઈશ એવું શું છે. પણ હું રેડિયો મિર્ચીમાં હતો, એટલે 17 વર્ષે 12th પાસ કર્યું મેં 72.5%.
1: પપ્પાને આપેલા પ્રોમિસ.
0: હા. અને પપ્પાએ બાઇક ની બધું જ આપીને જતા રહ્યા, પણ પછી મમ્મી એના ઉપર કબજો રાખ્યો. પછી પણ મમ્મીએ બાઇક અપાવી પણ પપ્પાને પ્રોમિસ પ્રમાણે. અને 72.5% સ્ટેટિસ્ટિક્સમાં 99 આવ્યા અને અકાઉન્ટમાં 80. એટલે આપણે વિચાર્યું કે આપણે સીપીટી કરીએ, સીએ. એટલે સીપીટી મેં કર્યું. મમ્મીને એવું કે સીએ કરી શકે આટલો 72% આવ્યા. એટલે મમ્મીને એવું કે સીએ કરશે એટલે બ્લેક નું વ્હાઈટ થશે. પણ એમાં પછી એગ્રીગેટમાં રહી ગયો, 98 પતી ગયો, એટલે પછી સીએ છોડી દીધું અને બીકોમ શરૂ કર્યું. જયારે હું 19 થયો ને, ત્યારે મારા મિત્રોએ જ મને આગ્રહ કર્યો કે મને રેડિયો મિર્ચીના ઓડિશન ચાલે છે, તું આટલો ફની છે. અને બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમને કહેવાનું રહી ગયું કે 2005માં પપ્પા ગુજરી ગયા ને, તેના પછી હું ને મમ્મી જૂન મહિનાથી શરૂ થયેલું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચાલે, જેમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, જેમાં સિદ્ધુ અને સુમન, શેખર સુમન વર ધ જજીસ, અને એમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને આપણો એહસાન કુરેશી ને આ બધા. અને એ જોઈને મેં સમય વિતાવ્યો. અને એ જ સમયે રસલ પીટર્સ નું પણ સ્પેશિયલ આવ્યું હતું, કોમેડી સેન્ટ્રલ વાળું, જે મેં ઇન્ટરનેટ પરથી ઇલીગલી ડાઉનલોડ કરીને જોયું હતું.
1: લીગલી ઇઝ અ કરેક્ટ વર્ડ
0: ના, ઇલીગલી કર્યું, કારણ કે એ વખતે ટોરન્ટ ચાલતું હતું ને.
1: ઓકે. હા.
0: અને મને કોઈ કહેવામાં શરમ નથી આ વસ્તુ. મને રસલ બીટર થોડી કશું કહેશે,

0: Anyways, so હું સો મારે મારા મમ્મી માટે ધેટ વોઝ
1: ધ ટાઈમ
0: ટુ
1: કમ આઉટ ઓફ ધ શોક.
0: હા, એટલે સ્ટેન્ડ અપ કોમેડી વોઝ વેરી ક્લોઝ. ત્યારથી જ મને બહુ જ ગમવા લાગ્યું આર્ટ ફોર્મ, કારણ કે એ એકમાત્ર સ્ટેન્ડ અપ કોમેડી આર્ટ ફોર્મ છે જેમાં તમને તમારી કળા પર ફૂલ કંટ્રોલ છે. આજે તમારી દીકરી આપણો પોડકાસ્ટ રેકોર્ડ ડિરેક્ટ કરી રહી છે અને શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન કમલેશભાઈ,
1: કમલેશભાઈ, રિતેશ,
0: રિતેશભાઈ, પછી સુનિલભાઈ ને આ બધા ઉપર ડિપેન્ડન્ટ છે કે એ બરાબર શોટ લેશે, એ બરાબર કેમેરા સેટ કરશે. શી ઇઝ ઓલ્સો ડિપેન્ડન્ટ ઓન ધ સન, રાઈટ? એવી રીતે તો હું પણ ડિપેન્ડન્ટ છું મારા લાઈટ વાળા સાઉન્ડ વાળા પાસે.
1: આઈ એમ ડિપેન્ડન્ટ ઓન ડોટર, શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન સન.
0: પણ સ્ટેન્ડ અપ કોમેડી એકમાત્ર આર્ટ ફોર્મ છે જેમાં 90% નો કંટ્રોલ તમારી પાસે છે.
1: કરેક્ટ.
0: કે તમે સ્ટેજ પર શું બોલશો, કઈ જગ્યાએ પોઝ લેશો, કઈ રીતે બોલશો, તમને કોઈ ઉપર કહેનારું છે જ નહીં કે તું આવું બોલ, તું આવું ના બોલ, તારે આવી રીતે કરવું પડશે, આવી રીતે એક્ટ કરવું પડશે, એવું કોઈ જ નથી. એટલે મને કંટ્રોલ બહુ ગમ્યો કે સાલું એવી એક કળા કે જેમાં
1: આપણા જાતમાં હોય,
0: આપણા જાતમાં હોય, આપણે જ રમી શકીએ. એટલે સ્ટેન્ડ અપ કોમેડી બહુ નજીક હતું અને હું સ્કૂલના ટાઈમમાં પણ મિમિક્રી ટીચરોની બહુ કરતો હતો. સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ટીચરોની સામે જેમની મિમિક્રી કરી.
1: ઓકે.
0: અને આઈ વોઝ ધ ક્લાસ ક્લાઉન. મારા ફેવરેટ ટીચર ઘણા બધા, એક મારા પીટી ના સર રંજીત સર, અદભુત સર, એ ખાસા લાંબા, લાઈક 6'5" ઓર સમથિંગ હતા.
1: ઓકે.
0: અને આવે સ્પ્લેન્ડર પર, એટલે એ જયારે સ્પ્લેન્ડર પર આમ ચલાવે ને તો આમ સેજ વધારે વળી જાય ને તો એમનું ઘૂંટણ લાગી જાય ગવર્નર ને. I love the word Gawandar, by the way.
1: Gawandar, yes.
0: Gawandar is a beautiful word. It's a very
1: mast. Our generation is a
0: word. And then the punishment...
1: Liver per pag dabao.
0: Liver. Then you
1: understand that the liver goes and dabao or fulls.
0: But Rajit sir, he is a very interesting person because the punishment is very unique. બેન્ડ ડાઉન કરાવે ને તમારા બરડા પર ચોક મૂકે ને કે કે આ ચોક પડ્યો છે ને તો ધીબેડી નાખીશ.
1: અંગ્રેજોના જમાનાના હશે.
0: અને એ લિટરલી માઇક ટાયસન હતા અમારા સ્કૂલના, કે એક સેકન્ડમાં 3-5 વાગી જાય તમને ખબર ના પડે, ધપ ધપ ધપ શું થઈ ગયું, એકદમ મળી જવાય તમારાથી. અને વેરી સ્ટ્રિક્ટ સર. તો એ પીટી સર ના મારા રંજીત સર બહુ ફેવરેટ હતા, કારણ કે એ પહેલાથી જેન્ડર ઇન્ક્લુઝિવ હતા.
1: ઓકે.
0: એ મને જોઈને કે એ ગધેડી અહીંયા. ત્યાંથી જતી રેજે ની શરૂઆત થઈ, જે મારો
1: પંચલાઈન
0: બહુ તક્યા કલામ ફ્રેઝ છે. અને એના પછી જયારે આ રેડિયો મિર્ચી ના ઓડિશન થતા હતા ત્યારે મારા મિત્રો એવું કહે કે આ જોકર જ છે.
1: રણજીત સર ની એક આઈટમ કહો.
0: રંજીત સર સાથે વ્યાસ સર પણ છે. તો વ્યાસ સર પીટી ના સર છે પણ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, હવે બોલે ગુજરાતીમાં. તે હું અમારો ક્લાસરૂમ છે ને બીજા માળે હતો, બીજા માળે છે ને બહાર આવી રીતે હમણાં જે રીતે અહીંયા વાંદરા આવ્યા હતા ને, તો ઝાડ પર અમુક વાંદરા આવ્યા, લીમડી હતી ત્યાં, તો લીમડી પર એટલે આવું થતું હોય. પછી વ્યાસ સર એવું પણ કરે ઘણી વખત કે એમને શું કીધું કે સર ને કોઈ પૂછ્યું કે સર હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ, સર કે આઈ હેવ ટુ ડોટર્સ બોથ આર ગર્લ્સ. આપણે એ ટાઈમે હસી રાખતા હતા પણ 2025માં ખબર પડે છે કે સર કેટલા દીર્ઘ દ્રષ્ટિ વાળા છે. ચોખવટ કરવી પડે આજની
1: તારીખમાં,
0: હજુ ગર્લ્સ જ છે, કાલનું ખબર નહીં. કોઈને અંદર થી પુરુષ ફીલ થાય, કોઈને બિલાડી ફીલ થાય, નોર્થ અમેરિકામાં તો ખાસ ચોખવટ કરવી પડે બા બાપે. બટ એનીવે, સો આ ફેઝ હતો અને આ બધા અખતરો હું કરતો હતો. અને ચાંદની મેમ, જાગૃતિ મેમ, રંજીત

0: ચૌહાણ સર, વ્યાસ સર, આ બધાની હું
1: દે ઓલ વેર યોર ઇન્સ્પિરેશન.
0: યસ, આઈ થિંક એ લોકોએ મને ઝેલ્યો છે.
1: ઓકે,
0: એ લોકોએ મને દમદાટી આપી છે, જે તે ટાઈમે જરૂરી હતી એ ટાઈમે દમદાટી આપી છે, મને સાચી શિખામણો પણ આપી છે એમની રીતે. આજની તારીખમાં એને લોકો અબ્યુઝ કે ટોક્સિક ને એવા બધા શબ્દોનો પ્રયોગ

0: જે તે ટાઈમે જે પદ્ધતિઓ હતી એ ટાઈમે સાચી હતી.
1: ત્યાંથી રેડિયો મિર્ચી.
0: હા, પછી રેડિયો મિર્ચીનો ઓડિશન આપ્યા અને આઈ વોઝ અ બેકઅપ. મારા પહેલા જે વ્યક્તિ સિલેક્ટ થયેલો, કોણ થયેલું મને ખબર નથી હજુ સુધી, એને ના પાડી દીધી.
1: ઓકે,
0: એટલે પછી મને નોકરીનો ઓફર આવી.
1: સમબડીઝ લોસ ઇઝ સમબડીઝ ગેઇન.
0: યસ, સો આઈ એમ થેન્કફુલ ટુ ધેટ પર્સન. અને 2nd of January 2007 હું ઇન્ટરસિટી બસમાં
1: વડોદરાથી
0: અમદાવાદ ગયો, રેડિયો મિર્ચી આનંદનગર જ ને,
1: આનંદનગરમાં.
0: હા, ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રેડિયો મિર્ચીનો બાજુબાજુમાં ટાવર છે જે મોટો, ત્યાં ગયો. ત્યાં પહેલી વખત
1: આશ્રમ રોડ પર,
0: ના ના આશ્રમ રોડ પર, આનંદનગર આપણે પેલું સીસીડી જયારે હતું ને એના ગલીમાં અંદર, તો ત્યાં પહેલી વખત આરજે જાનવીને મળ્યો અને હિરેનને મળ્યો, જે અત્યારે
1: હિરેન પટેલ.
0: હા, હિરેન પટેલ
1: એચપી.
0: યસ, એચપી. એ ખાસ મિત્ર મારો, વન ઓફ ધ મેન્ટર્સ ડ્યુરિંગ માય રેડિયો ટાઈમ. ઓકે, અને એ લોકોએ પહેલા જ દિવસે અમારી સાથે એટલી બધી પ્રેન્ક કરી, એટલી બધી મસ્તી ધમાલ કરી, બહુ મજા આવી.
1: રેડિયો મિર્ચીને લોન્ચ હોત.
0: હા, અને ત્યારે પહેલી વખત વિદ્યાને જોઈ, 2nd of January 2007.
1: શી વોઝ ઓલસો વર્કિંગ ધેર?
0: યસ.
1: ઓકે,
0: શી વોઝ નોટ વર્કિંગ ધેર, શી ગોટ સિલેક્ટેડ ઇન સુરત.
1: ઓકે,
0: તો એ સુરત થી આવી, વડોદરા થી આવ્યો અને પહેલી વખત અમારી નજર મળી.
1: ઓકે,
0: પહેલા 3-4 મહિના પછી અમારી ટ્રેનિંગ આખી થઈ માઇકામાં. 15 દિવસ માટે અમને માઇકામાં સિલ્વર ઓકમાં રોકાવેલો, એની અંદર અમે રોકાયા હતા. અને સપના વ્યાસથી લઈને તાપસ સેન, જે રેડિયો મિર્ચીના દિગ્ગજો કહેવાય, એ લોકોએ અમને ટ્રેન કર્યા. એ લોકોને અમને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું, જેમને કંઈ ખબર નથી કે આ બધું કઈ રીતે થાય છે, સોફ્ટવેર કઈ રીતે ચાલે છે, ને ક્રિએટિવ રાઇટિંગ કઈ રીતે કરવાનું, ને કઈ રીતે બોલવાનું, કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું. 2-3 મહિના તો પહેલી વખત તો જોયો તો આ કોણ છે ગાડીઓ, વિદ્યાને એવું થયું હશે. કારણ કે એ વખતે શું છે કે ભારતીય છોકરાઓને ખાલી છોકરો બનતા જ શીખવાડે છે લોકો, પુરુષ બનતા કોઈ શીખવાડતું
1: જ નથી.
0: અને પુરુષ બનીને કઈ રીતે સ્ત્રીઓ સાથે, છોકરીઓ સાથે વાત કરવું, એ તો જરાય નથી શીખવાડતું.
1: હજી પણ નથી
0: શીખવાડતું.
1: હજુ પણ નથી શીખવાડતું.
0: આ તો મને મારું ભાગ્ય સારું છે કે બને, મારું નસીબ સારું છે કે ભાઈ વિદ્યા જેવી છોકરી મળી જીવનની અંદર, કે જેના કારણે હું એક બોય થી પુરુષ બન્યો. એટલે 3-4 મહિના થયા પછી અમે માઇકામાં ટ્રેનિંગ લીધું પોતપોતાના ઘરે, અને ત્યાં સુરતમાં.
1: તો તમારું સિલેક્શન વડોદરા માટે થયું?
0: વડોદરા માટે, વડોદરા ઇવનિંગ શો.
1: ઓકે,
0: આઈ વોઝ ધ યંગેસ્ટ રેડિયો જોકી
1: ઓફ ધ ગુજરાત
0: of the country.
1: Oh,
0: to do a prime time show.
1: I was non-graduate, only
0: 19 years old.
1: Wow,
0: 19 years old અને હું prime time bumper to bumper show કરી રહ્યો છું, જે પછી નામ change થઈને કેટલી કલ્ચર થયું.
1: Original bumper to bumper.
0: Bumper to bumper. મારું નામ સૌથી પહેલું entertainment industry માં bumper man મનન.
1: Okay.
0: અને
1: કોણે આપ્યું તું?
0: મેં પોતાને જ આપ્યું.
1: અચ્છા, પોતે જ આપ્યું તું.
0: હું સુપરમેન એટલે આપણે bumper man. પોતાની જાતને દરેક છોકરો હીરો તો ગણે,
1: ઓબ્વિયસલી.
0: એટલે મેં હીરો પોતાની જાતને આ એક ટેગ આપી દીધો છે, બમ્પર મેન મને. આજની તારીખમાં બી ઘણા બધા લોકો એને કહે, તમારું બમ્પર ટુ બમ્પર થી અમે સાંભળીએ છીએ, એટલે સારું લાગે કે લોકોએ આ જર્ની જોયેલી છે. અને 6-1 મહિના થયા.
1: અને ભાભી ત્યાં કયો શો કરતા હતા? વિદ્યા
0: ખૂબસૂરત.
1: ખૂબસૂરત
0: એ બપોરના 11 થી 2 નો લેડીઝ પ્રોગ્રામ, જેમાં બ્યુટી, ફેશન ટિપ્સ, કુકિંગ ને ન્યૂઝ ને બધું, જનરલ નોલેજ ની પણ વાત થાય, પણ બેઝિકલી કેટરિંગ ટુ હાઉસવાઈફ.
1: ઓકે,
0: જે ઘરે રાંધતા રાંધતા સાંભળે એ ટાઈપ, કોન્ટેસ્ટ રન કરાવે બધું. તો પછી 6-1 મહિના થયા, અમે બંને વાત કરતા. એ ટાઈમે અમારા પાસે નોકિયા 1100 નું ડબલું હતું, એના પાસે બી એવું જ કઈક હતું, અને SMS પેકમાં વાતો થતી હતી. પછી ફોન પર વાત થવાની શરૂ થઈ, કલાકો સુધી વાતો કરીએ. પછી મેં એને પ્રપોઝ કર્યો, અને પહેલી વખત કોઈ છોકરીએ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો મારો.
1: એ પહેલા બી કરી હતી લોકોને, અને બીજી છોકરીઓને?
0: એટલે બહુ બધી છોકરીઓને.
1: એટલે તમે કીધું પહેલી વાર.
0: મને હજુ પણ યાદ છે, એક છોકરી જેનો હું ઘણો પ્રેમ કરતો હતો એ સમયે, એના લગ્નમાં ગયેલો મારા પરમ મિત્ર સાથે, સંકિત સાથે, અને મારા કરતા વધારે સંકિત રડેલો. મને એને જોઈ કેમ નથી શકતી, તું એને આટલો બધો પ્રેમ કરે છે, તને જોઈ નથી શકતી, બીજા પર.

0: એને લઈ જઈએ ભાઈ. એવો સંકિત બરો એટલો ગાંડો ફ્રેન્ડ, એટલો ગાંડો મિત્ર.
1: વડોદરામાં,
0: વડોદરામાં હવે અમદાવાદ શિફ્ટ થઈ ગયો છે.
1: સંકિત શું નામ?
0: સંકિત શાહ.
1: ઓકે.
0: જૈન છે.
1: જુમાનાનો હસબન્ડ?
0: ના ના, એ અલગ,
1: એ અલગ. એનું નામ પણ
0: હા સંકિત, એ અલગ. સંકિત જુમાના પણ મિત્રો જ છે. સંકિત આ તો મારો એકદમ બાળપણનો ગાઢ મિત્ર, હજુ સુધી પણ એવો ગાઢ મિત્ર છે. એટલે એના માટે આપણે અલગ વાતોનું સેશન કરવું પડશે, ખાલી સંકિતની વાતો માટે. એટલે પછી હું વિદ્યાને પ્રપોઝ કર્યું, એને પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું, અને એના પછી અમે વાતો કરવાનું શરૂ કર્યું, ડેટિંગ શરૂ કર્યું. મને પહેલી વખત મને મેં જોયું મારા ઘરની અંદર આટલું મોટું ગિફ્ટ બોક્સ આવ્યું છે મારા બર્થડેના દિવસે 2007 19 ઓક્ટોબર. આટલું મોટું ગિફ્ટ બોક્સ, એમાં અલગ અલગ ગિફ્ટ આપી. એમાં એક બુકલેટ હતી ડર્ટી જોક્સ.
1: ઓકે.
0: કેમ કે હું એના સાથે પેલી ડબલ મિનિંગ વાળી જોક્સ બહુ કરતો હતો, કે વિચિત્ર જોક્સ ઇમ્પ્રેસ કરવા માટે જે છોકરાઓ કરે ને યુઝ્યુઅલી છોકરીઓને,
1: એ તમામ પ્રકારની.
0: પછી એને એક રેડિયો મોકલેલો.
1: અરે વાહ.
0: જે એક છોકરો આમ હોલ્ડ કરીને, એટલે એક અલગ પ્રકારનો શોપીસ રેડિયો હતો. અને 2007 થી 2009 અમારું 2 કે 3 વાર બ્રેકઅપ થયું. હા, જેમાં એવું વિચાર્યું કે હવે થશે કે નહીં.
1: અને જવાબદાર?
0: કારણ કે સાઉથ ઇન્ડિયન ને.
1: અચ્છા.
0: એ તમિલ.
1: ઓકે.
0: તો એ બેંગ્લોર ની છે, પણ બોર્ન એન્ડ રેઝ્ડ ઇન
1: સુરત.
0: સુરત. એટલે મેઇન રીઝન તો એ જ હતું કે મારા સસરાની તબિયત એ ટાઈમે નથી સારી, જયારે હું એમના અંકલ કરીને બોલાવતો હતો. અને એક છોકરી ખાસ સુરત થી વડોદરા, મને એના પપ્પાની જે કંપની બાટલી બોયમાં એ કામ કરતા હતા, અને એમના મિત્રો વડોદરા હતા. તો વિદ્યાના પપ્પા મિસ્ટર જાનકી રમન, એ જયારે આવ્યા વડોદરા, તો વિદ્યા પણ કીધું કે હું પણ આવું છું સાથે. અને એક છોકરી બહુ એક શહેર થી બીજા શહેર પોતાના બોયફ્રેન્ડ ને ટ્રાવેલ કરીને મળવા જવું, એ ટાઈમે કોઈ સાંભળ્યું નહોતું.
1: કરેક્ટ.
0: કે એવું કોણ કરે, કઈ કઈ છોકરી કરે.
1: રોમાંચિત થઈ જવાય એવી રોમેન્ટિક ઘટના છે.
0: એટલે હું ગાંડો પ્રેમમાં પડી ગયો યાર,
1: ભગવાઈ જવાય.
0: ધીસ ઇઝ લાઈક
1: ક્રેઝી
0: કે આવો નપાવટ નાલાયક છોકરાને આટલો બધો પ્રેમ કઈ રીતે કોઈ છોકરી કરી શકે. અરે હું હતો નપાવટ, હું નાલાયક હતો, એટલે એના સાથે સારો હતો, પણ એ જોઈ શકે છે કે મારું આખું જે અન્ડરસ્ટેન્ડિંગ હતું એ અલગ હતું. અને પછી વાત ધીરે ધીરે આગળ વધી, અને પપ્પાની તબિયત નથી સારી રહેતી એના પપ્પાની. એટલે પછી એને કીધું કે પપ્પાને આ ટાઈમે કહીશું તો પપ્પાને સારું નહીં લાગે. અને હી વોઝ જેન્યુઅનલી ઇન અ વેરી બેડ શેપ એટ ધેટ ટાઈમ. એટલે પછી પ્રોબ્લેમ થયો, ઇશ્યુ થયો, અને બહુ રડારડ કર્યું મેં, બ્રેકઅપ થઈ ગયું. અને 6 મહિનાનો એક મોટો લાંબો ગાળો રહ્યો. એ લાંબા ગાળાની અંદર અમારી પંચાયત અમારા કરતા વધારે અમારા મિત્રો થવા લાગી કે તમે એને કેમ બ્રેકઅપ કર્યું, બહુ થોડી હોય, કોઈ બીજાના લગ્નમાં અમારી વાત ચાલી રહી છે. અને પછી ખબર નહીં, કારણ કે અમારા બંનેની જે કોમન ફ્રેન્ડ છે હિરલ, એને કશેથી કંઈક જન્માક્ષર કઢાય અમારા, ને કશું હતું બનાવી લે છે પણ હિરલ દેસાઈ, અને એને જન્માક્ષર પહોંચાડ્યા કે વિદ્યાને. વિદ્યાએ મને એક દિવસ માર્ચમાં ફોન કર્યો કે તું સુરત આવને, પહેલી વખત એને આટલા વર્ષોમાં કીધું.
1: 6 મહિના પછી ના બ્રેકઅપ પછી,
0: હા પછી એક બે વખત વાત થઈ. મને એ પણ ખબર છે કે એ કોઈને ડેટ કરી છે, ત્યારે હું પણ કોઈને ડેટ કરી રહ્યો. અને પછી એકદમ દિને બોલા, અને સીસીડીમાં સવારનો પેલો કોફી મશીન સાફ કરી રહ્યો છે, ત્યાં એ પોતાના નીસ પર જઈને મને પ્રપોઝ કરે છે મેરેજ પર.
1: અચ્છા, શી પ્રપોઝ્ડ યુ નાઉ?
0: શી પ્રપોઝ્ડ
1: મી?
0: હા, એટલે જે જે જેન્ડર હક આટલા વર્ષોથી એક પુરુષનો હતો,
1: હા,
0: એ ટ્રુ ફેમિનિસ્ટની જેમ વિધેય બ્રેક કરીને એ હક
1: એમના નીસ પર,
0: એના નીસ પર જઈને મને પેલો આમ ભાષણ ઘસી રહ્યો છે કે સવારે 9 વાગે શું ચાલી રહ્યું છે અમારે સીસીડી કેફેમાં. અને હું ત્યારે સ્તબ્ધ થઈ ગયો, અને ઓબ્વિયસલી મેં હા પાડી. અને પછી અમે લોકો બહાર ચાલીને જઈ રહ્યા હતા, વી કિસ ઈચ અધર, વી હગ ઈચ અધર, અમે બહાર જઈ રહ્યા હતા. અને ત્યારે મેં વિદ્યાને પૂછ્યું, 10-15 મિનિટ થઈ આ પ્રપોઝલના, યસ કીધું. અને પછી મેં કીધું કે વિદ્યા, પણ હું હજુ

0: એને ડેટ કરી રહ્યો છું, એન્ડ ધેટ્સ ઓલસો સિરિયસ. મને ચિંતા થઈ પેલી છોકરીની
1: જેની સાથે યુ આર ડેટિંગ.
0: હા, કારણ કે શી વોઝ ઓલસો અ નાઇસ ગર્લ. કારણ કે એમાં શું હોય કે તમે એક બ્રેકઅપ થાય પછી બીજી છોકરી સાથે તમે પહેલા બ્રેકઅપની વાત કરો, એ છોકરાઓની પેટર્ન હોય કે પેલીએ મને દોગો આપ્યો, કે પેલીએ મારી સાથે આવું કર્યું, કે પેલીએ. પણ મારું થોડું ઊંધું હતું. મારું ઓલવેઝ કેવું હતું કે જે મારું ફર્સ્ટ હતું, જ્યાં સમકીતે રણારણ કર્યું, એ આઈ એમ સ્ટીલ વેરી હેપી ફોર હર. એના લગ્ન થયા ત્યારે મેં એને દ્વેષની દ્રષ્ટિએ નથી જોયો.
1: ધેટ્સ હર લાઈફ.
0: પછી મેં કીધું કે આ આનું આવું છે તો શું કરવું જોઈએ, અને ધેટ્સ વાય આઈ લવ વિદ્યા. વિદ્યા જરાય ગુસ્સે ના થઈ, એકદમ કામલી એને કીધું કે મારી દરેક રોંગ ડુઈંગ્સ કે મારી દરેક કરેલી ભૂલોને એ કરેક્ટ કરવાનું મને કહે છે, પણ ડિરેક્ટલી નથી કહેતી. મારું એમ્બિશન અને એનું ઇન્ટ્યુશન એ મારા જિંદગીની જીપીએસ છે.
1: ક્યાં બાત હે,
0: મને ખબર છે મારે ત્યાં જવાનું છે, પણ હું ત્યાં પહોંચવા માટે એ મારી જીપીએસ બને છે.
1: વાવ,
0: કે ના ના, આગળ
1: બ્યુટીફુલ એક્સપ્રેશન.
0: અહીંયાથી લેફ્ટ જા, પછી રાઈટ મારીને, પછી યુટર્ન મારીને ત્યાં પહોંચ, તો તને તારે જ્યાં જવું છે ત્યાં તું જઈ શકીશ. એટલે પછી નક્કી થયું ચટમંગની પટબિયા એના જેવું. મે માં અમારે એન્ગેજમેન્ટ થઈ ગયા. આ માર્ચ મહિનાની વાત. મે માં એન્ગેજમેન્ટ અને નવેમ્બરમાં લગ્ન.
1: મમ્મીનું શું રિએક્શન હતું?
0: મમ્મી એક્સેપ્ટિંગ
1: ઇમિડિયેટલી.
0: હા, શી ઇઝ ફાઇન. એટલે મમ્મીનો હેતુ એ જ હતો કે મમ્મીને એક પ્રોબ્લેમ હતો, કારણ કે જ્યારે પહેલી વખત વિદ્યા સાથે બ્રેકઅપ થયું ત્યારે હું મમ્મી ના લિટરલી ખોળામાં રડેલો બહુ જ. મમ્મીને ચિંતા એ જ કે ઇઝ ધીસ અ રાઈટ ગર્લ ફોર યુ, કારણ કે મમ્મી ઓલવેઝ ચિંતામાં જ હોય.
1: ઓબ્વિયસલી
0: એ ચિંતાના દ્રષ્ટિકોણથી જ બધું વિચારે કે આવું થઈ ગયું તો, આમ થઈ ગયું તો, તેમ થઈ ગયું તો, આ પ્રોબ્લેમ થયો તો, પેલો પ્રોબ્લેમ થયો તો. એટલે મમ્મીએ એના રીતે કીધું કે તું જોઈ લે, વિચારી લે, કે બીકોઝ તું આટલા ટાઈમ પહેલા તું આટલું બધું રડેલો હતો
1: ફોર ધ સેમ ગર્લ.
0: હા, કે ઇઝ ઇટ ધ રાઈટ ડિસિઝન. પણ પછી she knows now that it is the best decision for me. And ke vidyana aave pachi literally pragati thai che, ane pragati je jyan thi aa aakhi story shuruat thi ene ave culminate kariye ke main september mahina ma ene kidu ke hu graduate nathi.
1: 1180
0: je ane radio jockey hato tyare, one of the top radio jockeys of Vadodara, ane hu exam aapva jo to e loko mane odki jaye. હું કોવિડ પહેલા માસ્ક પહેરીને જતો હતો, એ પણ 2010 ની સાલમાં. એસવાયમાં 5 હતી, ટીવાયમાં 6 હતી. અને વિદ્યા એ વખતે પણ જેવો પહેલી વખત જવાબ આપેલો પ્રપોઝલ વખતે એવો જ જવાબ આપ્યો એને. જોઈ લે તારે કરવું હોય તો કર, ગ્રેજ્યુએશન તારી મરજી, તારે જે કરવું હોય. એટલે પણ પછી તું લગ્નની, એટલે લગ્ન છે મને એમ ડર લાગે. ના ના, પણ ખાલી મમ્મી પપ્પાને નહીં કહીએ આપણે, કીધું સા ઓકે. એટલે મને મારી બેચલર્સ ડિગ્રી મારા લગ્ન થયા પછી મળી.
1: ક્યાં બાત હે,
0: અને એ પણ વિદ્યા સાથે લગ્ન કરવા. એટલે લિટરલી મારું ઊંધું થયું છે કે સોટી વાગી ચમચમ, વિદ્યા આવી ગમગમ. મને એવું લાગે છે કે કન્ટેમ્પરરી દુનિયામાં સૌથી સારી લવ સ્ટોરી મારીને વિદ્યાની છે, એવી મેં બીજી કોઈ લવ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ સાંભળી નથી. એક્ચ્યુઅલી સંકેત જુમાનાની છે.
1: એટલે તમે કહ્યું પહેલા કે વિદ્યાબેન, વિદ્યા ભાભી તમારા જીવનમાં આવ્યા, એ પહેલા તમે નલાયક નપાવટ હતા, પછી થોડાક સુધર્યા. એટલે વિદ્યા આવ્યા પછી

0: एन ऑफ यू थिंक?
1: आई थिंक के જીવન માં તમે જે લાઈફ પાર્ટનર ને ચૂઝ કરો ને એ સૌથી અગત્યનું ડિસિઝન છે તમારા જીવનનું. મેં અને વિદ્યાએ 23 વર્ષના જ, એટલે વિદ્યા 24 ની હતી ત્યારે, હું 23 નો, એટલે નાની ઉંમરે અમે લગ્ન કરી લીધા. એટલે અમે અમારી આખી વેલ્યુ સિસ્ટમ સાથે બિલ્ડ કરી. આમ કેવું હોય કે ભાઈ જયારે લગ્ન કરવાની ઉંમર આવે ત્યાં સુધી તમારી એક અમુક મનોસ્થિતિ હોય, અમુક બંધાયેલી વેલ્યુઝ હોય, એક પ્રિન્સિપલ સિસ્ટમ હોય, અને એમાં ઘણા બધા ક્લેશ થતા હોય. હું પ્રોપર માવડિયો છોકરો, કારણ કે પપ્પા ગયા પછી મારી માં જ
0: ડબલ રોલ કરવો.
1: હા, અને બહુ ખતરનાક. મારી મમ્મીએ પણ એને જેટલો શ્રેય આપવો એટલો ઓછો છે, કારણ કે જે તે ટાઈમે મને એ બધું ખરું નહોતું લાગતું.
0: મમ્મીનું નામ
1: કૌશિકા દેસાઈ. કૌશિકા દેસાઈ
0: મસ્ત નામ છે.
1: હા,
0: હે ને.
1: અને મમ્મી હજુ પણ ચિંતિત છે, એટલે હજુ પણ મને કહે કે મનન, તું થોડી મારી વાત માન, જરા ફેસ પર મુલતાની માટી લગાડ. કીધું મમ્મી તરાથી જ કલર મળ્યો છે, પાકો છે નહીં જાય. એટલે મમ્મી હજુ પણ અમુક એની ઇન્ફેરિટી કોમ્પ્લેક્સમાં જીવતી હોય છે, કે એની ચિંતામાં જીવતી હોય છે. જેમ કે આજની તારીખમાં આ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપી શકું છું કે મારી મમ્મી ઇઝ સો મમ્મી, અને એ માનસિકતા હું આજ સુધી એ સમજી નતો શક્યો. મને આ બહુ લેટથી સમજાયો કે મા બાપ પણ એક ઉંમર પછી બાળક જ બની જાય છે. એક સમય આવશે જયારે અધ્યાય તમને બંનેને સાચવવો પડશે,
0: બિલકુલ
1: બાળકની જેમ જ તમને સમજાવવો પડશે, બાળકની જેમ જ.
2: હમણાંથી
1: ના, તું જેન્ઝી છે એટલે એટલો પણ ભરોસો નથી.
0: લાલ બાલ જનરેશન.
1: મારા કપડાની ઘડી મમ્મી વાળી રહી હતી, અમારા ઘરની કપડાની ઘડી. અમુક અમુક ઘરના કામ હજુ પણ કરે છે, 70-80 વર્ષની થઈ જાય.
0: એ અમુક પેટર્ન હોય છે.
1: હા, એ પેલું શું છે કે મારી અંડરવેર પણ, કે કોઈની પણ અંડરવેર વાળે ને તો આમ પોકેટ બનાવેનું.
0: હા,
1: એ ટાઈપની ઘડી વાળે, એકદમ પર્ટિક્યુલર ઘડી વાળાની. પણ મમ્મીએ જે પરિશ્રમ કરેલો છે, મમ્મીની જે આપવીતી છે, એ હું બદલવાનો બહુ પ્રયત્ન કરું છું. અને એ જ મારા જનરેશન, એટલે કે મિલેનિયલ જનરેશનની સૌથી મોટી ભૂલ એ જ છે કે પોતાના મા બાપને બદલવાનો પ્રયત્ન કરે છે. અને દરેક જનરેશનનો આ પ્રોબ્લેમ છે. એટલે મને એવું લાગે છે કે મારા મમ્મીના સ્ટ્રગલ્સ અને મારા મમ્મીના જે સંઘર્ષનો સમય રહ્યો છે, એ ટાઈમે જે એની મનોસ્થિતિ બંધાઈ ગઈ છે, એને બદલવી હવે અશક્ય છે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલી અને આજે હું તમારી માટે નિબંધ લઈને આવી છું. હા, એ જ નિબંધ જે આપણે બાળપણમાં લખતા હતા. સ્કૂલમાં આપણને અલગ અલગ વિષયો પર લખવાનું આપણા મેડમ શ્રી, આપણા શિક્ષકો આપણને જ્યારે જણાવતા હતા ત્યારે આપણે કેટલા બધા નિબંધો લખતા. એક પથ્થરની આત્મકથા, મારા સ્કૂલમાં મારો અનુભવ, એક યાદગાર પ્રવાસ, અલગ અલગ વૃક્ષની આત્મકથા, વૃક્ષ પર નિબંધ લખવાનું આવે ત્યારે આપણે આપણી જે વિચારસરણી છે એને કેટલી કેળવતા હોઈએ છીએ. અને અલગ અલગ શબ્દો, અલગ અલગ વાતો જોડીને જે નિબંધ લખતા એ આજે પણ યાદ આવે છે. આજે હું જે નિબંધ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું એ નિબંધનું નામ છે ગામ. અને આ નિબંધ મેં લીધું છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7માંથી ચૂંટેલા નિબંધો, મણિલાલ હ. પટેલ. તો ચાલો શરૂઆત કરીએ. પ્રથમ નિબંધ, ગામ. ત્યારે તો ગામને ગજવામાં ઘાલીને ફરતા, કિશોર વયમાં તમારો ને મારો છાક જ જુદો. ગામ તો ખરું, પણ કેટલીય વ્યક્તિઓને જાણે ગજવામાં રાખતા. તારા જેવો તો કેટલાય મારા ગજવામાં રાખું છું એમ કહીને રોલો પાડતા કે રોફ મારતા દેખાય છે. અહમ વિના જાણે કે માણસ જાતને ફાવતું જ નથી. ખેર, આખો સંસાર ગજવામાં ઘાલીને

એ વનની વાટે બધું ખોઈ દઈને તપમાં બેસી જનારા સાધુ સંતોથી ગામ છૂટી જતું હશે. આપણે તો સૌ ગામ ગેલા, આપણા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ. આપણું ઘડતર ચણતર કરનારું ગામ એમ છોડ્યું છૂટતું નથી, અંદર તો એ વળગેલું જ રહે છે. આપણું અસલનું મલક જ ગામ, બાર ઘરનું હોય કે 1200 ઘરનું, 100 માણસોનું હોય કે 1000 વસ્તીવાળું, માઢ મેળિયું ખડકીઓ વાળું હોય કે હાર બદ્ધ ઘરોની વચ્ચે ફળિયાવાળું ગામ હોય, જે હોય તે. પણ એનાથી ઉત્તમ જગા આપણે માટે જાણે કે જગમાં અન્ય કશે નથી. મન તો ત્યાં જ ઠરે છે, શ્વાસ ત્યાં જ તો હેઠે બેસે છે. ડિગ્રીઓ અને પદો ગામમાં પેસતા જ ખરી પડે, ને એની તો મજા હોય છે. ગામમાં પહોંચીને તરત જ આપણે એની માટી જેવા, માટીના મનેક જેવા થઈ જઈએ છીએ. અંદરથી તો તરત જ, ગામમાં તો બધું ચાલે, ચંપલના પહેરો અને પહેરણ ઉતારીને ગંજી પહેરીને ફળીએ ફળીએ ફરો, લેંઘા નીચે બૂટ પહેરીને ખેતરે જતા મોટાભાઈ જેવા થઈ જવાનું આપણને ગમે છે. ગામમાં શિષ્ટતા છોડીને થોડીવાર માટે ગામડિયા થઈ જવાનું સારું લાગે છે. કવિ જયંત પાઠક કહે છે, હું આવું છું પાછો બહુ દિન પછી ઘેર વનમાં, ઉતારી નાખું છું વસનપુરના સભ્યજનના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. આપોઆપ આપણા ઉપર લદાયેલી નાગરી શિષ્ટતા હટી જાય છે. હું તો બસમાંથી ગામ પાદરે ઉતરું એના ભેળે જ શહેરીજનની સભ્યતાને બસમાં જ વળાવી દેતું. ગામની ધૂળમાં પગલું મંડાતું ને જીભ તળબોળીમાં માની ખબર અંતર પૂછવા માંડતી. દાદા, કાકા, ભૈરુ, ભાઈબંધો સૌને અસલ બોલીમાં મળતો ને ત્યારે જ લાગતું કે શહેરમાં કસાક ફંદામાં ફસાઈ ગયેલો તે અહીં ગામમાં આવતા જ જાણે મુક્ત થયો છું. વચેરાની નથ નીકળી ગઈ છે. હવે પ્રશ્ન થાય છે, ક્યાં છે મારું ગામ? પેલું કિશોર વયનું ગામ? મારી વય એ જ તો મારા ગામની વય હતી. મારે માટે તો હારબંધ ઘરો વચ્ચે મોકળા ફળિયા અને છૂટા પાડતા નેળિયા, નેળિયાની ઊંચી થુવેર વાડો, વાડોની પાછળ મોટા વાડાઓ, વાડાઓમાં ખળા ને ઘાસના કુંધવા ને નાવણિયા ને બા બહેનોના બેસતા ઉઠવા છાણાની મોડવાળીઓને કઠિયારા, શાક વેલા અને ઢોરના ખાણ પાણી, આંગણે ઢોર કબીલાને ત્રિભેટે કૂવો, નદી જતું નેળીએ ને સીમમાં જતી કેડીઓ, વગડે વગડે લઈ જતા ગાડા ને ધૂળિયા ચીલા, ટેકરીઓના ઢાળને ધોળી કુકરિયાળી કરકરી ધૂળમાં ચાલતા ગાડાના પૈડાના અવાજો, ખેડૂઓના હોંકારા અને રખેવાળીના પડકારા, પંખીઓના ઝોલા ઉપર ઝોલા ને કલરવના ઝાડવા, છેક ઉંમરે આવીને ખબર લેતી ઋતુઓ ક્યાં છે હવે? અરે, પૂરાઈ ગયું પાતરનું તળાવ ને વંડી તૂટ્યા કૂવાઓ પાસે મોટા પાણી ટાંકીઓ દદડ્યા કરે એનો કાદવ, પાંખો વડને બાંડા લીમડાઓ, સીમને નહેરના પાણી લાગ્યા છે તે ઝાડવાય અતિ પાણીને સુકાઈને પડી ગયા છે. ત્યારે અમને પાણી વિના ઝાડવા ઉછેરવાની પીડા હતી, હવે પાણી જ અમને બાળે છે. પાદરને બસ સ્ટેન્ડો ને નેળિયાને કાળી નાકસી સડકો ભરખી ગયા છે. ગોંદરે નાનકડી બજાર થઈ ગઈ છે ને નવી પેઢી પાન ગુટકા ખાઈને થૂકે છે. વિલાતા જાય છે એમના નૂર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ગામડાને વળી જનારો આ કોનો ને કેવો શ્રાપ છે? ભણતર ગામ છોડાવશે એમ જાણતા હોત તો ચેતી ગયા હોત ને. યંત્રો સાથેનો પ્રેમ તો જુઓ, ગાડા ગયા ને આંગણે મોટરો છૂટી છે. બળદ બંધાતા હતા ત્યાં હવે ટ્રેક્ટરનો મુકામ છે. દૂંજણી બેસોની ઘાસ મેળી કાઢી નાખીને ત્યાં સ્કૂટર મોટર બાઇક માટેના શેડ્સને ઝાઝરું બાથરૂમના ચણતર થયા છે. ઘંટીઓને વલોણાના કામ હવે મશીનો કરે છે. ગામડા સુધી પહોંચી ગયા છે યંત્રો. હવે તો પ્રગતિ તો સૌને ગમે, મને મારા ગામનો વિકાસ ગમે, પણ આજે કઈ સગવડો આવી છે એની સાથે આવેલા કાળવા દૂષણોનું શું? મહેનત લઈ લેનારા મશીનો વીજળી વાપરે અને ઘરનાને માંદગી સાથેનો આરામ આપે છે. અસલને અને શાંતિને મૂલ્યોને અને પ્રેમાદરને હડસેલીને થતી આ ભૌતિક પ્રગતિ જોઈને રાજી થવાતું નથી. વહેલી પરોઢે હળ બળદ લઈને ભાઈ ખેતરે જતા ને ગીતે ગુંજતી સીમમાં નરવો સૂર્યોદય ફેલાતો. હવે ત્યાં ઘૂંઘવાટા કરતા ટ્રેક્ટરો ખેતરોમાં ઢેફા પાડે અને થ્રેસરો અનાજ મસળે ઉણપે છે, ઉપણે છે. સગવડને સલામ, પણ એને બચાવેલા પરિશ્રમ અને સમયનો સદુપયોગ થતો હોય તો ગંગા નાયા, પણ એથી એ દીપણા જ વધ્યા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ખડકીઓ ગઈ ને પેલી ભવાધરની ભાવનાઓ લેતી ગઈ. માડ ગયા અને લાજ મલાજા ગયા. ફળિયા તૂટ્યા અને મોકળાશ ગઈ. હવે તો ગામડે સોસાયટીઓની સંકળાશો વધી છે. કદી તાળા નહીં વખાતા એ ઘર હવે ક્યાં છે? હવે તો બંગલાનું બાણું બેલ વાગતા ખુલે છે ને તમને અંદર લઈને નવા યુગના રાક્ષસના જેવું ઝબડું બંધ થઈ જાય છે. મારા નાનકડા ગામમાં તો ઘરે ઘરના સુખ દુઃખ સૌની સાથે રહેતા. કોને ચૂલે શું રંધાયું ને કોને શું દુઃખ થયું, બધાને બધાને શરત રહેતી. હવે ત્યાં બીજાના કામમાં દખલ નહીં કરવાની વાતોવાળી પ્રાઇવસી આવી ગઈ છે. આ પ્રાઇવસી છે કે એકલ પેટી પ્રજાની મુરાદ? રાજકારણે ને ચૂંટણીએ મનને વેચી નાખ્યા છે. દિલને આળસ ને દિલને ઘેલછા ગમવા માંડી છે. વૃત્તિઓ તો ત્યારે હતી પણ આવો વિફરાટ નહોતો, એટલે તો ગામ વધારે ઠરેલ હતા. દુઃખનો તો ત્યાંય પાર નહોતો, પણ બથવારતીને સ્વસ્થ કરનારા સ્વજનથી સવાયા ગ્રામજનો હતા. આજે તો ગણતરીના ઘડી અને સ્વાર્થના પલાખા બચ્યા છે. ગોખવાનું એ જ રહ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સૂરજના તડકામાં સોના જેવું ને ચાંદની રાતમાં રૂપા સરખું હતું મારવા ગામ. સોના રૂપાની બંગડીઓ જેવું રણક્યા કરતું ગામ, પણ મહિમા તાના પૂરે નંદવી નાખ્યું એને. ઉફરું ફળ્યું ને વચલું ફળ્યું, નવા ધરાને દોઢી, નીચું ફળ્યું ને લુહાર ફળી, છાપરાને વાસ, ઓતરાદી નદી અને દખણમાં ડુંગર, ઉગમણી આથમણી સીમ, પૂર થોડા પૂછવા રહે છે કે આવીએ? એ તો આવે ને નીચે ફળીને લેતા ગયા. લુહાર ફળીએ તૂટી, પછી તો ટેકરીઓમાં સરકારી પ્લોટ પડ્યા અને વસાહતો થઈ. ગામ વિખરાઈ ગયું. વધતું ઓછું પામ્યાની લાઈમાં ગામ લોકોના મન ઊંચા થઈ ગયા. જરા ઈર્ષ્યા હતી તે દ્વેષ બની, લોક મૂંગા બન્યા ને ઝેર બોલવા લાગ્યા. પંચાયતને મંડળી, ડેરી અને મંદિર, ફંડફાળા અને ચૂંટણીઓ, મારા ગામ લોક વરવા વર્તન કરવા લાગ્યા. મને થાય છે કે જો આને જ સુધરવું ને પ્રગતિ કહેવાતા હોય તો મને આજે મારા અસલ ચહેરાવાળા પ્રેમાળ ગામ સાથે પછાત રહેવામાં વાંધો નથી. પડાવવાળા, નળિયા છાયા ઘર અને મોકળાશવાળા ફળિયા, એ ચોરોને પાદર, સીમ અને વહાલા ઝાડવા, ચઢવા બોલાવતો ડુંગરને રમવા બોલાવતી ટેકરીઓ, નાવા નિમંત્રણ દેતી મહિમાતાને રોટલા માટે બરકતી બહેન, બસ મને બીજી કશી વશ જોઈતી નથી. હે આથમવા જતી 20મી સદી, મને આપી શકે તો મારું ગામ, હતું એવું અસલ ગામ પાછું આપતી જા, બીજું હું કાંઈ ન માંગું. ત્યારે તો દરેક ગામને પોતાનો આગવો ચહેરો હતો. ગામને એની ખાસિયત કે વ્યક્તિ વિશેષથી પણ ઘણો વખત ઓળખવામાં આવતું. વ્યક્તિત્વ હતું મારા તમારા ગામને, એનું રૂપ હતું જે હજી આપણા મનમાંથી હટતું નથી. ભીતરમાં વહેતું લોહી એ જ હવા પાણી માટીનું રૂપાંતર છે, જે હવા પાણી માટી ત્યાં બચ્યા નથી. અરે ક્યાંય બચ્યા નથી ને, એટલે જ તો એને સણક તો ઉઠે છે રહી રહીને. એકદમ હળવા ફૂલ ને તદ્દન મુક્ત થઈ જવાતું ગામમાં, જાણે હવે કશે જવાનું જ નથી ને કંઈ કરવાનું જ નથી, એવી લિજ્જત રૂમ રૂમમાં વ્યાપી જતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

0: پھول جب مانگتے ہیں برسوں دعا, تب بہاروں کی کلی کھلتی ہے.
1: અમારે પંચમહાલમાં તો મુવાડા ગામ નામને સૂચવતું પદનો પાર જ ન મળે. વ્યક્તિને સ્થળના સંદર્ભોથી નામ પડ્યા હોય, ગામમાં જેની વસ્તી વધુ હોય એ જ્ઞાતિનું મુવાડું ગણે. જેમ કે બોરિયાનો મુવાડો, જો નાનું ગામ હોય તો પગીની મુવાડી કહેવાય. વેપાર અર્થે વસેલી એક વણનું એક જ ઘર હોય તો એના નામે ગામ ઓળખાય છે. જેમ કે મહેતાના ચાકલિયા વાણિયાવાળાના ગોરાડાને ક્યારેક આગેવાનોના નામ ગામને લાગે, ચાવડીબાઈના મુવાડા ને રામ પટેલના મુવાડા. વેરી નદીને કાંઠે એટલે વેરીના મુવાડા, દૂર હોય તો ટોચના ગોરાડા.
2: હેલો,

દરડા એમ દેદરડાએ મળે. રામપુર, રતનપુર, વીરપુર તો ગુજરાતમાં ને બહાર પણ મળે. સૌરાષ્ટ્રમાં તો વદરપદવાળા નામો ઘણા છે. વેળાવદર, ભાયાવદર, માણાવદર તો ચરોતરમાં વળી સદનું મહિમા છે. કરમસદ, વીરસદ, બોરસદ, વાસદ વૃક્ષને નામે ગામો ઓળખાય છે. પીપળી

આંબળી, પાંચમહુડી, કેટલાક ગામોના નામ અંગ્રેજી લાગે ને કેટલાક નામ બોલતા તો મોં ભરાઈ જાય, તો કેટલાક નામ વાંચીને ગામ જોવા જવાનું મન થાય. જેમ કે સુરત પાસેના સરસને સચિન, નામ પ્રમાણે ગુણ વ્યક્તિમાં નથી પણ ગામમાં તો ક્યાંથી હોય. છતાંય કનીજ, કુંજરાવ, કણઝરી જેવા ગામ ગમે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4.
1: જોકે હવે તો નામ બચ્યા છે એટલું જ. સારા ગામડાએ છે, પણ પરિવર્તનથી કોઈ બચતું નથી. પરિવર્તન એ કંઈ દરેક વખતે પ્રગતિ ન પણ હોય. આજે તો ગામડાએ શહેરોના, તાલુકા જેવા ટાઉનોના સપાટ ને સરખા ચહેરા પહેરી લીધા છે. જૂની વસ્તુઓમાં તો ભૂગોળ બહુ બદલાઈ નહીં હોય તો ઇતિહાસ ખંડિત થયો જ હશે. ને એટલે જ તો ગામ તો હવે મનની મંજુષામાં સાચવવાની વસ જણસ બની ગયું છે. આજે આપણે નિબંધ સાંભળ્યો ગામ, જે મેં લીધો હતો ગુજરાત સાહિત્ય એકાદમી ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7, ચૂંટેલા નિબંધો મણીલાલ હ પટેલ દ્વારા. જે નિબંધોનું એક પુસ્તક છે એમાંથી પ્રથમ નિબંધ હતું ગામ. હવે આ નિબંધ વાંચ્યા પછી તમને પણ તમારું ગામ યાદ આવ્યું હશે. જો તમે કામના અર્થે ગામ છોડીને શહેર ગયા હોય કે નજીકના કોઈ સિટીમાં હોય, તમને તમારું ગામ અવશ્ય યાદ આવે. અને જ્યારે બાળપણમાં જીવેલું કોઈ ગામ હોય ને વર્ષો પછી જ્યારે હમણાં તમે જાઓ 20 વર્ષે 30 વર્ષે, અને ગામની જે રોનક બાળપણમાં હતી એ હવે ના જોવા મળે, તો ઘણા બધા ચેન્જીસ આવી ગયા હોય, બદલાવ આવી ગયા હોય, ત્યારે તમને બાળપણનું એ ગામ યાદ આવે. અને એ યાદ કરતાં કરતાં તમને વ્યક્તિઓ યાદ આવે, કાકા દાદા બાજુવાળા માસી કે પડોશીઓ, કેટલા લોકો યાદ આવે, બાળપણના મિત્રો યાદ આવે, એ લોકો હમણાં ક્યાં હશે એ વાતો યાદ આવે. એટલે ગામનું નામ પડતાં જ તમને તમારું બાળપણ જો યાદ આવી જાય ને, માતાનું ઘર, પિતાનું ઘર, નાના નાનીનું, દાદા દાદીનું ઘર જો સાંભળી આવે, તો ખરેખર આ જે આજની વાત છે એ મારી સફળ કહેવાય. તમને આજનો એપિસોડ કેવો લાગ્યો મને જરૂરથી કહેશો, અને તમારા રિવ્યૂઝ અમને 9592966888 પર અવશ્ય વોટ્સઅપ કરશો, અથવા અમને રેડિયો પર મેલ કરી શકો છો radiopalampur@gmail.com પર. હું આરજે અંજલિ નેક્સ્ટ ટાઈમ બીજો નિબંધ લઈને આવીશ કે બીજી કોઈ વાર્તા લઈને આવીશ, પરંતુ તમે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો. પીએમ સૂર્યઘર

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.